નમસ્કાર. મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે મંગળવાર, વૈશાખ માસની વદ દશમી, વિક્રમ સંવત 2082, તારીખ 12 મે, સન 2026. અમારી આજની પ્રથમ સભામાં આપનું સ્વાગત છે. પ્રારંભ કરીએ મંગલ ધ્વનિથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના,

6:30 અમૃતધારામાં સતીશ વ્યાસનો વાર્તાલાપ, વિષય રહેશે પરાપુરવા. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સુર સરિતા. 7 સદાબહાર ગીત. 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસારિત થશે. 9 આપ સાંભળી શકશો માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સવારે. પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી, પ્રાયોજક મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. 9:40 સાંભળશો ગુજરાતી ગીત. 10:02 ઉદ્યોગ જગત. આજે સાંભળશો અર્થવ્યવસ્થાને અસર કરતા પરિબળો, આ વિષય પર પ્રોફેસર

કાર્યક્રમ ઉમંગ પ્રસારિત થશે. 9 વાગે આપ સાંભળી શકશો માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સવારે. નવ વાગીને 30 મિનિટે પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી, પ્રાયોજક મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. 9 વાગીને 40 મિનિટે સાંભળશો ગુજરાતી ગીત. 10 વાગીને 2 મિનિટે ઉદ્યોગ જગત. આજે સાંભળશો અર્થવ્યવસ્થાને અસર કરતા પરિબળો, આ વિષય પર પ્રોફેસર કાર્તિકેય સાથે શૈલેષ પંડ્યાની વાતચીત. 10 વાગીને 30 મિનિટે હિન્દી ફિલ્મ સંગીત. 10 વાગીને 45 મિનિટે સુગમ સંગીત, જેમાં આજના કલાકાર છે જનાર્દન રાવલ. 11 વાગીને 2 મિનિટે સાંભળશો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વડોદરા યાત્રા પર રેડિયો રિપોર્ટ, અને ત્યારબાદ કાર્યક્રમ હેલો હેલો. મિત્રો, આજના ફોન ઇન કાર્યક્રમની પ્રસ્તુતિ નેહા ભટ્ટની. 11 વાગીને 45 મિનિટે સાંભળી શકશો ગેરફિલ્મી હિન્દી ગીતો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજે સાંભળશો પરાપૂર્વા, આ વિષય પર સતીશ વ્યાસનો વાર્તાલાપ.
1: ગતાનુગતિકતાને કે પરંપરાને ટકાવવા માગતી કેટલીય વ્યક્તિઓ પાસેથી આપણે સાંભળીએ છીએ કે આ તો પરાપૂર્વથી ચાલ્યો આવે છે, આપણા વડીલો પણ આ કહી અને કરી ગયા છે. કોઈક વાતને દૃઢાવવા, સ્થિર કરવા આવી ઉક્તિનો આશ્રય લોકો લે છે. પરાપૂર્વ સંજ્ઞા આ રીતે બ્રહ્મશબ્દ કે બ્રહ્મવાક્ય જેવી બની જાય છે. એ લક્ષ્મણ રેખાની જેમ અનુલંઘનીય બની જાય છે. તર્કના બધા છેડા ત્યાં થંભી જાય છે. પૂર્વનો એક અર્થ આપણે જૂનું એવો કરીએ છીએ, એમાં પરા જેવો પૂર્વ પ્રત્યય ઉમેરી એને અતિ દૂર લઈ જઈએ છીએ, એના મૂળ પણ ન જડે એમ. હવે આટલી જૂની પરંપરા હોય તો એને અવગણવી કઈ રીતે? એનું જતન પાલન તો કરવું જ જોઈએ ને. એનાથી વિરુદ્ધ કે ઉફરા કઈ રીતે જઈ શકાય? રૂઢિવાદીઓ આવા પરાપૂર્વનો ઘણો મહિમા કરતા હોય છે, પરંતુ પરાપૂર્વથી ચાલ્યું આવતું બધું સારું જ હોય, સ્વીકાર્ય જ હોય એ માન્યતા પુનર્વિચાર માગી લે છે. પરાપૂર્વે સતી થવાનો રિવાજ હતો એટલે આપણે સ્વીકારી લેવો? પરાપૂર્વે બાળ લગ્નો હતા એટલે આપણે સ્વીકારી લેવા? પૂર્વે દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી એટલે આપણે એમ કરવું? ના,

0: અહીં આપણે આપણા મતિ વિવેક કામે લગાડવા પડશે, આપણા શિક્ષણ વિકાસના ધોરણો ઉપયોગમાં લેવા પડશે. પરાપૂર્વનું બધું સારું જ હોય એ માન્યતા બદલવી પડશે. આ જ રીતે સંસ્કૃતિ સભ્યતાના વિકાસ થતા આવ્યા છે. ક્યારેક પરાપૂર્વનું ઉન્મૂલન પણ કરવું પડે, એમાં ફેરફાર પણ કરવા પડે. આપણી પરાપૂર્વ ગણાતી સંસ્કૃત ભાષાના કવિ કાલિદાસે એમના સુપ્રસિદ્ધ નાટક માલવિકાગ્નિ મિત્રમમાં આ રીતે કહ્યું છે, પુરાણ મિત્યેવ ન સાધુ સર્વમ ન ચાપિ કાવ્યમ નવમીતિ અવદ્યમ સંત પરીક્ષ્ય અન્ય તરત ભજંતે મૂઢ પર પ્રત્યય નેય બુદ્ધિ. એનો અર્થ એવો છે કે જે જૂનું હોય એ બધું સારું ન હોય, નવું પણ સારું હોઈ શકે. કેવળ મૂળ વ્યક્તિઓ જ પરંપરાને મૂળ રીતે અનુસરે છે. જૂનું એટલું સોનું એ કહેવત હંમેશા સાચી ન હોય. સંસ્કૃતિનો જગતનો એક અર્થ એ છે કે નિત્ય પરિવર્તનશીલ છે, એ ચાલતા રહે છે. બદલાવ એ એની પ્રમુખ લાક્ષણિકતા છે. આથી પરાપૂર્વથી ચાલ્યું આવતું પણ રૂપાંતરિત થાય છે. આપણે આ પરિવર્તનને રૂપાંતર ગણીશું. એનું રૂપાંતર થતાં એ કદરૂપું નથી થતું, પણ અધિક સુંદર બને છે. હા, જે સત્વશીલ હોય એને અવશ્ય સાચવીએ. જૂનું બધું જ ત્યાજ્ય નથી હોતું. પરાસંજ્ઞામાં એક પ્રકારની સાત્વિક ગરિમા છે. એ ગહનતામાંથી, ઊંડાણમાંથી, મંથનમાંથી આવે છે. એના સત્વબળે કરીને જ એ ટક્યું હોય છે. આથી જ અહીં વિવેકની, હેય ઉપાદેય ભાવની, નિરક્ષીર ચયનની આવશ્યકતા ઊભી થાય છે. આવો સંસ્કાર વિવેક આપણે કદીએ વિસારે ન પાડીએ.
1: પરાપૂર્વા આ વિષય પર સતીશ વ્યાસનો વાર્તાલાપ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આ સાથે આજનો અમૃત ધારા કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. આજે સાંભળશો સ્વર હરિહરન તથા સુરેશ વાડકરના, સંગીત સતીશ ભાટિયાનું.

શ્રી રામચરિતમાનસ ગાન હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. સ્વર હતા હરિહરન તથા સુરેશ વાડકરના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સરિતા.

સહેલી ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું, લતા મંગેશકર તથા હેમંતકુમારના સ્વરમાં, ગીતકાર ઇન્દિવર, સંગીતકાર કલ્યાણજી આણંદજી. અને હવે સાંભળો લતા મંગેશકર તથા હેમંતકુમારના સ્વરમાં સટ્ટા બાજાર ફિલ્મનું આ ગીત.

આ સાથે આજનો સુરસરિતા કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:55 મિનિટે સાંભળશો સંસ્કૃતમાં સમાચાર.

0: पुलिस।
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उबारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરે ના નામ થી આવનારા સાયબર અપરાધીઓ ના ફોન કે વિડીયો કોલ થી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસ માં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય।
3: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો।

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દો કલિયા ફિલ્મનું આ ગીત. સ્વર હતા મોહમ્મદ રફી તથા લતા મંગેશકરના, ગીતકાર સાહિર લુધિયાનવી તથા સંગીતકાર રવિ. આ સાથે આજનો સદાબહાર ગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીશું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 7:10 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરતા કહ્યું કે સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. સરદારધામ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વડોદરામાં નિર્માણ પામેલા સરદારધામ 3નું લોકાર્પણ કરવામાં આવ્યું. 150 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સરદારધામમાં 2000 છાત્રોને વ્યવસાયલક્ષી તાલીમ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ સરદારધામ દ્વારા શિક્ષણ અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે આવી સંસ્થાઓ યુવાનોના ભવિષ્ય માટે લોન્ચિંગ પેડ સમાન સાબિત થશે. તેમણે આ કાર્ય માટે સમાજના તમામ આગેવાનો અને સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
1: સમાજ મે પ્રગતિ કા સબસે બડા આધાર હોતા હૈ ઉસકી આધી આબાદી કી ભાગીદારી. ગુજરાત ને ઇસે 2 દશક પહેલે હી સમજ લિયા થા और इस दिशा में मजबूती से कदम भी उठाए. साथियों, आज गुजरात मॉडल की वही सफलता देश में दोहराई जा रही है. देश भर की महिलाओं को आश्वस्त करूंगा, महिलाओं के लिए सभी क्षेत्रों में संभावनाओं के द्वार खुले. ये केवल सरकारी नहीं बल्कि समाज की भी जिम्मेदारी है.
0: ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગ સાહસિક શક્તિની પ્રશંસા કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગ સાહસિક બની રહ્યા છે. મહિલાઓની ભાગીદારીમાં સતત વધારો થઈ રહ્યો છે અને રમતગમતથી લઈને સ્પેસ ટેકનોલોજી સુધી દેશની સિદ્ધિઓ યુવા શક્તિનું પ્રતિબિંબ દર્શાવી રહી છે.
1: અમારે ગુજરાત કે યુવાઓમાં ઉદ્યમ કી સ્વાભાવિક શક્તિ હોતી હૈ. આજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન ઇન યુવાઓ કે સપને સાકાર કર રહા હૈ. छोटे शहरों से बड़े बड़े स्टार्टअप सामने आ रहे हैं. स्टार्टअप में महिलाओं की भागीदारी

0: भी लगातार बढ़ रही है। पहले जिन सेक्टर्स को रिस्की माना जाता था वो अब युवाओं की पहली पसंद बन रहे हैं।
1: શ્રી મોદીએ ગુજરાતના વિકાસ મોડેલનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સેમિકન્ડક્ટર, એરોસ્પેસ, ગ્રીન એનર્જી, એડવાન્સ એન્જિનિયરિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં ગુજરાત નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. સાણંદ, ધોલેરા અને સુરતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે, ત્યારે વડોદરા પણ મેન્યુફેક્ચરિંગ અને પરિવહન ક્ષેત્રે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. પાટીદાર સમાજ દ્વારા સરદાર ગૌરવરત્ન એવોર્ડ અપાતા શ્રી મોદીએ કહ્યું કે ઘર આંગણે જ અને પરિવારના લોકો દ્વારા સન્માન થયું એ આનંદદાયક છે. આ એવોર્ડ બાદ મારી જવાબદારી વધુ બની જાય છે. સરદાર સાહેબના અધૂરા સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી મારા ઉપર આવી છે અને હું તેને નિભાવી રહ્યો છું. વડોદરામાં નવનિર્મિત સદરધામના લોકાર્પણ પ્રસંગમાં હાજરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે વિશ્વના કોઈપણ ખૂણે વસેલો પાટીદાર સમાજ ગુજરાતની ઓળખ અને ખમીરને ગૌરવ અપાવતો સમાજ છે. ખેતી, ઉદ્યોગ, વેપાર, શિક્ષણથી લઈને લોકશાહી સંસ્થાઓ સુધી સમાજનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. સરદારધામ જેવી સંસ્થાઓ સમાજશક્તિના માધ્યમથી શિક્ષણ અને સંસ્કારનું કાર્ય કરી રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. શ્રી પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રીમ ભૂમિકા ભજવશે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના માર્ગ આગળ વધીને વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌએ સાથે મળીને કાર્ય કરવું પડશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
0: આપેલા સૌના સાથ સૌના વિકાસ મંત્રને સરદાર ધામે સાકાર કર્યો. આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવામાં આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું.
1: પંચમહાલ અને મહીસાગર તેમજ આણંદ જિલ્લામાં ગઈકાલે બનેલી બે અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત નિપજ્યા છે. ગોધરા વડોદરા હાઇવે પર પરવડી ચોકડી નજીક સિમેન્ટ કન્ટેનર ટ્રકે પાછળથી ટક્કર મારતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમના પતિને સામાન્ય ઇજા પહોંચી છે, જ્યારે ગોધરાની મેસરી નદીના ચીકડેમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો, જ્યારે મહીસાગરમાં કોઠંબા તાલુકાના કેલ ગામનો યુવક પાનમ બંધમાં નાહવા ગયો હતો. આ દરમિયાન પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેનું મોત નિપજ્યું છે. અન્ય એક અકસ્માત વીરપુરની ગંધારી ચોકડી પાસે સર્જાયો હતો, જેમાં એક કારની ટક્કરથી દંપતીનું મોત થયું છે. આણંદ જિલ્લાના તારાપુરના ફતેપુરા પાસે ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો અથડાતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. મધ્યપ્રદેશનું પરિવાર મજૂરી કામ માટે સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું હતું, ત્યારે સોમવારે વહેલી સવારે નડેલા અકસ્માતમાં અન્ય 7 લોકોને પણ ઇજા પહોંચી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી અભિયાન શરૂ કરવામાં આવનાર છે, જેને લઈને અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવાની શરૂઆત થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લામાં 1500થી વધારે કર્મચારીઓની તાલીમ શરૂ કરાઈ છે. ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ લિંક આવતી હોય જેના પર વસ્તી બાબતે નોંધણી થતી હોવાનો ઉલ્લેખ હોય છે. જો કે આવી કોઈ જ લિંક તંત્ર દ્વારા હાલ મોકલવામાં નથી આવી રહી. આવી કોઈ જ લિંક ઓપન કરવી નહીં તેવી સાવચેતી રાખવા પણ મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે જણાવ્યું હતું.
2: મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આગામી વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે મોડાસા નગરપાલિકા વિસ્તારના 167 જેટલા શિક્ષક મિત્રો, ગણતરીદાર તથા સુપરવાઇઝરોની 3 દિવસની તાલીમનું આયોજન જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેની અંદર ફિલ્ડ ટ્રેનર અને માસ્ટર ટ્રેનરો દ્વારા તમામ ગણતરીદાર અને સુપરવાઇઝરોને ટ્રેનિંગ આપવામાં આવેલ હતી. મોડાસા નગરના નગરજનોને વિનંતી કે જે મિત્રો વસ્તી ગણતરી માટે જે સરકારી કર્મચારી આવે તેમને સાથ સહકાર આપી સાચી માહિતી પૂરી પાડવા વિનંતી છે. જે વ્યક્તિઓ પોતાનું સેલ્ફ કરવા માંગતા હોય તે સરકારની વેબસાઇટ ઉપરથી પોતે જાતે પણ વિગતો ભરી સબમિટ કરી શકશે.
1: અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત રાજ્ય ઉડ્ડયન, માળખાગત કંપની ગુજસેલ અને શહેરની વિવિધ શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો છે. અમદાવાદ સાયબર ગુના શાખાના ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યું કે ગુજસેલના નિયામકના સત્તાવાર ઇમેલ એકાઉન્ટ પર 25 માર્ચે ધમકીનો ઇમેલ મળ્યો હતો, જે અંગે સાયબર ગુના શાખાએ તપાસ શરૂ કરી હતી, ત્યારે આરોપીનું લોકેશન અમદાવાદમાં મળી આવ્યું હતું. વધુ તપાસમાં શહેરના સરદારનગર વિસ્તારના રહેવાસી 40 વર્ષીય ભાવેશ પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના મોબાઇલ ફોનમાં ઇમેલ સાથે જોડાયેલા પુરાવા પણ મળ્યા હતા.

ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે આજથી 15 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણલહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ રાહત મળવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. આ દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર અને કંડલા વિમાન મથક પર નોંધાયું છે, જ્યારે અમરેલી, રાજકોટ, કેશોદ અને વડોદરામાં 44 ડિગ્રી તો અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને ભુજમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહ્યાના અહેવાલ છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. આ દરમિયાન ગઈકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. પંજાબ કિંગ્સે આપેલા 211 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવ્યા હતા. આ પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 210 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના માધવ તિવારીને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન વેટ લિફ્ટિંગના ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે વેટ લિફ્ટિંગ વર્લ્ડ કપ ગુજરાતમાં રમાશે. તેમણે જણાવ્યું કે આ ઇવેન્ટ ભારત માટે મહત્વપૂર્ણ છે અને ગુજરાત દ્વારા ખૂબ સારી રીતે આયોજન થયું છે. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા રમતોના આયોજન માટે ગુજરાત અને ભારત સક્ષમ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરતા કહ્યું કે સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. સરદારધામ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આરંભ કરીએ વિભા દેસાઈના સ્વરમાં ગવાયેલ સુંદરમની આ રચનાથી, સંગીતકાર ક્ષેમુ દિવેટિયા.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: રાસબિહારી દેસાઈના સ્વરમાં સાંભળશો કવિ સુંદરમની રચના, સંગીતકાર સૂર્યકાંત દવે.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

મૃતા શોધનના સ્વરમાં સાંભળીએ આ રચના. ગીતકાર સુંદરમ, સંગીત અતુલ દેસાઈનું.

0: जो तापमान मां सामान्य करता 5 થી 7 डिग्री नो वधारो 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટવેવ એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ ટેટી વગેરે વધુ લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ગાર્ગી વોરાના સ્વરમાં સાંભળીએ આ રચના. સુંદરમની રચનાને સંગીતબદ્ધ કરી છે અમિત ઠક્કરે.

આ સાથે આજનો ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાકલ કરી. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામની શક્યતા ધૂંધણી હોવાનું જણાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાંકલ કરી. તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષને દાયકાના સૌથી મોટા સંકટોમાંનો એક ગણાવ્યો. ગુજરાતના વડોદરામાં સરદારધામ છાત્રાલયના ઉદઘાટન પ્રસંગે સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, સરકાર દેશના લોકો પર આ પરિસ્થિતિનો ઓછામાં ઓછો પ્રભાવ પડે તે સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
1: પિછલે કુછ વર્ષો મેં દુનિયા લગાતાર અસ્થિર પરિસ્થિતિઓ સે ગુજર રહી હૈ. પહેલે કોરોના કા સંકટ, ફિર વૈશ્વિક આર્થિક ચુનૌતિયાં ઔર અબ પશ્ચિમ એશિયા મેં બઢતા તણાવ. અગર કોરોના મહામારી ઇસ સદી કા સબસે બડા સંકટ થી તો પશ્ચિમ એશિયા મેં યુદ્ધ સે બની પરિસ્થિતિયાં ઇસ દશક કે બડે સંકટો મેં સે એક હૈ. એસે સમય મેં દેશ કો જન ભાગીદારી કી શક્તિ કી બહોત બડી આવશ્યકતા.
0: પ્રધાનમંત્રીએ લોકોને વિદેશી વસ્તુઓને બદલે સ્થાનિક ઉત્પાદનો અપનાવવા, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવા અને મેટ્રો, ઇલેક્ટ્રિક વાહનો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા અપીલ કરી.
1: પેટ્રોલ ડીઝલ કા ઉપયોગ કમ કરે, ઇલેક્ટ્રિક બસ ઓર પબ્લિક ટ્રાન્સપોર્ટ કા અધિક ઇસ્તેમાલ કરે, કાર પુલિંગ કો બઢાવા દે. યે જરૂરી હૈ કે સરકારી ઓર પ્રાઇવેટ દોનો હી દફતરો મેં વર્ક ફ્રોમ હોમ કો પ્રાથમિકતા દી જાય. મેં કુછ સ્કૂલો સે ભી આગ્રહ કરૂંગા કે કુછ સમય કે લિયે ઓનલાઈન ક્લાસીસ કી વ્યવસ્થા પર કામ કરે. મેં આપ સબ સે આગ્રહ કરૂંગા કે જબ તક હાલાત સામાન્ય ન હો હમ સોને કી ખરીદ કો ટાલે.
0: આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું, સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે, જે સરદાર પટેલના સંકલ્પથી શક્ય બન્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર

0: મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઓલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે ત્રીજી ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટ્ટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં અન્નનો પૂરતો ભંડાર છે. તેમણે કહ્યું, દેશમાં અન્ન પુરવઠાની કોઈપણ પ્રકારની અછત નથી. ગઈકાલે નવી દિલ્હીમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા સાથે કૃષિ પરિવર્તન દ્વારા આરોગ્ય માટે શ્રેષ્ઠતા વિજ્ઞાન પહેલનો પ્રારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું કે આ પહેલ લોકો માટે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે આ પહેલ આરોગ્ય સંભાળ ક્ષેત્ર પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સંભાળની પહોંચ વધારવાની સાથે નિવારણ, વહેલા નિદાન અને સક્રિય સંભાળના મહત્વ પર ભાર મૂક્યો.
1: હમ જાનતે હૈ કે હમ લોગોને એક ટ્રાન્સફોર્મેટિવ પ્રોગ્રેસ કિયા હૈ ઓર જબ હમ ટ્રાન્સફોર્મેટિવ પ્રોગ્રેસ કી બાત કરતે હૈ તો હમને હેલ્થ સિસ્ટમ્સ કો ભી કાફી સ્ટ્રેન્થન કિયા હૈ ઓર હમારી કોશિશ ક્યા હૈ કે હમ એક્સપેન્ડ કરે એફોર્ડેબલ ઓર હાઈ ક્વાલિટી કે હેલ્થ ઓર જો હમારા ફોકસ હૈ વો ફોકસ હૈ પ્રિવેન્શન પર, અર્લી ડિટેક્શન પર ઓર કોન્ટિન્યુમ ઓફ કેર પર.
0: ભાજપના નેતા હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય તેમને શપથ લેવડાવશે. તેમની સાથે બે ભાજપના અને તેમના સાથી પક્ષ આસોમ ગણ પરિષદ અને બોડોલેન્ડ પીપલ ફ્રન્ટના એક એક ધારાસભ્ય મંત્રીપદના શપથ લેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શર્માએ જણાવ્યું કે ભાજપના વરિષ્ઠ નેતા રણજીતકુમાર દાસ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર હશે. તેમણે માહિતી આપી કે રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિયોગ પણ આજે શપથ લેશે. શપથવિધિ સમારોહ ખાનપારા વેટરનરી કોલેજ મેદાનમાં યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન સહિત એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. તમિલનાડુમાં રાજકીય પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે. EIDMKના 30 ધારાસભ્યોના એક જૂથે પી વેલુમાનીને વિધાનસભા પક્ષના નેતા તરીકે અને સી વિજયા ભાસ્કરને વ્હીપ તરીકે પસંદ કર્યા છે. આ જૂથે પ્રોટેમ સ્પીકર કરુપૈયાને મળી તેમના હસ્તાક્ષરવાળો પત્ર સોંપ્યો હતો, જ્યારે 17 ધારાસભ્યોના બીજા જૂથે એ પલાની સામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. આ સાથે EIDMKમાં જૂથવાદ સામે આવ્યો છે. દરમિયાન વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારે આવતીકાલ પહેલા બહુમતી સાબિત કરવાની છે. પ્રવર્તન નિદેશાલય ઈડીએ દક્ષિણ દમદમ મ્યુનિસિપાલિટી ભરતી કૌભાંડના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકારના ભૂતપૂર્વ અગ્નિશમન અને કટોકટી બાબતોના મંત્રી સુજીત બાસુની કોલકાતામાં ધરપકડ કરી છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે સુજીત બાસુએ TMC સરકાર દરમિયાન નાણાકીય લાભોના બદલામાં મ્યુનિસિપાલિટી હેઠળ વિવિધ પદો માટે લગભગ 150 ઉમેદવારોની ભલામણ કરી હતી. સર્વોચ્ચ અદાલતે વર્ષ 2021થી 2023 દરમિયાન તમિલનાડુમાં ટ્રાન્સફોર્મર્સની ખરીદીમાં 397 કરોડ રૂપિયાના કથિત કૌભાંડની સીબીઆઈ તપાસના નિર્દેશ આપવાના મદ્રાસ વડી અદાલતના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો છે. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની પીઠે આ નિર્ણય આપ્યો હતો. ઈરાનના યુદ્ધ વિરામ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર ગણાવ્યાના એક દિવસ બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામ સૌથી નબળી સ્થિતિમાં હોવાનું જણાવ્યું છે. શ્રી ટ્રમ્પે પત્રકારોને સંબોધતા કહ્યું, નાજુક યુદ્ધ વિરામ જીવન સહાય પર છે. તેમની આ ટિપ્પણીએ રાજદ્વારી તણાવને વધુ ગાઢ બનાવ્યો છે અને આ નિવેદનથી કાયમી શાંતિની સંભાવનાઓ પણ ધૂંધળી પડી છે. જો કે શ્રી ટ્રમ્પે ઈરાનની શરતોને નકારી કાઢી હતી. શાંતિ

0: પ્રસ્તાવના અસ્વીકાર બાદ ક્રૂડ ઓઇલના ભાવ 4% વધીને પ્રતિ બેરલ $105 વધુ થયા છે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. પંજાબ કિંગ્સે આપેલા 211 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવી મેચ જીતી લીધી. આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં દિવસ દરમિયાન વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. આગામી 36 કલાકમાં તે ઉત્તરાખંડમાં ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે ચારધામ યાત્રાના યાત્રાળુઓને હવામાન આગાહી ચકાસ્યા બાદ જ તેમની યાત્રા કરવાની સલાહ આપી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાણ.
1: આજના મોટાભાગના અખબારોએ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસના સમાચારને હેડલાઇનમાં લીધા છે. ગુજરાત સમાચાર લખે છે, દેશની પ્રગતિ સોમનાથને આભારી છે, મોદીની વંદના. ફૂલછાબની હેડલાઇન છે, સોમનાથ વિનાશમાંથી સર્જનનું પ્રતીક. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, કોરોના સદીનું સૌથી મોટું સંકટ હતું, યુદ્ધ દાયકાના સૌથી મોટા સંકટમાંથી એક, મોદી. દુનિયાની કોઈ શક્તિ ભારતને ઝુકાવી નહીં શકે. આ હેડલાઇન છે સંદેશની. સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો પીએમ મોદીની અપીલ બાદ શાળાઓમાં ઓનલાઈન વર્ગો શરૂ થઈ શકે છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાંકલ કરી. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામની શક્યતા ધૂંધળી હોવાનું જણાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.

શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો યાદ

बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरु पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आज आकाशवाणी ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન। નેવું વર્ષ જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ

ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળ ખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળી

સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 8:15 આપ સાંભળી શકશો દિલ્હીથી પ્રસારિત અંગ્રેજીમાં સમાચાર. તો પ્રતીક્ષા સમાચારની.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

સવારે સવારે સવારે સવારે સાંભળતા સૌ શ્રોતા મિત્રોને ઈશિતાના નમસ્કાર. મિત્રો, અત્યારે તો જ્યાં જુઓ ત્યાં ચોરે ને ચૌટે માત્ર ને માત્ર ગરમીની જ વાતો સંભળાય છે. જોરદાર હીટ વેવ છે, પણ આ તો ઋતુચક્ર છે. ગરમી હશે તો ઠંડીની કિંમત પણ સમજાશે અને વરસાદની રચના પણ થશે અને માનવ જીવન બચશે અને વૃદ્ધિ પામશે.

0: હેમંત કુમારના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા હરીશચંદ્ર તારામતી ફિલ્મનું આ ગીત. ગીતકાર પ્રદીપ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
2: 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
5: તો પૈસા ગુમાવશો.
6: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
7: ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: મિત્રો, વધતી જતી ગરમીની સામે આપણે ફરિયાદ ન કરતા તેને રોકવાના ઉપાયો હાથ ધરીએ અને ધ્યાનમાં રાખીએ તો કેવું? તો તે માટે સૌથી મોટો ઉપાય છે વૃક્ષ રોપવાનો. અને હા, આજનો દિવસ પ્લાન્ટ હેલ્થ ડે એટલે કે છોડ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે. છોડના સ્વાસ્થ્ય માટે જાગૃતિ કેળવવા અને સભાનતા કેળવવાનો ખાસ હેતુ છે આ પાછળનો, જેનાથી માનવ સ્વાસ્થ્ય અને જૈવિક વિવિધતાનો મુદ્દો તો ઉઠશે જ, પર્યાવરણની સુરક્ષા થશે અને ગરમીનો પણ ઉપાય થશે.

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उबारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं?
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા

અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

હમરાઝ ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહેન્દ્ર કપૂરના સ્વરમાં. ગીત રચના સાહિલ લુધિયાનવી, સંગીત રચના રવિની. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સવારે સવારે. મિત્રો, આજના દિવસની એક ખાસ વાત એ પણ છે કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ પણ છે આજનો આ દિવસ. ફ્લોરેન્સ નાઇટિંગેલની યાદમાં આ દિવસ ઉજવાય છે, જેઓને આધુનિક નર્સિંગના અગ્રણી માનવામાં આવે છે. નર્સ કહો કે પરિચારિકા કહો, તેઓનું સામાજિક યોગદાન તથા સ્વાસ્થ્ય સેવા તરફ તેમની ભૂમિકાને સન્માનવાનો આ એક નમ્ર પ્રયાસ છે. મિત્રો, આ વાત પરથી મને યાદ આવે છે એક જૂની ફિલ્મ ખામોશી, જેમાં એક નર્સના જીવનની સુખ દુઃખની વાતો ખૂબ સરસ રીતે વર્ણાયેલ હતી. તો આવો સાંભળીએ આ ફિલ્મનું એક સુમધુર ગીત લતા મંગેશકરના સ્વરમાં.

0: મિત્રો, ખામોશી ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકરના સ્વરમાં. ગીતકાર ગુલઝાર, સંગીતકાર હેમંત કુમાર.
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં. તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે

0: તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: મિત્રો, તારીખ 8 મે થી 12 મે સુધી સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક સડક સુરક્ષા સપ્તાહ ઉજવવામાં આવે છે. સડક પર થતા અકસ્માતો નિવારવા તેમજ લોકોને આ બાબતે જાગૃત, સંવેદનશીલ અને માહિતગાર કરવા અને રસ્તે જતા લોકોનું ખાસ ધ્યાન રાખવા આ સપ્તાહનું આયોજન થાય છે. મિત્રો, રસ્તો જીવનનું પણ પ્રતીક છે અને જિંદગીના ઉબડખાબડ રસ્તા પર સતત ચાલવું એ જીવનધર્મ છે.

મિત્રો, આ સાથે આજનો સવારે સવારે કાર્યક્રમ સમાપ્ત કરવાની ઈશિતાને રજા આપશો. નમસ્કાર. સવારે સવારે.

0: سواری سواری.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. પ્રાયોજક મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ.
2: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો મિત્ર અનમોલ અને મારી સાથે છે રોઝી. હજ શૃંખલાની આજની કડીમાં આપણે વાત કરીશું એક ક્ષણની, જ્યારે લાખો કદમ મક્કાથી પાછા વળે છે પરંતુ દિલ ત્યાં જ રોકાઈ જાય છે.
1: નમસ્કાર દોસ્તો, હજની પવિત્ર યાત્રા પોતાના અંતિમ ચરણમાં છે. અરાફાતનું મેદાન પાછળ છૂટી ચૂક્યું છે. મીનાની રાતો હવે યાદોમાં છે. જમરાતની રમી પૂરી થઈ ચૂકી છે, પરંતુ એક સવાલ બાકી છે. શું હજ અહીં જ ખતમ થઈ જાય છે?
0: અથવા તો અસલી હજ તો હવે શરૂ થાય છે, જ્યારે ઇન્સાન પોતાના ઘરે પાછો ફરે છે અને પોતાની અંદરના બદલાવને જીવવાનું શરૂ કરે છે.
2: મક્કાની સવાર આજે તવાફ વિદા છે. 7 ચક્કર લગાવવાના છે, પરંતુ દરેક ચક્કરની સાથે દિલ ભારી થઈ રહ્યું છે. કાબા શરીફ સામે છે, એ જ કાળો ગિલાફ, એ જ રોશન માહોલ, પરંતુ આજે નજર વધારે વાર ઠરી રહી છે.
3: યા રબ, જ્યારે પહેલી વાર અહીં આવ્યો હતો ત્યારે દિલમાં ડર હતો, અને હવે પાછો ફરી રહ્યો છું તો દિલમાં મોહબ્બત છે.
4: બેટા, એવું લાગી રહ્યું છે જાણે કોઈ પોતાનું છૂટું પડી રહ્યું હોય.
3: બહેન, અહીંથી જવું એ જુદા થવું કે છૂટા પડવું નથી, આ ઇમ્તિહાન પરીક્ષા છે. હવે જોવાનું એ છે કે આપણે અહીંની શીખને પોતાના ઘર સુધી લઈ જઈ શકીએ છીએ કે નહીં.
4: જ્યારે આપણે મક્કાથી જેદા તરફ આગળ વધીએ છીએ, બારીની બહાર એ જ પહાડો છે, એ જ રસ્તાઓ દેખાય છે, પણ મનની અંદર એક અજીબ જેવી ખામોશી છે.
3: હા, આવતી વખતે ઉત્સાહ હતો, હવે આત્મ મંથન છે. આવતી વખતે ઉમેદો હતી, હવે અહેસાસ છે કે જિંદગી બદલાવી જોઈએ.
0: હજ માત્ર એક આધ્યાત્મિક યાત્રા નથી, આ દુનિયાની સૌથી મોટી

0: શક્તિ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓમાંની એક છે. લાખો તીર્થયાત્રીઓની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવી એક મોટું દાયિત્વ છે. આને પૂરી મહેનત, લગન અને ઈમાનદારીથી અંજામ સુધી પહોંચાડે છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય.
1: એરપોર્ટ પર કતારો, પાસપોર્ટ તપાસ, બેગેજની ઓળખ, સ્વાસ્થ્ય તપાસ, દરેક કદમ પર અનુશાસન અને સંયમ આવશ્યક છે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: આજે કરીમ સાહેબ હજની પવિત્ર યાત્રા પૂરી કરીને પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. પરિવાર અને પાડોશીઓ બહુ બેસબરીથી તેમની રાહ જોઈ રહ્યા છે. દરવાજો ખુલે છે અને અવાજ આવે છે, હાજી સાહેબ આવી ગયા.
0: પરંતુ હાજી માત્ર એક ઉપાધિ નથી, આ એક જવાબદારી છે.
1: આવી ગયા, શુક્ર છે અલ્લાહએ તમને હજની સઆદત આપી.
3: અબ્બા, કેવી રહી સફર?
4: સફર તો બહુ મોટી હતી, પણ અસલી સફર તો દિલની અંદર થઈ છે, પોતાની જાતને બદલવાની સફર.
5: કરીમભાઈ, હજ મુબારક.
4: બહુ શુક્રિયા, અલ્લાહ બધાને આ નિયમત નસીબ કરે.
5: અરે ભાઈ, હવે તો તમે હાજી બની ગયા, કઈક અમને તો પણ જણાવો ત્યાંનો અનુભવ કેવો હતો.
4: જ્યારે લાખો લોકો એક સાથે લબ્બેક અલ્લાહુમા લબ્બેક કહે છે, તો લાગે છે કે જાણે આખી દુનિયા એક જ પરિવાર બની ગઈ હોય.
5: આદાબ હાજી સાહેબ, સફરમાં શું શીખ્યા તમે?
4: સફરે મને શીખવ્યું કે ઇન્સાન નાનો છે અને અલ્લાહ મોટો છે, અને એ પણ શીખવ્યું કે દરેક ઇન્સાન બરાબર છે.
5: બહુ સરસ. અલ્લાહ ચાહે તો આ વર્ષે અમે પણ હજ કરીશું. ભારત સરકારે આ સફરને બહુ આસાન કરી દીધી છે.
4: હા, હું તમારા માટે દુઆ કરીશ.
1: હજની સફર ઇન્સાનને અંદરથી બદલી નાખે છે. કરીમ સાહેબ પણ હવે એ પહેલાના જૂના કરીમ સાહેબ નથી રહ્યા.
3: અબ્બુ,
4: હા,
3: તમે બહુ શાંત લાગી રહ્યા છો. પહેલા તો નાની નાની વાતો પર નારાજ થઈ જતા હતા.
4: દીકરી, અરાફાતમાં મેદાનમાં ઉભા રહીને અહેસાસ થયો હતો કે જિંદગી કેટલી નાની છે અને આપણે કેટલી નાની નાની વાતો પર લડીએ છીએ.
6: બેટા, એ જ તો હજનો અસલી સબક છે.
5: કરીમ સાહેબ, પહેલા તો તમે તમારા કામમાં બહુ બિઝી રહેતા હતા, અને હવે જોઈ રહ્યો છું કે તમે લોકોની મદદમાં લાગી રહ્યા છો.
4: રફીક, ત્યાં મેં શીખ્યું કે અસલી અમીરી બીજાની મદદ કરવામાં છે.
5: મતલબ હજ માત્ર એક યાત્રા નથી, પરંતુ આ ઇન્સાનને બહેતર ઇન્સાન બનાવવાની ટ્રેનિંગ છે.
4: હા, તે સાચું કહ્યું. હવે હું સમાજની ભલાઈ માટે કામ કરીશ.
0: ભારતમાંથી દર વર્ષે લગભગ 1,75,000 થી વધુ તીર્થયાત્રીઓ હજ પર જાય છે. તેમની તૈયારી, ટ્રેનિંગ, સ્વાસ્થ્ય વ્યવસ્થા અને સુરક્ષિત વાપસી બધું મળીને આ યાત્રાને સફળ બનાવે છે.
1: જો દરેક હાજી પોતાના મહોલ્લામાં અમન અને બરાબરીનો સંદેશ ફેલાવે તો સમાજ પોતાની જાતે જ બહેતર થઈ જશે.
0: હજ આપણને શીખવે છે સબ્ર, સેવા, સમાનતા અને સાદગી. પરંતુ તેનાથી પણ જરૂરી છે આત્મિક સંતુલન જાળવી રાખવું. હજ પછી અસલી પરીક્ષા શરૂ થાય છે.
7: આપણે બધા 10 લોકો હજથી પાછા ફર્યા છીએ. ચાલો ને એક વાયદો કરીએ.
8: કેવો વાયદો?
7: આપણે ઝઘડા નહીં વધારીએ, જરૂરતમંદોની મદદ કરીશું, બાળકોને સારા સંસ્કાર આપીશું, જેથી હજનો સાચો મકસદ છે તે પૂરો થઈ જશે.
0: હા, જો આપણે બદલાઈશું તો મોલ્લો બદલાશે.
8: અમે વાયદો કરીએ છીએ.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: આજના યુવાનો માટે હજ માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ જીવન વ્યવસ્થાપનનો પાઠ પણ છે. સમયની પાબંદી, અનુશાસન, ટીમવર્ક અને સહનશીલતા, આ બધા ગુણો હજ દરમિયાન વિકસિત થાય છે. જો યુવાનો આ મૂલ્યોને અપનાવે તો તેઓ પોતાના વ્યવસાયિક જીવનમાં પણ સફળ થઈ શકે છે.
1: હજની સફર મક્કામાં સમાપ્ત નથી થતી. તે દરેક દિવસ, દરેક વ્યવહાર અને દરેક નિર્ણયમાં

0: જીવંત રહે છે.
1: જો આપણે સબ્ર ને અપનાવીએ, સેવા ને જીવન નો હિસ્સો બનાવીએ અને બરાબરી ને વ્યવહારમાં ઉતારીએ તો દરેક દિવસ એક નાનકડું હજ બની શકે છે.
0: હજ આપણને એ યાદ અપાવે છે કે ઇન્સાનની અસલી ઓળખ તેના કપડાથી નથી પરંતુ તેના ચારિત્રથી થતી હોય છે.
1: અને જ્યારે ચારિત્ર્ય મજબૂત હોય છે તો સમાજ મજબૂત હોય છે, રાષ્ટ્ર મજબૂત હોય છે.
0: આજ સંદેશની સાથે અમને આપો ઇજાઝત. આવતા એપિસોડમાં અલ્પસંખ્યક મંત્રાલયની એક બીજી યોજના વિશે વાત કરીશું અને જણાવીશું કે કેવી રીતે તે અલ્પસંખ્યક સમુદાયના જીવનને બદલી રહી છે. ત્યાં સુધી નમસ્કાર. ખુદા.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. પ્રાયોજક હતા મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. ગેરફિલ્મી ગુજરાતી ગીતો આપ સાંભળશો બસ થોડી ક્ષણો બાદ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
0: ગેરફિલ્મી ગુજરાતી ગીતોના કાર્યક્રમનો પ્રારંભ કરીએ મુકેશના સ્વરમાં ગવાયેલા પારંપરિક રચનાથી.
2: ¶¶

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: અને હવે સાંભળો હંસા દવેના સ્વરમાં આ લોકગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: અને હવે સાંભળો મુકેશના સ્વરમાં અવિનાશ વ્યાસની ગીત સંગીત રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: હંસા દવેના સ્વરમાં સાંભળશો સુરેશ દલાલની શબ્દ રચના, પુરુષોત્તમ ઉપાધ્યાયની સંગીત રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કાર્યક્રમના અંતમાં સાંભળો મુકેશના સ્વરમાં ગવાયેલ આ રચના.

આ સાથે આજનો ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 10 થવા જાય છે. થોડી ક્ષણોમાં સાંભળશો આજના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 650 અને નિફટીમાં 150 અંકનો ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાંકલ કરી. સરદારધામ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યા હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરતાં કહ્યું, સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ વિરામની શક્યતા ધૂંધળી હોવાનું જણાવ્યું. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પ્રવર્તન નિદેશાલય ઈડીએ દક્ષિણ દમદમ મ્યુનિસિપાલિટી ભરતી કૌભાંડના સંદર્ભમાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મંત્રી સુજીત પાસુની કોલકાતામાં ધરપકડ કરી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી. 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે વેઇટલિફ્ટિંગ વર્લ્ડ કપ ગુજરાતમાં રમાશે. ખાણ મંત્રાલય આજે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ચૂનાના પથ્થરના બ્લોકની હરાજીના બીજા તબક્કાની શરૂઆત કરશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: प्रस्तुत छे उद्योग जगत।
1: आकाशवाणी अमदावाद प्रस्तुत करे छे प्रसारणनी पांखे कार्यक्रम उद्योग जगत। ध्वनि तरंगोनी ताल पर आप माणी रह्या छो आकाशवाणी नू अमदावाद वडोदरा केंद्र। उद्योग जगत सांभळता सर्वे श्रोता मित्रों ने शैलेश पंड्याना नमस्कार। શ્રોતા મિત્રો, ઉદ્યોગ જગતમાં આજે આપણે માહિતી મેળવશું કે દરેક દેશની અર્થવ્યવસ્થાને ઘણા બધા એવા પરિબળો હોય છે, સામાજિક, આર્થિક, રાજનીતિક, કે એ અર્થવ્યવસ્થાને અસર કરે છે। તો મિત્રો, આજે આવી બધી વાતો પર આપણે માહિતી મેળવશું પ્રોફેસર કાર્તિકેય ભટ્ટ પાસેથી। પ્રોફેસર કાર્તિકેય ભટ્ટ અર્થશાસ્ત્રના વિશેષજ્ઞ છે। તો હું શ્રોતા મિત્રો અને આકાશવાણી અમદાવાદ વતી પ્રોફેસર કાર્તિકેય ભટ્ટનું સ્વાગત કરું છું।
2: નમસ્તે શૈલેષભાઈ, આભાર આપનો અને શ્રોતા મિત્રો આપ સૌને નમસ્કાર।
1: કાર્તિકેયભાઈ, ખાસ કરીને આપણે અમને બધાને એક ઉત્કંઠા છે આજે કે આપણી અર્થવ્યવસ્થા પર એવા કયા પરિબળો છે જેની સીધી કે આડકતરી રીતે બંને અસરો થતી હોય છે।
2: શૈલેષભાઈ, બહુ સરસ વાત તમે કરી, કારણ કે કોઈ એવો માણસ નથી આજે, ખાસ કરીને ભારતમાં, જેને આ અર્થવ્યવસ્થા અને અર્થવ્યવસ્થાને લગતા જે મુદ્દાઓ છે એ સ્પર્શતા ના હોય, એને સાંભળ્યા ના હોય। તમારા બધા જ પ્રશ્નોનો આ જવાબની શરૂઆત હું એ શબ્દ સમજાવવાથી જ કરું કે આ અર્થવ્યવસ્થા, અર્થવ્યવસ્થા આપણે બોલીએ તો દેશની અર્થવ્યવસ્થા એટલે શું? તો અત્યારે જ્યારે આપણે 2022માં ભારતીય અર્થવ્યવસ્થાની વાત કરીએ છીએ ત્યારે સામાન્યમાં સામાન્ય જે રેડિયો અત્યારે સાંભળતા હોય, વેપારી મિત્રો, ખેડૂત મિત્રો, એમને મારે કહેવું છે કે કોઈ પણ દેશનું અર્થતંત્ર હોય તો આધુનિક અર્થવ્યવસ્થાના

0: ત્રણ ભાગ એ આપણે સમજી રાખવા જોઈએ કે કોઈ પણ અર્થવ્યવસ્થા હોય એના ત્રણ સેક્ટર હોય, જેને ઇકોનોમિક્સમાં અમે પ્રાઇમરી, સેકન્ડરી અને થર્સરી કહીએ છીએ. પણ એ ઇકોનોમિક્સની રીતે, આપણા જીવનની રીતે પ્રાઇમરી એટલે એગ્રીકલ્ચર સેક્ટર. કારણ કે દુનિયા જ્યારથી શરૂ થઈ અને માણસ વિકસ્યો ત્યારથી સૌથી પહેલો એને જે વ્યવસાય કર્યો એ તો કદાચ ખેતી જ હતો. ખેતીમાંથી જ્યારે આપણે ઔદ્યોગિક ક્રાંતિ કરી તો દરેક દેશોમાં એક બીજું સેક્ટર, જેને આપણે કહીએ બીજું સ્તર ઉભું થયું, એ છે ઔદ્યોગિક ક્ષેત્ર. અને આપણે જેને આધુનિક વિકાસ કહીએ છીએ એ બધો આ ઔદ્યોગિકરણ અને ઔદ્યોગિક ક્ષેત્રને આભારી છે. એટલે આપણા ઘરમાં ગેસથી માંડીને આપણા હાથમાં મોબાઈલ સુધી બધી જ વસ્તુઓનું પ્રોડક્શન એ આ ઔદ્યોગિક ચીજ વસ્તુઓ છે. એટલે બીજું જે સેક્ટર હોય છે અર્થતંત્રનું, બીજું ક્ષેત્ર હોય છે એ ઔદ્યોગિક ક્ષેત્ર છે, જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર કહીએ છીએ. ત્રીજું છે સર્વિસ સેક્ટર, એટલે કે શિક્ષણ, એટલે કે બેંક, એટલે કે મુસાફરી, એટલે કે મનોરંજન. જેમ કૃષિની વસ્તુ કે ઉદ્યોગની વસ્તુ આપણે ભૌતિક રીતે વાપરીએ છીએ એ સર્વિસ સેક્ટર છે. તો કોઈ પણ આર્થિક વ્યવસ્થા છે એના ત્રણ ભાગ હોય છે, કૃષિ, ઉદ્યોગ અને સર્વિસ સેક્ટર. અને જ્યારે દુનિયાના દેશો સાથે આપણે વાત કરીએ તો જે વિકસિત, જેમ જેમ વિકસિત દેશ હોય એમ એમ એનું એગ્રીકલ્ચર સેક્ટર નાનું હોય. જેમ દેશે વિકાસ કર્યો હોય એમ એનું ઔદ્યોગિક અને સર્વિસ સેક્ટર મોટું હોય. પણ એકાદ બે દેશ એવા પણ છે કે જે ખૂબ વિકસિત છે અને છતાં એમનું ખેતી ક્ષેત્ર જ મોટું છે. એટલે કે કુલ આવક અને રોજગારીમાં ખેતી ક્ષેત્રનો ફાળો જો મોટો હોય તો એ રીતે આપણે એને જોઈએ છીએ. એટલે પહેલો મુદ્દો આપ સૌ સમજો કે જ્યારે અર્થવ્યવસ્થાની આપણે ચર્ચા કરીએ તો આપણે આ ત્રણેય સેક્ટરને ધ્યાનમાં રાખીને વાત સમજવી જોઈએ. કારણ કે મિત્રો, ઘણીવાર આપણી ચિંતા અને ચર્ચામાં ગડબડ એ થાય છે કે ખાલી ખેતી ક્ષેત્રમાં જ પ્રોબ્લેમ થયો હોય અને આપણે આખા દેશમાં પ્રોબ્લેમ જેવું માનીએ છીએ.
1: સાચી વાત.
0: અને ઘણીવાર માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં મંદી આવી હોય અને આપણે આખા દેશમાં મંદી આવી એવું માનતા હોઈએ છીએ. પણ જો થોડુંક અંદર જઈને આપણે જોઈએ તો આપણને સમજાય છે કે જેમ શરીરમાં આપણને ખાલી પગ જ દુખે છે એટલે આખા શરીરમાં પ્રોબ્લેમ નથી, એમ ઘણીવાર એવું હોય છે કે કોઈ એક સેક્ટરમાં એક નાનકડા ભાગમાં પ્રોબ્લેમ હોય છે. ચિંતા ક્યારે કરવાની હોય કે એ જે પ્રોબ્લેમ છે એ ખેતીમાં પણ દેખાય, એ પ્રોબ્લેમ ઉદ્યોગમાં પણ દેખાય, એ પ્રોબ્લેમ આમાં પણ દેખાય. બીજો શૈલેષભાઈ એક મુદ્દો અર્થવ્યવસ્થાની ચિંતા, ચર્ચા અને તુલના કરતી વખતે આપણે યાદ રાખી લેવો જોઈએ કે આર્થિક પદ્ધતિ, ભારત મિશ્ર અર્થતંત્ર વાળો દેશ છે. એટલે અમેરિકાની આપણે જયારે વાત કરીએ તો એ લગભગ મૂડીવાદી દેશ છે, ચીનની આપણે વાત કરીએ તો એ સામ્યવાદી દેશ છે. આ સામ્યવાદ એટલે શું? સાવ સીધી ને સટ વાત. આર્થિક સાધનો અને આર્થિક વ્યવસ્થા ઉપર જો બધો સરકારનો કાબુ હોય તો એને સામ્યવાદ કહેવાય. અને આખું જ આર્થિક તંત્ર, ઉત્પાદનનો નિર્ણય, વપરાશનો નિર્ણય, વાહન વ્યવહારનો નિર્ણય, એ બધા લોકો પોતે જ લેતા હોય તો એ બજાર આધારિત વ્યવસ્થા એટલે કે મૂડીવાદ કહેવાય. હવે ભારત, આપણા જે બંધારણ ઘડનારા, આપણા જે દ્રષ્ટિવંત નેતાઓ હતા આઝાદી સમયે, એમણે જોયેલું કે ભારત પાસે એટલી બધી મૂડી પણ નથી કે અહીં બજાર બરોબર ધમધમાઈને ચાલશે. અને ભારત ગુલામીમાંથી નીકળ્યું હતું એટલે સામ્યવાદ પણ નહીં, એટલે પૂરેપૂરી સરકાર જ આવી થઈ જાય એવું પણ નહીં, કારણ કે આપણે લોકશાહી રહેવું છે. અને બીજી બાજુ કરોડો ગરીબોનું કોણ? તો વિચારીને આપણા રાષ્ટ્ર નિર્માતાઓએ ભારતને મિશ્ર અર્થતંત્ર આપ્યું. એટલે કે ભારતના અર્થતંત્રમાં કેટલીક અગત્યની જે પાયાની ભૂમિકા હોય, કે રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય,
1: રેલવે,
0: એ સરકાર પૂરી પાડશે, વ્યાજબી દરે પૂરી પાડશે, ઉત્તમ ગુણવત્તાથી પૂરી પાડશે. અને જે રોજિંદા વપરાશની વસ્તુ છે, સાબુ, ખાંડ, તેલ, ઘી, ગોળ, પેન્સિલ, મોબાઈલ, ફિલ્મ, એ બજાર પૂરું પાડશે. અને પરિણામે એક બાજુ સરકાર પૈસા ખર્ચે, સરકાર સુવિધાઓ ઉભી કરે, સરકાર રોજગારી પૂરી પાડે, બીજી બાજુ બજાર ઉત્પાદન કરે, બજાર વપરાશ કરે, બજાર રોજગારી પૂરી પાડે. એવું આપણું જે અર્થતંત્ર છે શૈલેષભાઈ, એ બજાર અને સરકાર બંને દ્વારા ચાલે છે. એટલે આપણા અર્થતંત્રમાં સરકાર પણ છે અને બજાર પણ છે.
1: બહુ સરસ અને રસપ્રદ માહિતી આપે આપી કાર્તિકેયભાઈ. હવે અર્થવ્યવસ્થા શું છે એની તો આપણે સમજણ કરી લીધી.
0: એક વાત તમે શરૂઆતમાં મને જે પૂછી કે આ જે અર્થવ્યવસ્થા છે એને અસર કરતા પરિબળો કોણ, તો હવે જુઓ તરત ખ્યાલ આવે કે આપણી અર્થવ્યવસ્થા

0: એમાં ખેતી છે એટલે ખેતીનું ઉત્પાદન, ખેતીની રોજગારી, ખેતીની નિકાસ એ અર્થવ્યવસ્થાને અસર કરે. હવે ખેતીના ઉત્પાદનને વરસાદ અસર કરે, ખેતીના ઉત્પાદનને સિંચાઈ અસર કરે, ખેતીના ઉત્પાદનને જમીનની ફળદ્રુપતા અસર કરે, તો એને અસર કરનારા પરિબળો પણ અર્થતંત્રને અસર કરે. એટલે કોઈ વાર વરસાદ નબળો પડે તો એ વર્ષે કૃષિના ઉત્પાદનને અસર
1: ફટકો પહોંચ્યો, ઉત્પાદન ઓછું થયું.
0: અને આપણે ભારતમાં છે ને કેટલાક આંકડા બહુ મજાના છે. આપણે એક સમયે રાષ્ટ્રીય આવક, હમણાં હું એનો રાષ્ટ્રીય આવકનો જ અર્થ કહીશ, કારણ કે આપણને એ પ્રશ્ન થશે ત્યાં પછી રાષ્ટ્રીય આવક ક્યાંથી આવી. તો આ જે રાષ્ટ્રીય આવક છે એમાં કૃષિ ક્ષેત્રનો 70% ફાળો હતો. એટલે 100 રૂપિયા ભારત કમાય તો એમાંથી 70 રૂપિયા કૃષિમાંથી આવતા હતા. પણ જેમ જેમ ભારત વિકાસ કર્યો, આર્થિક વિકાસ થયો, ઉદ્યોગો વિકસ્યા, સર્વિસ સેક્ટર વિકસ્યું, એટલે શું થયું કે 100 રૂપિયામાં ખેતી ક્ષેત્રનો ફાળો 70 હતો એ આજે 14 કે 15 થઈ ગયો. એની સામે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધ્યો, એની સામે સર્વિસ સેક્ટરનો ફાળો વધ્યો. જેમ આવકનો ફાળો હોય એમ રોજગારીનો પણ ફાળો હોય. તો ભારતમાં 80% પ્રજા ખેતીમાં રોજગારી મેળવતી હતી, એ ઘટીને 50% પહોંચી. અને નવા વસ્તી ગણતરીના આંકડા આવશે તો આપણે જોઈશું કે હવે લગભગ 40% વસ્તી સીધી રીતે એ ખેતીમાં રોજગારી મેળવે છે. તો કોઈ પણ અર્થતંત્રનું કયું ક્ષેત્ર કેટલી રોજગારી આપે છે એનું મહત્વ બતાવે છે, એ કેટલી આવક આપે છે એનું મહત્વ બતાવે છે. અને ત્રીજો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય વેપાર, એટલે એ કેટલી નિકાસ કરે છે, કેટલી આયાત મેળવે છે એને અસર કરે છે. એટલે હવે પેલો શબ્દ જે તમે પૂછવા માંગી રહ્યા છો, શ્રોતા મિત્રો સાંભળવા માંગી રહ્યા છે, એ છે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, સકલ ઘરેલુ ઉત્પાદન. મિત્રો, જેમ આપણે હિસાબ માંડીએ વર્ષના અંતે અને મારી આખા વર્ષ દરમિયાન જે કંઈ ખર્ચ આવકનો ટોટલ હિસાબ થાય એ હું જેમ કરું, એમ કોઈ રાષ્ટ્ર પણ એક સર્વેયુ કરતું હોય છે. તો આખા વર્ષ દરમિયાન મેં હમણાં જે કીધું, ત્રણેય સેક્ટરમાં જે કુલ ઉત્પાદન થાય એનો સરવાળો, એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જો એનું નાણાકીય મૂલ્ય બનાવું છું, એટલે જે ઉત્પાદન છે એને રૂપિયાથી ગુણી નાખું છું કે આટલો ઘઉંનું ઉત્પાદન, આટલું ચોખાનું ઉત્પાદન, આટલું કોલસાનું ઉત્પાદન, આટલું વીજળીનું ઉત્પાદન, આટલું ફિલ્મોનું ઉત્પાદન, આટલું સિરિયલોનું ઉત્પાદન, આટલું મોબાઈલનું ઉત્પાદન, એ જે છે એ જો જથ્થો છે તો એ પ્રોડક્શન છે, ઉત્પાદન છે. પણ આપણે તો અત્યારે નાણાં વ્યવસ્થામાં જીવીએ છીએ એટલે બધાને હું રૂપિયા જોડે ગુણી નાખું છું, તો એ રાષ્ટ્રીય આવક બને છે મારી. એટલે આખા વર્ષ દરમિયાન જે આવક આપણે કમાઈએ આ ત્રણેય સેક્ટરમાં, એ જે મૂલ્ય ઉત્પાદન કર્યું આપણે, એ આપણી રાષ્ટ્રીય આવક છે. આ સાદી સમજ, પેલી અર્થશાસ્ત્રની બધી અંદરની વ્યાખ્યાઓ આપણે બાજુમાં રાખીએ તો એક સામાન્ય માણસને સમજ પડે કે આખા વર્ષ દરમિયાન રાષ્ટ્ર જે ઉત્પાદન કરે છે ક્યાં, તો કે ઔદ્યોગિક ક્ષેત્રમાં, ખેતી ક્ષેત્રમાં, સર્વિસ સેક્ટરમાં, એનું મૂલ્ય એ જીડીપી છે. અને એમાં વધારો કે ઘટાડો એ માપવામાં આવે છે. એ જીડીપીનો બીજા દેશ જોડે તુલના કરવામાં આવે છે કે ભાઈ આપણે દુનિયાના દેશોમાં કેટલામાં ક્રમે છે. તો આપણે તો બહુ જ પાછળના ક્રમે હતા, પણ આઝાદી પછી ને છેલ્લા વર્ષોમાં તો આપણે જે ઝડપ કરી છે એટલે 7મા 8મા ક્રમ ભારતની રાષ્ટ્રીય આવકનો હતો, એમાંથી 6ઠો 5મા ક્રમ, અને હવે તો 2જા 3જા ક્રમે જવા દુનિયા જોઈ રહી છે કે ભારત આવનારા વર્ષોમાં રાષ્ટ્રીય ઉત્પાદનની રીતે તો ખૂબ આગળ વધશે.
1: હવે આપણે જીડીપીની વાત કરી સકલ ઘરેલુ ઉત્પાદની, હવે અહીંયા એક એવો પ્રશ્ન થાય કે એક શિક્ષક બાળકને શિક્ષણ આપે એના આપણે ઉત્પાદનમાં એને આપણે જોડી શકીએ, પણ એક માતા પાછું ઘરે જે એને શિક્ષણ આપતી હોય છે તો એનું તો કોઈ મૂલ્ય હોતું નથી, એનું કોઈ પ્રાઇસ નથી, એની કોઈ કોસ્ટ નથી,
0: બરોબર છે?
1: તો એને આપણે આમાં જોડીએ છે કે નથી જોડતા?
0: હવે એમાં એવું છે, રાષ્ટ્રીય આવકની જે ગણતરીઓ છે એની જુદા જુદા દેશની પણ જુદી જુદી ફોર્મ્યુલા હોય છે. આપણે એવું રાખેલું છે સૈદ્ધાંતિક રીતે તો કે ભાઈ જ્યાં કિંમત ચૂકવાય છે, જે વિનિમયની કિંમત ચૂકવાઈ એણે રાષ્ટ્રીય ઉત્પાદનમાં ફાળો આપ્યો, ગાયું પૈસા લઈને તો એને રાષ્ટ્રીય ઉત્પાદનમાં ફાળો આપ્યો, પણ એને 4-5 મિત્રો ભેગા થયા હતા એમને એમ ગઈ નાખ્યું, તો એ આપણે રાષ્ટ્રીય ઉત્પાદનમાં ગણતા નથી. કોઈ એક બેનને જો આપણે કામે સવારથી સાંજ 8 કલાક પણ રાખીએ નર્સિંગમાં, તો એના મહિને 8-12

0: હજાર કે 15,000 આપવાના થતા હોય છે. પણ એ જ આપણી બહેન દીકરી કે માં કે વહુ કે આપણા ઘરના મા બાપની સેવા કરે છે, આ કરે છે, એનું કોઈ મૂલ્ય આપણે ચૂકવતા નથી. પણ આની ક્યાંય પહેલા ગણતરી નહોતી થતી. હવે આ પેલા નાના નાના કિસ્સા મેં કીધા એ આપણે બાદ રાખીએ કે ભાઈ કોકે ગઈ નાખ્યું કે કોક પિતાએ પોતાના છોકરાનો દાખલો ભણાવી દીધો, તો એનું મૂલ્ય ગણવાની જરૂર નથી. પણ આ એક બહુ જ મોટો વર્ગ નિયમિત ધોરણે, કાયમી ધોરણે કશું જ લીધા વગર કામ કરે છે, તો એનું પણ એક ચોક્કસ મૂલ્ય આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીનો એક ખ્યાલ એવો પણ રાખ્યો છે કે પેલી નોંધાયેલી આવક વાળી રાષ્ટ્રીય આવક તો આ જ, પણ આ વેલ્યુ એડેડ વાળી પણ એક રાષ્ટ્રીય આવક હવે આપણે જોઈએ છીએ કે જેમાં આપણી બહેનોએ માતાઓએ જે કામ કર્યું છે એનું મૂલ્ય પણ આપણે ઉમેરીને જોઈએ છીએ કે આ લોકોએ જો કિંમત લીધી હોત તો રાષ્ટ્રીય આવક શું હોત. એટલે એનું મૂલ્ય છે, એનું મહત્વ છે, એની ગણતરી છે.
1: એટલે એક નવી સંકલ્પના જોડાઈ,
0: જુદી જુદી સંકલ્પનાઓ જે છે એમાંની એક સંકલ્પના આ પણ છે કે ભાઈ બહેનો જે કામ કરે છે, આપણે તો બહુ ગૌરવ સાથે કહી શકીએ એમ છીએ કે ગુજરાતના જેની આપણા વડાપ્રધાનશ્રીએ પણ નોંધ લીધેલી અને દુનિયાના લોકોએ નોંધ લીધી કે ગુજરાતના ડેરી ઉદ્યોગની સફળતામાં 90% બહેનોનો ફાળો છે.
1: જ્યારે વાત ચાલે છે બજારની અને તમે આટલી બધી સરસ મજાની રસપ્રદ માહિતી આપી, તો આપણે સંચાર માધ્યમોમાં જોઈએ કે સમાચાર પત્રોમાં જોઈએ કે લોકોની વાતચીતમાં શબ્દ આવી જાય મંદી શબ્દ, જે સાંભળીને તો ખરેખર એક થોડું ભયનું બી વાતાવરણ ક્યારેક નિર્માણ થાય છે. અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ મંદી કોને કહે છે?
0: જો મંદીનો મૂળ કોન્સેપ્ટ તો વિકસિત દેશો માટે છે
1: જી,
0: અને કેન્સ નામના એક અર્થશાસ્ત્રીએ તો એક સરસ પાયાની વાત કરી જ દીધી હતી કે અસરકારક માંગનો અભાવ હોય એ મંદી. કારણ કે લોકો પાસે જે કઈ પૈસા આવે છે એ શું કામ આવે છે, માણસ પૈસા શા માટે વાપરે? આવક આપણે જેને કહીએ છીએ, તો આવકના બે ભાગ છે. સામાન્ય કોઈ પણ માણસના આવકના બે ભાગ છે, પછી આવકનો એક ત્રીજો ભાગ છે, પણ એ સામાન્ય માણસોને લાગુ નથી પડતો. સામાન્ય રીતે માણસની આવકના બે ભાગ છે, આવક અરે આ ખર્ચ અને બચત. હવે દેખીતી રીતે આ ખર્ચ અને બચત, એટલે ખર્ચ એટલે વપરાશ, વર્તમાનમાં જે આપણે વસ્તુઓ સેવાઓ જોઈએ છીએ એની પાછળ આપણે પૈસા ખર્ચીને વસ્તુઓ સેવાઓ મેળવીએ, એ આપણો ખર્ચ થયો. અને આપણે બીજા પૈસા રાખી મૂકીએ છીએ, કારણ કે માણસ બુદ્ધિશાળી છે, એને સમયનું જ્ઞાન છે, એને ખબર છે કે વર્તમાન જેટલો અગત્યનો છે એટલું જ ભવિષ્ય પણ અગત્યનું છે. તો ભવિષ્યમાં હું વસ્તુ કેવી રીતે ખરીદીશ, ભવિષ્યમાં મારી જરૂરિયાતોને કેવી રીતે પહોંચી વળીશ, એ પહોંચી વળવા માટે એ બચત કરે છે. હવે જો ધ્યાનથી જુઓ ને તો આ બચત એ મૂળ તો ખર્ચવા માટે જ છે, મૂકી રાખવા માટે કોઈ રૂપિયો રાખતું નથી. એ ભવિષ્ય લાંબુ એટલા માટે થાય છે કારણ કે વારસા પ્રથા છે, એ આપણે નહીં તો આપણા બાળકો પણ વાપરશે એટલા માટે જ રાખ્યા છે. તો આ જે વપરાશ થાય છે અને બચત થાય છે એનો એક કુદરતી ક્રમ હોવો જોઈએ. જ્યારે વપરાશ ઘટી જાય, કાલ્પનિક ગણતરીઓને કારણે, અપેક્ષાઓને કારણે કે ભાઈ અત્યારે ખરીદી રહેવા દો, ભાવ ઘટશે, તો માણસ જરૂર વગર બચત કરવા માંડે અને વર્તમાનમાં વપરાશ ઘટાડી દે તો મંદી આવે. હવે આવી મંદી શૈલેષભાઈ કોઈ દિવસ અલ્પવિકસિત અથવા વિકસતા અર્થતંત્રમાં ન આવે, અતિવસ્તીવાળા દેશમાં ન આવે, વપરાશ વૃત્તિ ઊંચી હોય જે પ્રજાની એવા દેશમાં ન આવે. આ ઓછી વસ્તીવાળા, વિકસિત અને જેની મોટાભાગની જરૂરિયાતો સંતોષાઈ ચૂકી છે એવા દેશોમાં જ સાચા અર્થમાં મંદી આવે. મિત્રો, અત્યારે જે ચર્ચામાં છે એની જ આપણે વાત કરીએ, રિયલ જ કે યુરોપના ઘણા બધા દેશોમાં 1 કરોડ 2 કરોડ કે 3 કરોડ વસ્તી છે. આપણે ભારત 140 કરોડની વસ્તી છે, અમેરિકા જેની આપણે રોજ ચર્ચા કરીએ છીએ એની 33 કરોડ જ વસ્તી છે. પાછો હવે બીજો મુદ્દો અહીં સમજો, તમને બહુ જ મજા આવશે શ્રોતા મિત્રો. 33 કરોડ અમેરિકાના લોકો પાસે માનો કે બધાની પાસે મોબાઈલ આવી ગયા, તો હવે મોબાઈલ કંપની વેચે કોને?
1: સાવ સાચી વાત.
0: એને વેચવાનો એક જ માર્ગ છે કે પેલા 33 કરોડમાંથી દર વર્ષે 3 કરોડના બગડે કે જૂના થાય એટલા વેચાય. ભારતમાં તો હજુ પણ આજે પણ 97 કરોડ લોકો પાસે મોબાઈલ છે, એનો મતલબ હજુ 40 કરોડ તો એવા છે જેને મોબાઈલ જ નથી લીધો,
1: કે ભવિષ્યના ગ્રાહક છે.
0: હવે 40 કરોડ ગ્રાહકો તો બાકી છે જે એક અમેરિકા જેટલા કહેવાય. એટલે મોબાઈલ ભારતમાં દર વર્ષે 5

0: કરોડ વેચાતા હોય તો 3 કરોડ વેચાય એ સાચી વાત છે, પણ મોબાઈલ વેચાય જ નહીં એવું થવાની શક્યતા ભારતમાં દેખાતી નથી. આપણે દુનિયાના દેશો જેટલી મંદી ના આવે, આપણે જયારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાયેલા છીએ તો થોડીક એવી અસર આવશે. પણ ફરી મેં કીધું એમ યાદ કરીએ કે ભારત મિશ્ર અર્થતંત્ર વાળો દેશ છે. સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે રેલવે પાછળ, પુલો પાછળ, બંધ બાંધવા પાછળ, અને એ કરોડો રૂપિયા અનેક શ્રમિકોના હાથમાં, અનેક મજૂરોના હાથમાં, અનેક હાથમાં પગાર રૂપે જાય છે. અને એક નાણું જે અર્થતંત્રમાં ફર્યા કરે
1: એ
0: ફર્યા કરે છે. દુનિયાના વિકસિત દેશોમાં સરકાર આટલું બધું નાણું ખર્ચતી નથી. ભારતમાં મિશ્ર અર્થતંત્ર છે એટલે જ્યારે પણ એવું લાગે ત્યારે સરકાર એને બેલેન્સ કરી લે છે. પરિણામે અસરકારક માંગનો અભાવ અહીંયા ઉભો થાય. તમે વિચારો, આપણે ત્યાં બજારમાં તહેવારો અને આપણી પરંપરાઓને લીધે એક નાણાકીય ફ્લો ઠલવાયા જ કરે છે, જે દુકાનદારોને, વેપારીઓને, શ્રમિકોને, માણસને આમ જરૂર ના હોય પણ લગ્ન આવતા હોય તો ઘર થોડું રિપેર કરાવે એટલે અનેક કડિયાને, મજૂરને રોજગારી મળે, બેન્ડ બાજાવાળાને રોજગારી મળે, જમાડે એટલે રસોયાને રોજગારી મળે. તો આપણે ત્યાં આપણી જે પરંપરાઓ છે ભારતની, એટલે ઘણીવાર એવું કહેવા, વર્ષો પહેલા પણ આપણે મંદીમાં બચ્યા એનું કારણ જ હતું, આપણું આંતરિક અર્થશાસ્ત્ર બહુ મજબૂત હોય છે. પણ પહેલા જે અસર નહોતી થતી એવી હવે નહીં થાય એવું હું કહેતો નથી, થોડીક થાય જ, કારણ કે આપણે ત્યાં પણ હવે ઔદ્યોગિકરણ વધ્યું છે, વિદેશ વેપાર વધ્યો છે. વિશ્વની જે અસર છે એ આપણી ઉપર આવવાની જ છે, પણ એ લાંબો ટાઈમ બહુ ટકે અને એ ગંભીર મુદ્દા ઉભા કરે એવું હાલ લાગતું નથી.
1: કાર્તિકભાઈ, હમણાં થોડા દિવસો પહેલા, થોડા થોડા સમયના અંતરાલમાં જે આપણા દેશની જે પ્રમુખ બેંક છે, જે બીજી બેંકોને કંટ્રોલ કરે છે,
0: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા,
1: વારે ઘડીએ સંચાર માધ્યમોમાં એક શબ્દ આવે છે, રેપો રેટ, કે ભાઈ એણે ઘટાડ્યો કે વધાર્યો હોમ લોન કે કોઈ પણ જાતની લોન, કોઈ પણ પ્રકારની લોન મોંઘી થઈ કે સસ્તી થઈ, એના વિશે તરત જ વાતો થવા લાગે. તો આ શ્રોતા મિત્રોને આના વિશે બી માહિતી આપો.
0: હા, બહુ સરસ વાત કરી. આપણે જયારે અર્થતંત્રને અસર કરતા પરિબળો જોઈએ તો ભારતીય અર્થતંત્રને અસર કરનારું જે સૌથી મોટું પરિબળ કાયદેસર એ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આમ જુઓ તો ભારત સરકાર સીધી કદી અર્થતંત્રમાં દખલ કરતી જ નથી. આપણી જે આખી નાણાકીય ભૂમિકા છે એનું ટોચ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. બેંક ખાનગી હોય કે સરકારી હોય, સહકારી હોય, તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ હોય, તમામ પ્રકારની લેવડ દેવડ હોય, એ બધા અંગેના કાયદા અને નિયમન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. ગવર્મેન્ટ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જ ભારતીય અર્થતંત્રનું નિયમન કરતું હોય છે. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતીય નાણાં બજારની ટોચ છે. અર્થતંત્રને મૂડીની જરૂર પડે, નાણાંની જરૂર પડે. મૂડી એટલે કે ઉદ્યોગો સ્થાપવા માટે જે જોઈએ તે, અને નાણું એટલે રોજિંદા વ્યવહાર માટે આપણે જે વાપરીએ તે. તો એ બંને માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક પોલિસી બનાવે જેનું નામ છે નાણાકીય પોલિસી. નાણાંનું સ્વરૂપ, નાણાંનું મૂલ્ય અને નાણાંનો પ્રકાર, આ ત્રણેય ઉપર અસર કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે પોલિસી બનાવે એ નાણાં નીતિ છે. એટલે નાણાંનું સ્વરૂપ એટલે એ સિક્કો હશે, એ નોટ હશે, એ ક્રેડિટ કાર્ડ હશે કે ઈ પેમેન્ટ હશે, એ નક્કી કરવાનો મૂળ હક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો છે. એટલે સ્વરૂપ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નક્કી કરે. પ્રમાણ એટલે દેશમાં 15 લાખ કરોડ નાણું રહેશે કે 50 લાખ કરોડ નાણું રહેશે એ નક્કી કરવાનું અથવા એને નિયંત્રિત કરવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. તો એનું સ્વરૂપ, પ્રમાણ, એને અસર કરનારા પરિબળો. હવે આપણે આ આખી વાતને બહુ ટૂંકમાં લઈ જઈએ, જે તમે પ્રશ્ન કર્યો એ કે ક્રેડિટ પોલિસી. હવે માત્ર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્રેડિટ પોલિસી નક્કી કરે છે. એક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે અને બીજી વેપારી બેંકો છે. વેપારી બેંકનું કામ પ્રજાને નાણાં પૂરા પાડવાનું છે. એટલે સાવ સાદી ભાષામાં કહું તો ધિરાણ આપવું અને જેની પાસે વધ્યા હોય એની પાસેથી થાપણો લેવી અને બેની વચ્ચે રાખવું વ્યાજ. એટલે જેની પાસે બચત છે થાપણ રૂપે બેંક લઈ લે અને જેને જોઈએ છે એને ધિરાણ રૂપે આપે. જેને થાપણ મૂકી એને વ્યાજ ચૂકવે. જેને ધિરાણ આપે એની પાસેથી વ્યાજ લે. પણ આ બેંકો આ વ્યાજ મન ફાવે એમ લઈ શકતી નથી. એનું નિયમન કરનારી સંસ્થા રિઝર્વ બેંક છે. એટલે જેમ બેંકો આપણી જોડે વ્યવહાર કરે છે,

0: એવી રીતે આ બેંકોનો એક વ્યવહાર રિઝર્વ બેંક જોડે ચાલે છે. હવે બેંક તમે ગામમાં ખોલી, લોકોએ થાપણો મૂકી જ નહીં, ગામ નાનું હતું એટલે, પણ એ ગામમાં ખેડૂતો છે જેને લોન જોઈએ છે, વેપારીઓ છે જેને લોન જોઈએ છે, તો આ બેંક ક્યાંથી પૈસા લાવશે? કોઈએ થાપણ તો મૂકી જ નથી, તો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ઉછીના લેશે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એને જે દરે નાણાં ઉછીના આપે એને બેંક રેટ કહેવાય. એટલે મિત્રો આ બરોબર યાદ રાખો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોને જે વ્યાજના દરે ધિરાણ આપે એ બેંક રેટ છે, બેંકો વચ્ચેનો રેટ. એટલે બેંકો જયારે એકબીજાને ધિરાણ આપે તો એ બેંકો. હવે તમે જે શબ્દ આપ્યો એ બે શબ્દો છે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. આ બંને અર્થતંત્રમાં ચાલે. આપણે જાણીએ છીએ કે આપણે બેંકમાં ખાતું ખોલાવીએ છીએ તો સામાન્ય માણસનું સેવિંગ્સ એકાઉન્ટ હોય, પણ મૂળ ત્રણ ખાતા તો બધા જાણે છે, સેવિંગ્સ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ. આ ત્રણેયમાં આપણે પૈસા મૂકીએ છીએ. એવી જ રીતે બેંકોનું રિઝર્વ બેંકમાં ખાતું ચાલતું હોય તો બેંકોની વચ્ચે જે લાંબા ગાળા માટે રેટ નક્કી થાય અને એમાં પછી 1-2% જ ફેરફાર હોય, એટલે રિઝર્વ બેંક માનો કે વેપારી બેંકને 10% એ લોન આપે તો વેપારી બેંક ગ્રાહકને 11% એ લોન આપે, એટલે 1% કે 1.5% એને વચ્ચે આ વહીવટી ચાર્જ મળે. એટલે જો રિઝર્વ બેંક રેટ ઘટાડે એટલે રિઝર્વ બેંક વેપારી બેંકને સસ્તા દરે લોન આપે તો વેપારી બેંક ગ્રાહકોને સસ્તી લોન આપે, એને સસ્તા નાણાંની નીતિ કહેવાય. પણ જો રિઝર્વ બેંક વેપારી બેંકને થોડીક મોંઘી લોન આપે તો પછી વેપારી બેંકે ગ્રાહકો પાસેથી એટલા વધુ પૈસા વસૂલ કરવા પડે એને મોંઘા નાણાંની નીતિ કહે છે. એટલે એ વખતે લોન મોંઘી થાય. હવે આ તો થઈ લાંબા ગાળાની વાત, પણ આપણે એક શબ્દ છે કે આપણી વચ્ચે રોજિંદો વ્યવહાર હોય, બે મિત્રો હોય તો આપણે શું કહીએ કે આનો રેપો સારો છે. તો બેંક અને વેપારી બેંક વચ્ચે, રિઝર્વ બેંક અને વેપારી બેંક વચ્ચે રોજ બરોજ પણ લેવડ થતી હોય, એક અઠવાડિયું કે એનાથી ઓછા સમય માટે, 2 દિવસ માટે એને પૈસાની જરૂર છે, તો એ ટૂંકા ગાળા માટે જે લોન કે ક્રેડિટ લે છે રિઝર્વ બેંક પાસેથી એ રેપો રેટ છે. અને એ જ રીતે જો એની પાસે વધેલા પૈસા 2-3 દિવસ માટે રિઝર્વ બેંકમાં મૂકે છે તો રિઝર્વ બેંક એને વ્યાજ ચૂકવશે. આ બહુ સીધું છે, મારી પાસે પૈસા નથી તો હું રિઝર્વ બેંક પાસેથી લઉં છું, મારી પાસે પૈસા વધી ગયા છે. મારું એક ગામ એવું છે, આપણા ગુજરાતમાં એવા ગામ છે કે જ્યાં લોકો થાપણો મૂકે જ છે, કોઈ ધિરાણ લેતું જ નથી, તો એ રિઝર્વ બેંકમાં એ લોકો અથવા તો બીજી બેંકોને ધિરાણ માટે આપી દે છે, તો એ વખતે એમને વ્યાજ મળે છે. એટલે ટૂંકા ગાળા માટે જે ચૂકવાય છે જો રિઝર્વ બેંકથી વેપારી બેંકો તરફ જાય છે તો રેપો છે, અને વેપારી બેંકથી રિઝર્વ બેંક તરફ જાય છે તો રિવર્સ રેપો છે. ટૂંકમાં એ ટૂંકા ગાળાની લેવડ દેવડ ઉપરનો વ્યાજ દર છે, પેલો મોટા ગાળાની. પણ હવે સૌથી અગત્યનો કદાચ આપણો છેલ્લો મુદ્દો આ છે અને એ સમજવો જરૂરી છે કે રિઝર્વ બેંક પણ માંગ અને પુરવઠા મુજબ આ બેંક દર નક્કી કરે છે. આ બેંક રેટ એવી વસ્તુ છે જે કોઈ વ્યક્તિ નક્કી કરી શકતી નથી, કોઈ સરકાર નક્કી કરી શકતી નથી. ટૂંકા ગાળા માટે કદાચ એનો વધારો ઘટાડો ધાર્યા મુજબ કરે, પણ લાંબા ગાળા માટે એ શક્ય જ નથી. લોકો વધારે પડતું નાણું લઈ લેવા માંડે ત્યારે નાણાંની અછત ઊભી થાય, અને લોકો હવે આ વધુ નાણું લેવાનું બંધ કરે એ માટે વ્યાજદર થોડો વધારવો પડે, જેથી કરીને લોકો બહુ લોનો ન લે. અને એવી જ રીતે જ્યારે લોકોએ બહુ જ બચતો મૂકી દીધી હોય અને એની લોનોની માંગ ઘટી ગઈ હોય તો લોકો લોન લે, એટલે વ્યાજદર ઘટાડવો પડે. એટલે જેમ સાદા બજારમાં, શાક માર્કેટમાં કોઈ વસ્તુનું બહુ જ ઉત્પાદન થયું હોય તો એને વેચવા માટે ભાવ ઘટાડવો પડે, અને જેની અછત ઊભી થઈ ગઈ હોય એનો ભાવ વધી જાય, એવી રીતે નાણાં બજારમાં પણ નાણાંની છત અછત ફુગાવાના લીધે કે મંદીના લીધે કેવી છે એ મુજબ આ બેંક રેટમાં વધારો ઘટાડો થાય છે. પણ મને લાગે છે કે આ બધા શબ્દો રોજ કાનમાં પડતા હોય તો અર્થવ્યવસ્થા, મિશ્ર અર્થતંત્ર, બેંક રેટ, જીડીપી,
1: મંદી
0: એ બધા હવે બહુ અઘરા નહીં લાગે.
1: શ્રોતા મિત્રો, આશા રાખીએ છીએ કે આજે આપને કાર્યક્રમમાં જે અર્થવ્યવસ્થાને જે પરિબળો અસર કરે છે એ વિશે માહિતી મળી હશે, અને આ માહિતી આપનાર પ્રોફેસર કાર્તિકેય ભટ્ટનો સ્ટુડિયોમાં આવવા બદલ હું આપના વતી આકાશવાણી અમદાવાદ વતી ઘણો આભાર માનું છું.
0: આભાર, આભાર શ્રોતા મિત્રો.
2: શ્રોતા મિત્રો, આ સાથે જ ઉદ્યોગ જગત કાર્યક્રમ સમાપ્ત.

0: થાય છે. આપ તન મન દુરસ્ત રહો, ફરીથી મળીશું, આવજો, નમસ્કાર.
1: ઉદ્યોગ જગત અંતર્ગત અર્થવ્યવસ્થાને અસર કરતા પરિબળો આ વિષય પર પ્રોફેસર કાર્તિકેશ સાથે શૈલેષ પંડ્યાની વાતચીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. મિત્રો, આજે ઓછા જાણીતા અને ઓછું પણ નોંધપાત્ર કાર્ય કરનાર સંગીતકાર ઇકબાલ કુરેશીની જન્મજયંતિ છે. તેમણે હિન્દી ફિલ્મો ઉપરાંત ગેરફિલ્મી ઉર્દુ ગીતો અને ભોજપુરી ફિલ્મમાં નોંધપાત્ર સંગીત આપેલ છે. એમને શ્રદ્ધા સુમન અર્પીએ. મિત્રો, આકાશવાણીને આજે 90 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને તેના જ્યારે ઉત્સવો ઉજવાઈ રહ્યા છે ત્યારે ઉલ્લેખ કરીએ ઉર્દુ મજલિસ કાર્યક્રમની. 22 ફેબ્રુઆરી 1960 રોજથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય ઉર્દુ સાહિત્યકારો, શાયર અને વિચારકોને સ્થાન આપવામાં આવતું હતું. આવો સાંભળીએ ઇકબાલ કુરેશી દ્વારા સંગીતબદ્ધ કરાયેલા કેટલાક ગીતો. આરંભ કરીએ આ મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ આ ગીત સાથે.

આજના કાર્યક્રમમાં આપે સાંભળ્યા સંગીતકાર ઇકબાલ કુરેશીના સંગીતથી સજાવેલા કેટલાક ગીતો. આ સાથે આજનો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના કલાકાર જનાર્દન રાવલ. આરંભ કરીએ બ્રહ્માનંદની આ રચનાથી.

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उबारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं?
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1 લાખ આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: હવે પછીની પ્રસ્તુતિ જનાર્દન રાવલના સ્વરમાં પ્રેમ સખીની રચના।

ભારતીય શેર બજારમાં વૈશ્વિક નબળાઈના પગલે કડાકો, સેન્સેક્સમાં 800 અને નિફટીમાં 190 અંકનો ઘટાડો. કચ્છના અબડાસાના દરિયાકાંઠેથી સુરક્ષા એજન્સીઓને દરિયામાં તણાઈને આવેલી બે બિનવારસી વસ્તુઓ, ઓટોમેટેડ ઇન્ફોર્મેશન ડિવાઇસ અને ડ્રોનનું તૂટેલું પાંખિયું મળ્યું. એસીબીએ અમરેલી જિલ્લાના મુખ્ય પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ અને એક વચેટિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજનો 13મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. દ્વારકા જિલ્લાને મળી વધુ એક લાંબા અંતરની ટ્રેન સેવા. પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ. અમદાવાદમાં એએમટીએસની બસોમાં એઆઈ આધારિત કેમેરા પાયલોટ પ્રોજેક્ટ તરીકે લગાડવામાં આવ્યા. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ખાણ મંત્રાલય આજે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ચૂનાના પથ્થરના બ્લોક્સની હરાજીના બીજા તબક્કાની શરૂઆત કરશે. પ્રવર્તન નિદેશાલય ઈડીએ દક્ષિણ દમદમ મ્યુનિસિપાલિટી ભરતી કૌભાંડના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકારના ભૂતપૂર્વ અગ્નિશમન અને કટોકટી બાબતોના મંત્રી સુજીત બાસુની કોલકાતામાં ધરપકડ કરી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી, જ્યારે 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વડોદરા યાત્રા પર રેડિયો અહેવાલ પ્રસ્તુત છે.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે વડોદરા સરદારધામ લોકાર્પણ સમારોહને આવરી લેતો રેડિયો અહેવાલ. તારીખ 11મી મેના રોજ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે વડોદરા ખાતે સરદારધામ 3નો લોકાર્પણ સમારોહ ઉજવાઈ ગયો. કુલ 2000 દીકરા દીકરીઓ માટે મધ્ય ગુજરાત વડોદરા ખાતે રૂપિયા 150 કરોડના ખર્ચે નવનિર્મિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ સરદારધામ 3નું લોકાર્પણ થયું. આ લોકાર્પણની સાથે સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન પણ યોજાઈ ગયું. તેઓશ્રીને અત્રેથી સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સરદારધામના લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી, ઉપમુખ્યમંત્રીશ્રી, સાંસદ સભ્યો, સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજના આગેવાનો, આમંત્રિતો તથા અન્ય મહાનુભાવો સાથે આશરે 3000 આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો અને પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પારંપરિક રીતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચનમાં પાટીદાર અગ્રણીશ્રીએ જણાવ્યું કે
2: શ્રી ગજજીભાઈ સુતરિયાને હું આપણા સૌ વતી વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન રજૂ કરશો.
3: દોસ્તો કો હમારી દોસ્તી મુબારક ઓર યુવા શક્તિ કો સરદાર ધામ 3 આશિયાના મુબારક ઓર ભારત કે યશસ્વી તેજસ્વી પરાક્રમી તપસ્વી પ્રધાનમંત્રીજી કો સોનાર બાંગલા કા જીત મુબારક. એક ભારત શ્રેષ્ઠ ભારત ના સ્વપ્નદ્રષ્ટા, નવા ભારત ના નિર્માતા આજના સરદાર ધામ 3 ડોક્ટર દુષ્યંત દક્ષા પટેલ સરદાર ધામ 3 ના લોકાર્પણ કરતા આજના કાર્યક્રમના અધ્યક્ષશ્રી, એવા ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું 1240 સરદાર ધામના ટ્રસ્ટીઓ વતી એવમ

0: સમસ્ત પાટીદાર સમાજની નવ સંસ્થા વતી હું આપનો પ્રમુખ સેવક ગગજી સુતરિયા ખરા હૃદયના ઉમળકા સાથે હૃદયથી સ્વાગત કરું છું મોદી સાહેબજી. વિશેષ કરીને વિદેશમાં ભારતનું ગૌરવ વધારવું આટલી નવ બાબતોને કેન્દ્રમાં રાખીને સાહેબને સન્માનની જરૂર નથી, પણ આ દેશને જરૂર છે. એટલે સરદાર રત્ન ગૌરવ એવોર્ડથી સાહેબ આપને સન્માન કરતા અમે ગર્વની લાગણી અનુભવી છે.
1: વડોદરા ખાતે નવનિર્મિત સરદારધામ 3ના ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહના પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે સરદારધામ સંચાલિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બની રહેશે. તેઓશ્રીએ સમાજના ઉદારદિલ ભામાશાશ્રીઓ, દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓના હૃદયપૂર્વકના આર્થિક યોગદાનને બિરદાવ્યા હતા.
0: જનતા જનાર્દનના મળેલા પ્રચંડ જનસમર્થનના પ્રેરણા સ્ત્રોત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આપ સૌ વતી સ્વાગત કરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એક સમયે સરદાર સાહેબે જે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તેને હવે આદરણીય શ્રી મોદી સાહેબ અપાર જનવિશ્વાસથી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવી રહ્યા છે. સરદાર સાહેબના સપનાના ભારત માટે વિશ્વ નેતાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંકલ્પબદ્ધ છે. સરદાર સાહેબના અખંડ ભારતના નિર્ધારને તેમણે ધારા 370 નાબૂદ કરીને પાર પાડ્યો છે. સરદાર સાહેબના જીવન કવનને જન જન સુધી પહોંચાડવા તેમની 150મી જન્મ જયંતિ રાષ્ટ્રીય ઉજવણી તેઓ કરાવી રહ્યા છે. સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વનો વિશ્વને સતત અહેસાસ આપતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માટેના વડાપ્રધાનશ્રીના આવા સમર્પણ અને અખંડ ભારતને એક અને શ્રેષ્ઠ ભારત બનાવવાના સેવા દાયિત્વને સરદાર ધામે વધાવ્યા છે. આજે આદરણીય વડાપ્રધાનશ્રીનું પહેલા સૌથી પહેલું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી બહુમાન થયું છે એ આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. આ સન્માન માટે પણ વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સંસ્કાર અને શિક્ષણની નગરી વડોદરામાં સરદારધામના લોકાર્પણ માટે આજે તેઓ આપણી વચ્ચે પધાર્યા છે. પાટીદાર સમાજ દુનિયાના કોઈ પણ ખૂણે વસ્યો હોય ગુજરાતના ખમીરને ગૌરવ અપાવતો પાણીદાર સમાજ છે. શૂન્યમાંથી સર્જન કરવા માટે પાટીદાર જાણીતો છે. પથ્થરને પાટું મારી પાણી કાઢવાનું ખમીર સમાજમાં રહેલું છે. માત્ર ખેતી નહીં પણ ઉદ્યોગ ધંધા, વેપાર, પંચાયતથી પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રે પાટીદાર સમાજે મહત્વનું યોગદાન આપ્યું છે. સમાજની સેવા પ્રવૃત્તિઓ દેશ અને રાજ્યમાં તમામ સમાજ માટે પ્રેરણારૂપ બની છે. સરદાર સાહેબ સૌને સાથે લઈને ચાલવાની સંસ્કૃતિ અને વારસો પાટીદાર સમાજને આપ્યો છે. આજનો આ સરદારધામ લોકાર્પણ અવસર જનશક્તિની તાકાતનું ઉત્તમ ઉદાહરણ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જલશક્તિ, જનશક્તિ, જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ અને ઉર્જા શક્તિના શક્તિ પંચામૃતથી ગુજરાતના વૈશ્વિક વિકાસની ઇમારત રચી છે. સમાજ અને સંગઠનની શક્તિ શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે સરદારધામના આ સંકુલને જોઈને ખ્યાલ આવે. ગામડામાં વસતા દીકરા દીકરીઓના અભ્યાસની ચિંતા સમાજના મોભીઓ કરે, દીકરીઓ શહેરમાં જઈને ક્યાં રહેશે તેની વ્યવસ્થા કરે, ત્યારે સમાજ નિર્માણમાંથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેય સાથે સરદારધામ જેવા વિશાળ પ્રકલ્પો ઊભા થાય છે. આ માટે સરદારધામની સમગ્ર ટીમને પણ અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમ સરદારધામ મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજે જે 5 સંકલ્પો કર્યા છે તેને સિદ્ધ કરવાની દિશાનો કાર્યક્રમ છે. સરદારધામે આજે દરેક સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પણ 500 કરોડની સરદારધામ વિદ્યા સહાય યોજના લોન્ચ કરવાની પણ વાત કરી છે. વડાપ્રધાનશ્રીએ આપેલા સૌના સાથ સૌના વિકાસ મંત્રને સરદાર ધામે સાકાર કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે. સમાજ નિર્માણથી

0: राष्ट्र निर्माण द्वारा विकसित भारत 2047 माटे विकसित गुजरात बनावामां आपणे सौ साथे मळीने कार्यरत रहीशुं એવા વિશ્વાસ વડાપ્રધાનશ્રીને આપીને વિરમું છું.
1: ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું આ પ્રસંગે સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી અભિવાદન થયું. આ સમયે તેઓ શ્રી ભાવવિભોર થયા.
2: જે એવોર્ડ સાથે સરદાર સાહેબનું નામ જોડાયું હોય ને ત્યારે જવાબદારી ઘણી વધી જતી હોય છે. એટલે એક પ્રકારે ગગજીભાઈએ બહુ ચાલાકીપૂર્વક આજે મને બાંધી દીધો કે આગા પાછા ના થતા, અને કદાચ મારા નસીબમાં લખાયેલું છે કે સરદાર સાહેબના જેટલે જે સપના હતા ને, એમણે શરૂ કરેલા જેટલા કામો હતા ને, એ બધા પૂરા કરવાનું મારા જ નસીબમાં આવ્યું છે.
1: સરદાર સાહેબની યાદ કરતા તેવું શ્રીએ જણાવ્યું કે સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સરદાર ધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન 2026 અંતર્ગત વિઝન, મિશન અને 5 લક્ષ્ય બિંદુઓ સિદ્ધ કરવા કટિબદ્ધ છે. સરદારધામ સંકુલ વડોદરા અંદાજે 150 કરોડના ખર્ચે અને લગભગ 4.75 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલ છે, જેમાં કુલ 2000 વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે સરદારધામ માત્ર હોસ્ટેલ નથી, પણ દેશ અને દેશના યુવાઓનો સર્વાંગી વિકાસ છે.
2: ડોક્ટર દુષ્યંત ઓર દક્ષા પટેલ કોમ્પ્લેક્સ કા લોકાર્પણ, શિક્ષણ સહાય યોજના કા શુભારંભ, નઈ પરિયોજનાઓ કા ભૂમિપૂજન, એ સભી કાર્ય ભવિષ્ય મેં રાષ્ટ્ર નિર્માણ કે પ્રભાવી પ્રકલ્પ સાબિત હોંગે. એક તરહ સે યે સંસ્થાન યુવાઓ કે લિયે ભવિષ્ય કે કેરિયર કે લોન્ચિંગ પેડ કા કામ કરેંગે. મેં આપ સભી કો, સમાજ કે સભી લોગો કો ઇસ પુણ્ય કાર્ય કે લિયે બહોત બહોત બધાઈ દેતા હું. સાથીઓ, આજ આપકે બીચ આયા હું તો એક ઓર બાત કી ખુશી હૈ. બંગાળ, અસમ और पुडुचेरी के नतीजों ने पूरे देश में ही उत्साह का माहौल बना दिया है, और उसके साथ साथ आप सबने भी मिलकर एक इतिहास बनाया है. गुजरात निकाय और पंचायत चुनावों के परिणाम भी बहुत शानदार रहे हैं, और इसकी भी चर्चा पूरे देश में हो रही है. साथियों, गुजरात के लोगों ने हमेशा राजनीतिक स्थिरता को महत्व दिया है. ये यहां के लोगों की राजनीतिक दूरदर्शिता है. वो जानते हैं कि राजनीतिक स्थिरता का महत्व क्या होता है, और जहां राजनीतिक स्थिरता होती है वहां अर्थव्यवस्था की गति और तेज हो जाती है. गुजरात ने ये बात बहुत पहले समझ ली थी, उसके परिणाम आज हमें गुजरात की ग्रोथ में भी दिख रहे हैं, और एक के बाद एक चुनावी नतीजों में भी दिख रहे हैं. साथियों, आप सभी के बीच आना, आपके कार्यक्रमों का हिस्सा बनना मेरे लिए हमेशा ही बहुत सुखद होता है, और लगता है घर में आया हूं.
1: આ સંકુલમાં યુવા શક્તિને શિક્ષણ, સંસ્કાર, સંગઠન અને સ્વાવલંબન દ્વારા સશક્ત બનાવવાના રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ થકી આધુનિક જીપીએસસી, યુપીએસસી પરીક્ષા કેન્દ્ર, સ્કિલ્ડ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, લાયબ્રેરી, કારકિર્દી માર્ગદર્શન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. વડોદરા સ્થિત સરદારધામનો દબદબાભેર ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદહસ્તે તારીખ 11 મેના રોજ સંપન્ન થયો. ત્યારબાદ સભાસ્થળેથી પ્રધાનમંત્રી શ્રી વડોદરા ખાતે જનમેદનીના અભિવાદનનો સ્વીકાર કરવા આયોજિત ગદા સર્કલથી

0: ઈ એરપોર્ટ સુધી રોડ શોમાં સામેલ થયા. ત્યારબાદ દિલ્હી જવા રવાના થયા. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદહસ્તે વડોદરા ખાતે આયોજિત સરદારધામ 3 સંકુલના લોકાર્પણ સમારોહને આવરી લેતો રેડિયો અહેવાલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વડોદરા યાત્રા પર રેડિયો અહેવાલ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
2: હેલો હેલો
3: હેલો હેલો કુછ તો બોલો.
2: આપકી બાતે આપકી આવાજ. હેલો આકાશવાણી, આપકી પસંદ, આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
2: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો.
5: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. નમસ્કાર શ્રોતા મિત્રો, પ્રસારણની પાંખે આપની સાથે સંવાદનો સેતુ રચવા માટે હાજર છે આપની દોસ્ત નેહા, આપના મનપસંદ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો સાથે. આ કાર્યક્રમ અંતર્ગત અમે આપની શ્રોતાઓ સાથે ફોન પર કરેલ સંવાદ અને તેમની પસંદગીના ગીતો સંભળાવીશું. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂ કરીએ પ્રથમ ફોન કોલ સાથે આજના ફોન ઇન કાર્યક્રમની સફર. હેલો
6: હેલો હેલો હેલો.
5: હા જી, આપ કોણ બોલો છો?
6: શંકરલાલ રાહવાણી અંદાજે બોલ રહા હું.
5: આપ ક્યા કામ કરતે હો?
6: હમ રિટાયરમેન હૈ. હાં, ઘર કા કામ કરતા રહેતા હું. વસંતીલાલ સૂર્યવંતી, મધ્યપદ મનસુર, ભાવેશ ઠાકોર, વધાણી ઠાકોર, ધીરજ રબારી, અનિલભાઈ દેસાઈ દિવના, અબ્જુલભાઈ સમોસાવાલા ભાવનગર.
5: આપકે ફ્રેન્ડ કા નામ ભી આપને બોલ દિયા હૈ તો વો ભી હૈ આપકો સુનને કો મિલેગા. શંકરલાલ જી, આપકો કોનસા ગાના સુનના હૈ?
6: આજ મેરો ગાના સુનને કા હૈ ચલો બુલાવા આયા હૈ માતા ને બુલાયા હૈ.
5: હા જી, અવતાર ફિલ્મ કા સુનવાતે હૈ શંકરલાલ જી આપકી પસંદ કા યે ગાના.
6: હેલો, આવજો
5: આવજો.

0: હેલો.
1: હાલો,
0: હા જી,
1: રાપર તાલુકાના ગામ સુખપરથી મનજીભાઈ બોલું. બેન કેમ છો, મજામાં?
0: બસ મજામાં. મનજીભાઈ, તમે શું કરો છો?
1: બેન મજૂરી કામકાજ.
0: કયા કામમાં મજૂરી કરો છો તમે?
1: બાંધકામમાં.
0: જી,
1: મેં કીધું હાલો અમદાવાદ વીર ભારતી નું રેકોર્ડિંગ છે તો ટ્રાય કરી, ફોન લાગી જાય.
0: જી જી, તમે ફોન કર્યો એ અમને ખૂબ ગમ્યું, અને તમારા જેવા શ્રોતા હોય ત્યારે અમને ચોક્કસ આપની પસંદગીના ગીતો વગાડવાનું પણ આનંદ હોય.
1: લઈ શકું બેન?
0: મિત્રના નામ લેવા છે? જી જી, બોલો બોલો.
1: ખાંડથી કરમશીભાઈ માલી છે, ભુજથી વિકલાબેન પંડ્યા છે, પછી પાટણથી વર્ધનભાઈ ઠાકોર છે, વિજાપરથી મહેબુભાઈ, અલી મહમદભાઈ, જુમાભાઈ, પછી આડેસરથી રાજસિંહભાઈ, પછી બેલાથી દલ્લાભાઈ.
0: જી મંજીભાઈ, સંભળાવીએ આપની પસંદગીનું ગરમ મસાલા ફિલ્મનું આ ગીત.

0: हेलो
1: हेलो नमस्कार आकाशवाणी
0: जी जी हेलो हेलो फोन इन कार्यक्रम आप कौन बोलो छो?
1: मैडम હું પારડી નવજોત રંજન મંડળ માંથી કાનજીભાઈ વાત કરી રહ્યો છું. બેન,
0: કયું ગીત સાંભળવું છે આપને હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં?
1: બેન, મારે એક વાત કરવી છે તમને. મારે કેટલાક પહેલા તો નામ આપવા છે.
0: જી,
1: મારા ભાઈબંધ છે રઘુભાઈ છે, પ્રતિકભાઈ છે.
0: જી,
1: મારા ભાઈબંધ ખાસ મિત્ર છે દક્ષ છે, પછી બીજો મિત્ર છે અમારે પુષ્પકભાઈ નામ છે, અને વડીલ છે સલાજી નામ છે. આ તમામ ની પસંદગી સાંભળ્યું છે અમારે.
0: જી, કયું છે આપની પસંદગી નું ગીત?
1: લવ લેટર ફિલ્મ નું ગીત છે ને, પેલું જબસે મિલે ને, લતા મંગેશકર નો સ્વર છે. બરોબર,
0: કાનજીભાઈ સંભળાવીએ આપની પસંદગી નું આ ગીત.

0: તો શ્રોતા મિત્રો, ફોનિન કાર્યક્રમ હેલો હેલો અહીં સમાપ્ત કરીએ છીએ. જો આપ પણ અમારી સાથે આ ફોનિન કાર્યક્રમમાં જોડાવા ઈચ્છો છો તો સોમવારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન ફોન નંબર 079-2754-2672 અને 079-2754-1942 પર ફોન કરી અમારી સાથે જોડાઈ શકો છો. તો ફરી મળીશું નવી વાતો અને આપના મનપસંદ ગીતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ, આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
5: આકાશવાણી અમદાવાદ વડોદરા, રજૂ કરીએ છીએ બિનફિલ્મી ગીતો. અભિજીત સાવંતને સાંભળશો ગીત સમીર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: પ્રતિક ગાંધીને સાંભળશો, રચના અનિલ જિંગારની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: પ્રેમને સાંભળશો ગીત આનંદ બક્ષીનું.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી

0: વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: સુચિત્રાને સાંભળશો, રચના અરુણરાજની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આપ સાંભળી રહ્યા હતા બિનફિલ્મી ગીતો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા આવ્યા છે. સમય થયો છે મુખ્ય સમાચારનો.

વૈશ્વિક નબળાઈના પગલે કડાકો, સેન્સેક્સમાં 790 અને નિફ્ટીમાં 215 અંકનો ઘટાડો. બાંગ્લાદેશે ભારતમાં આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપમાંથી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા ઇજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ માટેની પહેલી મેરિટ યાદી જાહેર. ડિગ્રી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં પ્રવેશ માટે 2518 વિદ્યાર્થીઓનો સમાવેશ. 40,000થી વધુ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શીખ યોદ્ધા બાબા બંદાસિંહ બહાદુરજીના સિરહિંદ ફતેહ દિવસના શુભ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી. આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં મદરેસામાં આગ લાગવાથી એક કિશોરનું મોત, 3 અન્ય લોકો દાઝ્યા. મહેસાણાના મોટી દાઉ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2ના મોત, 13

0: એન્જિનિયરિંગના બીજા વર્ષમાં પ્રવેશ માટે 2518 વિદ્યાર્થીઓનો સમાવેશ, 40,000થી વધુ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શીખ યોદ્ધા બાબા બંદાસિંહ બહાદુરજીના સિરહિંદ ફતેહ દિવસના શુભ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી. આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં મદરેસામાં આગ લાગવાથી એક કિશોરનું મોત, 3 અન્ય લોકો દાઝ્યા. મહેસાણાના મોટી દાવ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2ના મોત, 13 લોકો ઇજાગ્રસ્ત. અરવલ્લી જિલ્લામાં આગામી વસ્તી ગણતરી સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે 150થી વધુ કર્મચારીઓની તાલીમ શરૂ કરવામાં આવી. ગાંધીનગરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો ભવ્ય પ્રારંભ. ભારતની વેઇટલિફ્ટર કોમલ કોહરે 48 કિલો કેટેગરીમાં 2 કાંસ્ય ચંદ્રક જીત્યા. ફિફા વર્લ્ડ કપ 2026 માટે આર્જેન્ટિનાની પ્રારંભિક ટીમ જાહેર, લિયોનેલ મેસ્સી સામેલ. કાઠમંડુથી પરત ફરી રહેલા ભારતીય તીર્થયાત્રીઓનું વાહન દુર્ઘટનાગ્રસ્ત, 9 લોકો ઇજાગ્રસ્ત થયા. ઉત્તરપ્રદેશમાં મહોબા જિલ્લામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અજેન્દ્રસિંહ લોધી સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR નોંધવામાં આવી. અને બલુચિસ્તાનમાં 12 મજૂરોની સામૂહિક હત્યાથી કોસ્ટગાર્ડ વિરુદ્ધ રોષ. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ.

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર. નમસ્કાર, આકાશવાણી અમદાવાદના આ વિશેષ કાર્યક્રમ સુર સંગાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ ખાસ અંકમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રતિભાશાળી ગાયક, આકાશવાણીના ટોપ ગ્રેડ આર્ટિસ્ટ, પોતાની અનોખી ગાયકી અને ગહન રાગદારી માટે જાણીતા ડોક્ટર વિરાજ અમર. તેમની ગાયકીમાં પરંપરાનું ગાંભીર્ય અને આધુનિક અભિવ્યક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે, જે શ્રોતાઓને એક અનોખા સંગીતમય પ્રવાસ પર લઈ જશે. ચાલો શરૂઆત કરીએ આ સુંદર સંગીત સંવાદની, જ્યાં વાત થશે ગુરુ શિષ્ય પરંપરા, રાગોના ઊંડાણ અને આકાશવાણી સાથેના તેમના અમૂલ્ય સંસ્મરણોની. સ્વાગત છે આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં.
1: થેન્ક યુ વેરી મચ ઉત્કર્ષભાઈ, આપ સૌની સમક્ષ આવતા મને ખૂબ આનંદ થાય છે અને મારી આખી જે આ જર્ની છે એ શેર કરવાનો મને આનંદ છે.
0: ડોક્ટર વિરાજ અમર, સૌ પહેલા આપ જણાવશો કે ઘરાના પરંપરાનું પ્રતિનિધિત્વ આપ કરો છો, તે તમારા મુખ્ય ગુરુ કોણ હતા અને કયા ઘરાનાનું આપ પ્રતિનિધિત્વ કરો છો?
1: આ ઘરાના પરંપરા એક ખૂબ ગહન શબ્દ છે, કારણ કે જે કલાકારો ઘરાના

0: પરંપરામાં થી નથી આવતા. જેમ કે મારું કોઈ એવું પર્ટિક્યુલર લિનિએજ નહોતું
1: નથી,
0: અને મારા પરિવારમાં સંગીતનું વાતાવરણ હતું, પણ કોઈ ગાયક કે કોઈ કલાકાર નહોતું. એટલે એ ઘરાણા પરંપરામાં કઈ રીતે પ્રવેશ કરવો એ એક અઘરો વિષય હતો મારા માટે. એટલે અહીંયા તે વખતે જે પ્રચલિત ગુરુ હતા એમની પાસે શીખવાનો મોકો મળ્યો મને, અને હું ખૂબ નાની વયથી સંગીત તરફ આકર્ષાઈ હતી. એટલે તે વખતે શ્રીમતી મંજુ મહેતા, જે ખૂબ જાણીતા સિતારવાદક હતા અને અમારા ઘરની નજીક રહેતા હતા, એટલે મારા માતા પિતા સહજ ભાવે એવું કહ્યું કે તું મંજુબેન પાસે સિતાર શીખ, કારણ કે ધે ધેમસેલ્સ વર નોટ ઇન ટુ ધ એન્ટાયર પરંપરા. એટલે એ લોકોના માટે એક સારા શિક્ષક, એક સારા વ્યક્તિ, એક સારા કલાકાર પાસે પોતાની દીકરીને મૂકવાનું એક આખો પ્રયોજન હતું.
1: સાચી વાત છે.
0: એટલે એ રીતે મારી સંગીતની તાલીમ અને શિક્ષા ચાલુ થઈ સિતાર થકી.
1: અચ્છા.
0: એટલે મેં લગભગ 10-12 વર્ષ તો સિતાર વગાડ્યું, કારણ કે મંજુબેનના ઘરે હું જતી હતી અને મંજુબેનની પાસે સિતાર શીખતી હતી.
1: અચ્છા, ગાયન તરફ કેવી રીતના પછી આપ પડ્યા?
0: એ બી એક ખૂબ ઇન્ટરેસ્ટિંગ એ વિષય છે, કારણ કે મંજુબેને એવું કહ્યું કે આ મારા મમ્મીને બોલાવીને કહ્યું કે આ છોકરીમાં કદાચ કોઈક વિશેષ ટેલેન્ટ છે, તો એને ગાયન પણ શીખવાડો તો કદાચ એનું વાદન એન્હેન્સ થશે. એ ભાવથી ગાયન ચાલુ કર્યું. અને તે વખતે સૌથી પ્રચલિત ક્લાસ જે કહેવાય તે વિલાસરાવ ખાંડેકરજીનો વર્ગ ચાલતો હતો, સંગીત વર્ગ ચાલતો હતો. વિલાસરાવજીને ત્યાં મેં જવાનું ચાલુ કર્યું.
1: એટલે કઈ ઉંમર હશે?
0: હું 5મા ધોરણમાં હતી.
1: ઓહો.
0: તે વખતે વિલાસજી પાસે જવાનું ચાલુ કર્યું, અને મંજુબેન પાસે તો હું 5 વર્ષની હતી ત્યારથી જતી હતી.
1: વિરાજબેન, દરેક ઘરાનાની એક અલગ ગાયન શૈલી હોય છે. તમે તમારા ઘરાનાની ગાયન શૈલી, લય પ્રત્યેનો અભિગમ અને બંદેશનું એક વાક્યમાં કેવી રીતે વર્ણન કરો?
0: એક વાક્યમાં તો નહીં થાય વર્ણન, એટલા પૂરતું કે જેમ મેં કહ્યું તેમ હું વિલાસરાવજી પાસે મેં જવાનું ચાલુ કર્યું, અને પરીક્ષા પદ્ધતિ જે સંગીતમાં છે કે સંગીત વિશારદ કે સંગીત અલંકાર, એ રીતે પરીક્ષા પદ્ધતિમાં પ્રવેશ કર્યો, કારણ કે એઝ આઈ સેડ કે બીજી કોઈ રીત નથી,
1: રાઈટ,
0: અને ગુરુ શિષ્ય પરંપરા એટલી બધી પ્રવર્તિત નથી,
1: એટલે સંગીત માટે કોઈ શોર્ટકટ તો છે જ.
0: હા, એટલે આ પરીક્ષા પદ્ધતિમાં મેં પ્રવેશ કર્યો, અને સંગીત વિશારદ અને સંગીત અલંકાર મેં વિલાસરાવજી પાસે કર્યો. સો સંગીત અલંકાર એન્ડ વિશારદ આર ઇક્વિવેલન્ટ ડિગ્રીઝ ટુ બેચલર્સ એન્ડ માસ્ટર્સ. એટલે અને વિલાસરાવજી પોતે કિરાણા ઘરાણા ગાતા હતા.
1: ઓકે.
0: એટલે વિલાસરાવજી પાસે મને કિરાણા ઘરાણાની તાલીમ મળી, અને વિલાસરાવજી પાસે મેં 12 વર્ષ જેવી તાલીમ લીધી. એટલે કિરાણા ઘરાણાના સંસ્કાર મારામાં હતા. એક બીજું એમાંથી બીજી વાત એ નીકળે છે કે અલંકાર સુધી વિલાસરાવજી પાસે હું ગઈ, પછી એક એવા ગુરુ જે વિલાસરાવજી ખુદે મને કહ્યું કે બેટા મારે જે તને આપવાનું હતું મેં બધું આપી દીધું છે, હવે તું બીજા કોઈ પાસે જા. અને તેઓ મને લઈ ગયા, તે વખતે MS યુનિવર્સિટીના ડીન હતા નારાયણરાવ પટવર્ધન.
1: ઓકે.
0: અને નારાયણરાવ પટવર્ધન પાસે એમને મને કહ્યું કે તું આગળની તાલીમ તું લે. અને નારાયણરાવજી ગ્વાલિયર ઘરાણાના પ્રમુખ ગાયક હતા અને MS યુનિવર્સિટીના ડીન હતા. તો તે વખતે અગેન આઈ વેન્ટ ધ એકેડેમિક વે, અને નારાયણરાવજી પાસે મેં ડોક્ટરેટ ચાલુ કર્યું, કારણ કે તેઓ MS યુનિવર્સિટીમાં હતા. અને એ ગ્વાલિયર ઘરાણાની અગેન સંસ્કાર આવ્યા પાછા. અને ત્રીજી વાત એ કે એ હું જ્યારે કરતી હતી ત્યારે મારા મનમાં એક કલાકાર તરીકેની જે મૂંઝવણી હતી કે હું આ ડિગ્રીઝ ભેગી કરું છું, અલગ અલગ તાલીમ લઉં છું, પણ મારી અંદરનો જે કલાકાર હતો, જે એક સ્ટાઇલ, આઈ વોઝ લુકિંગ ફોર અ સ્ટાઇલાઇઝ્ડ કાઇન્ડ ઓફ મ્યુઝિક, એનો મને સંતોષ નહોતો થતો. મને થયું કે એક તબક્કે માસ્ટર્સ બી મળી ગયું છે, હવે ડોક્ટરેટ બી મળી જશે, પણ દેન વોટ? એટલે હું એક શૈલી શોધતી હતી, એક ગાયકીની શૈલી હું શોધતી હતી, અને એવામાં બહુ જ કલાકારોને સાંભળતી હતી અને પ્રોગ્રામોમાં કોન્સર્ટ્સમાં જતી હતી, હું ખુદ બી ગાતી વગાડતી હતી, પણ એક મારી પોતાની એક આગવી શૈલી જે હું શોધતી હતી મને નથી જડતી. અને એ દરમિયાન મેં એક નાના અહીંયા

0: તકના કોન્સર્ટમાં ગાયેલું, એટલે હું તે વખતે પરફોર્મ કરતી હતી ઓલરેડી. એ પ્રોગ્રામમાં મેં ગાયો તો રાગ શ્યામ કલ્યાણ. તો એમાં એવું થયું કે દિગ્ગજ કલાકારો સામે બેઠા હતા, પંડિત જસરાજ, મારા ગુરુ પંડિત રાજન સાજનજી, એ લોકો સામે બેઠા હતા. અને જેવો કાર્યક્રમ પૂરો થયો, તેઓ મારા મોટા ગુરુજી પંડિત રાજન મિશ્રા સ્ટેજ પર આવ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા અને મને કહ્યું કે અચ્છા કર રહી હો, કભી સીખને કા મન હો તો હમારે પાસ આના. સો દેટ વોઝ લાઈક એન આઈ ઓપનર, કારણ કે મને એમ થયું કે યુનિવર્સ ઇઝ ટેલિંગ મી સમથિંગ. એટલે એ મારા અહોભાગ્ય. અને તે વખતે ઓલરેડી મારા લગ્ન થઈ ગયા હતા અને મેં મારા વરને કહ્યું કે મારે તો આ જ કરવું છે હવે, અને હું તો જઈશ ગુરુજી પાસે શીખવા. સો ધેટ્સ હાઉ આઈ એન્ટર્ડ ધ બનારસ ઘરાના તાલીમ.
1: સો ધીસ વોઝ ધ સ્વિંગિંગ યર એન્ડ ધેર એન્ડ ધેન.
0: એટલે ફાઇનલી આઈ થોટ કે મને તો આવું ગાવું છે અને મને આમની પાસે શીખવું છે.
1: બરાબર છે.
0: એટલે જેમ મેં કહ્યું તેમ કે મારામાં કિરાણા ઘરાણાના સંસ્કાર હતા, ગ્વાલિયરની તાલીમ હતી અને પછી ફાઇનલી આઈ એન્ટર્ડ બનારસ ઘરાણા.
1: ખૂબ સરસ. ડોક્ટર વિરાજ, આકાશવાણીના 90 વર્ષના ભવ્ય પ્રવાસમાં તમારું યોગદાન એક ટોપ ગ્રેડ આર્ટિસ્ટ તરીકે રહ્યું છે. આકાશવાણી અમદાવાદ સાથેના તમારા લાંબા જોડાણને તમે કેવી રીતે યાદ કરો છો અને આ પ્લેટફોર્મ તમારી કળાને કેવી રીતે આકાર આપ્યો એ જણાવશો?
0: સૌ પ્રથમ તો હું આકાશવાણી અમદાવાદને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અભિવાદન કરું છું કે કલાકારોનું ખૂબ સરસ રીતે એમને સિંચન કર્યું છે, માવજત કરી છે. જ્યારે મેં અહીંયા અમદાવાદમાં ગાવાનું ચાલુ કર્યું ત્યારે હું એ ગ્રેડ આર્ટિસ્ટ તરીકે એસ્ટાબ્લિશ થયેલી હતી. 10 વર્ષ મેં લગભગ દિલ્હી રેડિયોથી ગાયું, કારણ કે મારી પંડિત રાજન સાજન મિશ્રાજીની સાથેની ગુરુ શિષ્ય પરંપરામાં તાલીમ ચાલુ હતી, એટલે હું દિલ્હી વધારે રહેતી હતી અને ત્યાંથી ગાતી હતી.
1: બિલકુલ. હવે આકાશવાણી અમદાવાદનો તમારું જોડાણ કેવી રીતે શરૂ થયું?
0: એટલે પછી જ્યારે અમદાવાદ વધારે રહેવાનું થયું, હું અમદાવાદની જ છું અને આઈ બિલોંગ ટુ ગુજરાત અમદાવાદ, એટલે પછી ગ્રેડ ટ્રાન્સફર મેં અમદાવાદ કરાવી, કારણ કે હું ગુરુજી પાસે તાલીમ લેતી હતી અને વધારે ત્યાં રહેતી હતી માટે હું ત્યાંથી ગાતી હતી. પછી અહીંયા ટ્રાન્સફર લીધું અને રેગ્યુલરલી અહીંયા મેં પ્રોગ્રામ્સ આપવાનું ચાલુ.
1: તમારો પ્રથમ કાર્યક્રમ તમને યાદ છે આકાશવાણીમાં?
0: પ્રથમ મેં કહ્યું તેમ દિલ્હીમાં કાર્યક્રમ હતો મારો અને એ બિલકુલ યાદ છે, કારણ કે બહુ જ યુનિક એક્સપિરિયન્સ હતો. ગુરુજીએ મને કહ્યું કે એક પણ રીટેક નથી કરવાનો અને બે કટ્સમાં ગાવાનું થતું હતું. એટલે મને એવું યાદ છે કે સવારનો ચંક હતો, 11 કે 11:30 નો ચંક હતો જેમાં મેં શુદ્ધ સારંગ ગાયો હતો અને બપોરના ચંકમાં મેં મુલતાની ગાયો હતો. એટલે એ મને યાદ છે. અને જ્યારે 1 કલાકનું રેકોર્ડિંગ હતું, 1.5 કલાકના 2 ચંક્સ હતા અને પંડિત રાજન મિશ્રાજી માય ગુરુ વોઝ વેઇટિંગ આઉટસાઇડ કે હું ફરી બિલકુલ એક રીટેક પણ તને નહીં કરવા દઉં.
1: સરસ વાત કરી તમે. આકાશવાણી તેની 90મી વર્ષગાંઠ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે તમને લાગે છે કે શાસ્ત્રીય સંગીતને પ્રોત્સાહન આપવામાં તેની સૌથી મોટી ભૂમિકા શું રહી અને ભવિષ્યમાં કલાકારોની નવી પેઢીઓ માટે તે કેવી રીતે પ્રેરણા સ્ત્રોત બની શકે છે?
0: મને એવું લાગે છે કે આકાશવાણીનો બહુ જ મોટો એક કલાકારોના જીવનમાં હિસ્સો હતો, કારણ કે ખૂબ રેગ્યુલરલી પ્રોગ્રામ્સ મળતા હતા, સ્પેશિયલી એ ગ્રેડ આર્ટિસ્ટ, હાયર ગ્રેડ્સના આર્ટિસ્ટને, કે 2 મહિને એકાદ પ્રોગ્રામ મળે. અને પહેલા તો કદાચ એવું પણ થતું હતું કે રાગો પ્લાન્ડ હતા, તમારા કોન્ટ્રાક્ટમાં રાગ લખીને આવતા હતા કે આ રાગની પ્રસ્તુતિ થશે, કે આ રાગની પ્રસ્તુતિ કરવી જોઈએ, કે રિપીટેશન ન થાય એમ કરીને. તો એ રીતે કલાકારો પોતાની જાતને સજ્જ પણ કરતા હતા કે એ તૈયારી થાય, નવા રાગો પ્રસ્તુત થાય. એટલે મારો હંમેશા એક એવો અભિગમ રહ્યો છે કે આકાશવાણીમાં કંઈક નવું જ પ્રસ્તુત થાય, કે નવું તૈયારીવાળું વિચાર થાય અને એક નવી પ્રસ્તુતિ થાય. તો એ રીતે એક રિયાઝ પણ થતો હતો, તો કલાકારો બી એટલા સજ્જ રહેતા હતા.
1: બિલકુલ, સાચી વાત છે.
0: અને બીજું એ કે સ્ટાફ આર્ટિસ્ટો હંમેશા એટલા બધા તૈયાર અને સુજ્ઞ સ્ટાફ આર્ટિસ્ટો હતા કે એમની સાથે બી પરફોર્મ કરવું અને એક રેપો જે બનતો હતો કલાકારોનો અંદર અંદર, એ બહુ યુનિક હતો.
1: અને આવતી જે પેઢી છે એના માટે આકાશવાણી શું પ્રેરણાસ્ત્રોત બની શકે છે તમારી દ્રષ્ટિએ, શું કહેવા માંગશો?
0: એટલે હવે ખૂબ રેકોર્ડ

0: રેકોર્ડિંગ્સ ઓછા થઈ ગયા છે ઉત્કર્ષભાઈ, એટલે મને એવું લાગે છે કે એના તરફ ઉજાગર થવું જોઈએ. કારણ કે રેડિયો એટલું એક પાવરફુલ માધ્યમ છે લોકો સુધી પહોંચવાનું, અને શાસ્ત્રીય સંગીતના માટે તો બહુ જ જરૂરી છે. કારણ કે બીજા બધા જે ચેનલ્સ કે રેડિયો છે એમાં સમય 10 મિનિટનો કે 5 મિનિટનો એવો મળતો. મને યાદ છે કે અમારા નેશનલ પ્રોગ્રામના લાઈવ રેકોર્ડિંગ્સ થતા હતા અને 1.5 કલાકના લાઈવ રેકોર્ડિંગ, સો ઇટ વોઝ લાઈક અ પરફોર્મન્સ. તો એવું માધ્યમ રેડિયો સિવાય બીજું કયું હોય કે તમને 1.5 કલાક 1.5 કલાકના ચંક્સ એક પ્રસ્તુતિ કરવાનો એક જે મોકો મળે, એ રેડિયો સિવાય બીજે ક્યાંય નથી મળતો.
1: તો આ તો થઈ આકાશવાણી અને તમારા જોડાણની. તો ફરી એકવાર તમે મને કહેશો કે ગુરુ પાસેથી તમને મળેલો સૌથી મૂલ્યવાન પાઠ કયો છે અને જે તમે હજુ પણ તમારા શિષ્યોને આગળ શીખવો છો?
0: મારા ગુરુ ખૂબ યુનિક પર્સનાલિટી હતા અને હંમેશા સ્પોન્ટેનિટી પર અને કલાકારના મૂડ પર ખૂબ ભાર આપતા હતા. એટલે આજે મેં કહ્યું તેમ કે પ્રસ્તુતિનો જે મોકો રેડિયોમાં મળતો 1.5 કલાકનો 1.5 કલાકનો, એ કોઈ દિવસે પ્લાન કરવાનો અમને મોકો જ નહોતા આપતા. એટલે જેમ મેં કહ્યું કે હું રેડિયો દિલ્હીથી ગાતી હતી, તો મારો બપોરે રેકોર્ડિંગ હોય તો મને સવારે કહે કે અરે તુમારા કોન્ટ્રાક્ટ પડા હુઆ હે, જરા હો આના રેડિયો ઓર એક રેકોર્ડિંગ કર લો. સો ધ આઈડિયા વોઝ કે હું એક સ્પોન્ટેનિયસ આર્ટિસ્ટ બનું અને એક સ્પોન્ટેનિટી તરફ જે પ્રોગ્રામમાં અભિગમ હોય એવો જ રેકોર્ડિંગમાં અભિગમ રહે.
1: પ્રિપેરેશનની કોઈ તમને ચાન્સ ના હોય ને તમે સ્પોન્ટેનિયસ જાઓ.
0: સો રેડિયો વોઝ યુઝ એઝ ધેટ મીડિયમ ઓફ પરફોર્મન્સ,
1: યસ,
0: વિચ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
1: ડોક્ટર વિરાજ, જ્યારે તમે કોઈ રાગ રજૂ કરો છો ત્યારે તમે આલાપ, બંદિશ, બોલ, આલાપ, તાન, લયકારી વચ્ચે કેવી રીતે સંકલન રાખો છો એ જણાવશો?
0: પહેલામાં પહેલા તો એ તો તાલીમ છે કે કઈ રીતે શીખવવામાં આવ્યું છે, કયા આસ્પેક્ટને કયો કેટલો તમે ઇમ્પોર્ટન્સ આપો છો, એટલે એ પરંપરા, એ સંસ્કાર. મેં કહ્યું તેમ કે મારું એક એકલેક્ટિક કાઇન્ડ ઓફ તાલીમ રહી છે. પહેલા કિરાણા ઘરાણા, પછી ગ્વાલિયર ઘરાણા, પછી બનારસ ઘરાણા, અગેન એકેડેમિક અભિગમ પણ રહ્યો ઓન એન્ડ ઓફ. કારણ કે આમ હું માસ્ટર્સ, આઈ એમ અ બાયોકેમિસ્ટ, એટલે મેં MSc બાયોકેમિસ્ટ્રીમાં કર્યું, શીખવ્યું બી ખરું બાયોકેમિસ્ટ્રી થોડો વખત, પછી ડોક્ટરેટ પરફોર્મિંગ આર્ટ્સમાં કર્યું, પ્લસ આઈ રન હમણાં ગુજરાત યુનિવર્સિટીમાં હું છેલ્લા 13 વર્ષથી ડિપાર્ટમેન્ટ હેડ તરીકે કામ કરી રહી છું. તો એક એકેડેમિક, એક એડમિનિસ્ટ્રેટર પ્લસ એન આર્ટિસ્ટ, એટલે એક જુદો અભિગમ રહ્યો છે સંગીત માટેનો. અને એટલે પ્રસ્તુતિમાં બી એક એ ઝલકે કદાચ એવું બની શકે.
1: શું કોઈ ખાસ રાગ છે જેને તમને પસંદ કર્યો હોય, કે એવો જે રાગ જે તમે દર વખતે ગાઓ અને તમને એવું લાગે કે મારે ફરી ફરી વાર ગાઓ?
0: એવા તો બહુ જ રાગો છે અને એ મેં કહ્યું તેમ કે મૂડ પ્રમાણે હોય છે અને એ સમય જે આખી શાસ્ત્રીય સંગીતમાં સમય ચક્રને બહુ ફોલો કરતા હોઈએ છીએ, એટલે સવારના સમયે એક અલગ મૂડ હોય, બપોરના સમયે, સાંજના સમયે અલગ મૂડ હોય.
1: આપણે વાત કરી કે તમારું પહેલું પરફોર્મન્સ આકાશવાણીનું, તો તમને યાદ છે કે તમે શું ગાયું હતું?
0: એ મેં શુદ્ધ સારંગ એક કરીને રાગ છે, એ મેં ગાયો હતો.

0: અચ્છા, તમે હમણાં વાત કરી સવારના રાગ, સાંજના રાગ અને તમારા મૂડની વાત કરી. તો સવારના રાગ અને સાંજના રાગ માટે તમારો અવાજ, મન અને શ્વાસ લેવાની રીત કેવી રીતે બદલાતી હોય છે?
1: એ અગેન મેં કહ્યું તેમ કે તાલીમ અને રિયાઝ, દરેક શાસ્ત્રીય સંગીત કલાકારના માટે સવારનો રિયાઝ એના પર ઇન્સિસ્ટ કરવામાં આવતું હોય છે. એટલા પૂરતો, કારણ કે સવાર એ તમારું ગળું રિલેક્સ્ડ હોય, તમારું મૂડ શાંત હોય, એક ભક્તિરસ, એક સમર્પણનો ભાવ જે સવારના સમયમાં હોય છે, એટલે સવારનો રિયાઝ મૂડની દ્રષ્ટિએ બી, ગળાની દ્રષ્ટિએ બી, એટલે ફિઝિકલી બી યુ આર મોર રિલેક્સ્ડ, યુ આર મોર ઇઝી. એટલે સવારનો રિયાઝ અગત્યનો હોય છે. એટલે સવારે તમે જુઓ તો સવારના રાગોનો જે મૂડ હોય છે હંમેશા શાંત કે ભક્તિ, તમે સવારે ઉઠીને જોર જોરથી કે એગ્રેશનમાં તમે ગાઈ નથી શકતા હોતા, ઉપર તરફ નથી આપણું,
0: સૂર્ય જેમ આગળ વધતો,
1: સૂર્ય જેમ ચડે તેમ તેમ તમારું ગળું ખુલતું હોય છે. એટલે સવારના રાગો યુઝવલી નીચેના સપ્તકમાં ગવાય છે કે બેઝમાં ગવાય છે, કે એની જેનો ગ્રોથ હોય છે સવારના રાગોનો એ સ્લો મૂવિંગ હોય છે. બપોરનો જે સમય છે આમ એ વર્જ્ય સમય ગણાય છે સંગીતના માટે, કે કોઈ બી દેવી દેવતાને તમે એ સમય એમનું આહવાન નથી કરી શકતા. એટલે બપોરના સમયના રાગો ઓછા છે શાસ્ત્રીય સંગીતમાં. અગેન સંધ્યાકાળ તમે તરફ જાઓ તો દેટ્સ ગૌધૂલીનો સમય જે કહેવાય છે, તે વખતે એક અનરેસ્ટ કાઇન્ડ ઓફ મૂડ હોય છે સંધ્યાકાળનો સમય.
0: એટલે તે
1: હા, અને ઘર તરફ પાછા જવાનો એક જે મૂડ હોય છે, તો તે વખતે વિરહ રસના રાગો વધારે ગવાય છે. અને જેમ જેમ રાત પડે તેમ ચંચલતા, આપણા બી એક ટેમ્પરામેન્ટમાં એક ચંચલતા કે જે સાંજ પડે ને આપણને થાય કે ચલો કશેક જઈએ, કે એવો જે એક મૂડ હોય છે, સો ધેટ મૂડ કન્ટિન્યુઝ ટિલ અબાઉટ 9:30-10. અગેન પછી રાતના તમે રાગો જુઓ તો એ અગેન ગાંભીર્ય તરફ જાય છે, તમારો આખો દિવસ પૂરો થાય છે તે વખતે. તો એ રાગનો જે સમય ચક્ર છે જે તમારા શરીર સાથે જોડાયેલું છે કે તમારી દિનચર્યા સાથે જોડાયેલું છે, એ હંમેશા તમારા કલાકારના જીવનમાં કે પ્રસ્તુતિમાં રિફ્લેક્ટ થાય.
0: ઉદયથી અસ્ત સુધીનો જે આખો
1: જે ટાઈમ સાયકલ છે, જે સૂર્યનું ચક્ર છે, જે તમારા શરીર સાથે જોડાયેલું છે, શાસ્ત્રીય સંગીતમાં એનું ખૂબ અગત્યતા છે.
0: તો શું તમે પોતાની કોઈ બંદિશ કમ્પોઝ કરો છો? બંદિશ પેઢીઓ સુધી આટલી ગુંજતી હોય છે એવું કેમ?
1: મેં હજી કમ્પોઝિશન તરફ બહુ પ્રયાસ નથી કર્યો, કારણ કે મને એવું થાય છે કે જે થઈ ચૂક્યું છે પહેલા તો એ જોવું જોઈએ, કારણ કે એટલું બધું કામ થયું છે, એવા એવા દિગ્ગજ કલાકારોએ એટલું બધું કામ કર્યું છે જે હજી ખબર બી નથી આપણને. એટલે એઝ અ સ્ટુડન્ટ ઓફ મ્યુઝિક, અને આઈ સ્ટીલ લુક અપોન માય સેલ્ફ એઝ અ સ્ટુડન્ટ ઓફ મ્યુઝિક, મને એવું લાગે છે કે હજી તો મારે બધું ઘણું શીખવાનું છે, જાણવાનું છે, એક્સપ્લોર કરવાનું છે. હું મારું તો હજી પછી આવશે, એક્સપ્લોર માં જ કદાચ એટલો બધો સમય જાય છે.
0: તો આ જે તરાના, ટપ્પા, ઠુમરી, શું તમને વિવિધ શૈલીઓમાં ગાવાનો આનંદ આવે છે?
1: ખૂબ ખૂબ ખૂબ. અને બનારસ ઘરાણા તો એના માટે જાણીતું છે, કારણ કે બનારસ ઘરાણા હું એમાં છું એટલા માટે નહીં, પણ એ ચૌમુખી ગાયકી ગણાય છે. માત્ર એક જ એ ઘરાણું છે જેમાં ગાયનની તો બધી શૈલીઓ છે જ, પણ ડાન્સ બી છે. તબલાનું પણ એ ઘરાણું છે. તમે ગ્વાલિયર કે કિરાણા કે બધા જોશો તો એ માત્ર ગાયનના ઘરાણા છે, પણ બનારસ ઘરાણું એવું છે જેમાં ચૌમુખી વાત છે. ખયાલ, ઠુમરી, દાદરા, ટપ્પા, ધ્રુપદ, એ બધી શૈલી, ગાયનની શૈલીની સાથે સાથે નૃત્યની શૈલી, તાલની શૈલી એ પણ જોડાયેલી છે, માત્ર ગાયન નથી.
0: બરાબર છે. તો તમારા શીખવાના દિવસોની તુલનામાં આજે તમારી દૈનિક પ્રેક્ટિસ કેવી છે?
1: જ્યારે મેં ગુજરાત યુનિવર્સિટીમાં ડિરેક્ટર તરીકેની જોબ સ્વીકારી ત્યારે સૌ પ્રથમ મને ચિંતા, અને મારા ગુરુને ચિંતા એ હતી કે તારા ગાયનનું શું થશે.
0: બિલકુલ. તો તમે સમય આપવો.
1: હા, એટલે અને તે વખતે એક બીજી વાત એ હતી કે મેં ડોક્ટરેટ પણ તે વખતે ચાલુ કર્યું, કારણ કે એ એકેડેમિક ડિમાન્ડ હતી. ઇફ યુ વોન્ટ ટુ બી

0: હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ યુ હેવ ટુ બી
1: હાઈએસ્ટ ડિગ્રી.
0: એટલે તે વખતે ડોક્ટરેટ બી ચાલુ કરવાનું હતું અને હું ફૂલ ફ્લેજેડ તે વખતે ટ્રાવેલ કરતી હતી, પરફોર્મ કરતી હતી. એટલે મેં ગુરુજીની આજ્ઞા લીધી કે મને આવી ઓફર આવી છે, અને ઇટ વોઝ એન ઓફર, ઇટ વોઝ નોટ દેટ આઈ ટ્રાઈડ ટુ ડુ ધ જોબ. મને થયું કે અગેન આ યુનિવર્સનો એક સંકેત છે. જ્યારે ધ વાઇસ ચાન્સેલર હિમસેલ્ફ કોલ્ડ મી ઓન ધ ફોન એન્ડ હી સેડ કે આપણે ડિપાર્ટમેન્ટ ચાલુ કરવું છે બેન, તો તમે જોડાઓ અમારી સાથે.
1: ખૂબ સરસ.
0: એટલે મેં ગુરુજીને પૂછ્યું કે હું આ કરું, તેમને કહું કે કરકે દેખો, અગર તુમ્હારા ગાના સફર નહીં હો રહા હૈ તભી કરના. એટલે દેટ વોઝ માય પ્રાયોરિટી કે હું કોઈ ભી રીતે મારું ગાયન જે હમણાં ચાલી રહ્યું છે એનાથી કમ ના થાય, એક જોબની જે ડિમાન્ડ છે એના કારણે.
1: એટલે એના તરફ બે ધ્યાન ના થાવ
0: ના. એટલે એ ફોકસ હંમેશા સંગીત કાર તરીકે મારો આખો એક પ્રોગ્રેસ અટકે નહીં એના પર જ ફોકસ રહ્યું હતું મારું.
1: ડોક્ટર વિરાજ, હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયન એક શારીરિક પ્રયાસ છે. તમે હમણાં વાત કરી કે હું ટ્રાવેલ કરું છું, રાઈટ? તો અલગ અલગ આબોહવા, મુસાફરી કરતી વખતે અને વધતી ઉંમર, તમારા અવાજને કેવી રીતે તમે જાળવી રાખો?
0: ડિસિપ્લિન તો એક એના વગર છૂટકો જ નથી, કારણ કે શરીર તો સાધન છે.
1: બિલકુલ.
0: અને એમાં થોડી પણ ગડબડ થાય તો તરત ગળા પર અસર થાય છે. ઇવન મૂડ, ઘણી વખત આપણે કોઈ ખરાબ મૂડ આવે કે મન દુભાયેલું હોય તો બી તમારું ગળું બેસી જતું હોય છે, ડૂમો ભરાય ગળામાં.
1: એટલે ખબર પડી જાય.
0: એની ઇમોશનલ ચેન્જ કેન ઓલ્સો કોઝ ડિફેક્ટ ઇન યોર વોઇસ. એટલે એના તરફ ખૂબ સજ્જ રહેવું પડે કે સારા મૂડમાં રહેવું, ખુશી રહેવું, સારું ખાનપાન કરવું, અને અગેન જે ધ્યાન રાખવું પડે ટ્રાવેલિંગમાં એ તો રાખવું જ પડે.
1: બિલકુલ. સુર લય, એક વિદ્યાર્થી તરીકે આમાંથી કયું તમારા માટે માસ્ટર કરવું મુશ્કેલ હતું જ્યારે તમે શીખી રહ્યા હતા?
0: હું એ બંનેને સેપરેટ પેરામીટર્સ તરીકે નથી જોતી. સુરની સાથે જ લય વણાયેલી છે અને બંને સેપરેટલી એક્ઝિસ્ટ ન થઈ શકે. તમે ખૂબ સુરમાં ગાતા હો પણ બેતાલુ ગાતા હો તો ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. એટ ધ સેમ ટાઈમ ખૂબ લયદાર ગાયક હોય પણ બેસુર થતું હોય તો એની ઇમ્પેક્ટ જ નથી. એટલે સુર ને તાલ બંને પેરામીટર્સ સાથે જ જવા જોઈએ હું માનું છું.
1: ડોક્ટર વિરાજ, યુવાન વિદ્યાર્થીઓ માટે કોઈ સલાહ જે તમે આપ જે શીખો છો છોકરાઓને, તો એમના માટે કોઈ ખાસ સલાહ?
0: જો ઉત્કર્ષભાઈ, મને એવું લાગે છે કે ગુરુ શિષ્ય પરંપરા હવે ઓલમોસ્ટ લુપ્ત થઈ ગઈ છે આજના યુગમાં, અને એ પ્રેક્ટિકલ પણ નથી. ના તો એવા ગુરુ રહ્યા, ના તો એવા ચેલા રહ્યા. અને ગુરુના ઘરે જઈ અને વિદ્યા પ્રાપ્ત કરવી કે ત્યાં એમની સાથે રહેવું એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે હવે. સો નેક્સ્ટ બેસ્ટ ઓપ્શન વી હેવ ઇઝ આઈધર યુનિવર્સિટી મેથડ ઓર ક્લાસ પરંપરા. ક્લાસ પરંપરામાં શું થાય કે અઠવાડિયામાં તમે એક વખત કે બે વખત ગુરુ પાસે જતા હો. યુનિવર્સિટી મેથડમાં હું જોડાઈ એટલા માટે કારણ કે મને એમ થાય છે કે આજનો વિદ્યાર્થી સૌથી વધારે કોલેજમાં રહે છે, તો સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી કે 11 થી 5 જે તે કોલેજનો સમય હોય, એટલા 5 કે 7 કલાક તમે તમારી વિધા સાથે રહી શકો કે તમારા ગુરુ સાથે રહી શકો. સો દેટ ઇઝ ધ નેક્સ્ટ બેસ્ટ ઓપ્શન ટુ ગુરુ શિષ્ય પરંપરા. પ્લસ આઉટકમ ઓરિયન્ટેડ છે
1: કે તમને પ્રશ્ન એ પણ પૂછ્યો છે કે આજકાલના ડિજિટલ મીડિયાનો ઉદય થયો છે ને, તો એમાં કોઈ સમાધાન થયું હોય એવું લાગે છે તમને?
0: ના, હું એ ગુરુ શિષ્ય પરંપરાની સાથેનું એનું કોઈ કમ્પેરિઝન નથી. આઈ થિંક યુનિવર્સિટી મેથડ ઇઝ ધ બેસ્ટ મેથડ, કારણ કે એમાં તમને એક સ્ટ્રક્ચર્ડ લર્નિંગ મેથડ મળે છે અને આઉટકમ ઓરિયન્ટેડ, કે તમને 3 વર્ષે કે 4 વર્ષે કે 5 વર્ષે તમારું બાળક શું શીખે છે, જે આજના યુગમાં ખૂબ અગત્યનું છે કે આઉટકમ ઓરિયન્ટેડ કોઈ વસ્તુ ન હોય ત્યાં સુધી તમે તમારા બાળકને એ તરફ કેમ દોરો.
1: બિલકુલ સાચી વાત છે. ડોક્ટર વિરાજ, આપ આપનો કિંમતી સમય અમારી સાથે સંવાદ દ્વારા પ્રસાર કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ. મને ખૂબ મજા આવી મારી જર્ની શેર કરવાની. થેન્ક યુ વેરી મચ.
2: આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના સંદર્ભમાં સુર સંગાત શ્રેણીમાં ડોક્ટર વિરાજ અમર શાસ્ત્રીય ગાયકની સાથેની વાતચીત આપે સાંભળી.

0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ
2: મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
5: તો પૈસા ગુમાવશો. આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
6: નમસ્તે બહેનો. નમસ્તે ધારાબેન.
7: નમસ્તે બહેનો. નમસ્તે જિજ્ઞાબેન.
6: બહેનો, 15મી મે એટલે વિશ્વ પરિવાર દિવસ.
7: અને પરિવારનો આધાર સ્તંભ એટલે આપણે સૌ, એટલે કે એક સ્ત્રી.
6: અને બહેનો, જે ઘર હોય એમાં પતિ પત્ની હોય, બાળકો હોય, વડીલો હોય, એ જે ઘર હોય ને, એ ઘરમાં જે કિલોલ કરતું જે વાતાવરણ હોય ને, એને પરિવાર કહેવાય.
7: અને એક મકાનને એક હસતું રમતું પરિવાર જ્યારે ઘર બનાવે છે ત્યારે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે ઈંટોના એ માળખાને ઘર બનાવે છે પરિવાર. સૂકા ભઠ આયખામાં તર બનાવે છે પરિવાર.
6: બહાર ભલે ને હોય ગમે તેટલા તોફાન ને આંધી, સુરક્ષિત રાખતું એક સ્તર બનાવે છે પરિવાર.
7: થાકીને જ્યારે પાછા વળીએ દુનિયાના રસ્તા પરથી, થાક ઉતારવાનું સુંદર નગર બનાવે છે પરિવાર.
6: કોઈના હૈયે હરખ તો કોઈના આંસુમાં સહારો, લાગણીઓના વહેણનો સાગર બનાવે છે પરિવાર.
7: દાદાની લાકડી ને મમ્મીના હાથની એ રસોઈ, સંસ્કારોથી મહેકતું અત્તર બનાવે છે પરિવાર.
6: નથી જોઈતી આપણે કોઈ જ જન્નતની આશાઓ, ધરતી પર જ સ્વર્ગનું સરનામું બનાવે છે પરિવાર. તો બહેનો, પરિવાર એટલે પ્રેમનું અવિરત ઝરણું, જ્યાં ભૂલને માફી મળે અને હિંમતને પાંખો.
7: મકાન તો પૈસાથી બની જાય છે સાહેબ, પણ ઘર તો વડીલોના આશીર્વાદ અને પરસ્પરના વિશ્વાસથી જ બને.
6: પરિવાર એટલે લાગણીઓનું વાવેતર, જ્યાં વડીલોના આશીર્વાદનું છત જેવું છત્તર.
7: પરિવાર એટલે કેવો પરિવાર? કે જ્યાં પપ્પાનો પહેલો કડક શિસ્તનો પાઠ શીખ્યા હોઈએ અને મમ્મીના મમતાવાળા વહાલનો ઠાઠ પણ હોય.
6: ભાઈ બહેનના મીઠા ઝઘડા હોય, મસ્તી હોય, તોફાન હોય, તો જ પરિવાર જીવંત લાગે છે.
7: કેમ કે ઘણી વખત બહેનો આપણે વાત કરીએ ને કે આપણા નાના નાના બાળમિત્રો ક્યાંય રમવા જરા વાર ગયા હોય, પોતાના લેસનમાં, પોતાના રૂમમાં, હોમવર્કમાં જો વ્યસ્ત થઈ ગયા હોય, તો આ કિલકિલાટ, મસ્તી અને મજા વગર આપણે કેવું એમ શાંત વાતાવરણ લાગે, એમ લાગે કે જાણે સન્નાટો છવાઈ ગયો છે.
6: અને બહેનો, સુખમાં તો આખી દુનિયા આવીને ઉભી રહે, પણ દુઃખમાં જે ખભે હાથ મૂકે ને, એ જ પરિવાર.
7: કેમ કે જ્યારે ભૂલ પડે છે ને ત્યારે આપણને સાચો રસ્તો આપણો પરિવાર જ બતાવે છે, આપણને સાચું માર્ગદર્શન ત્યાંથી જ મળે છે. ને હારીએ ત્યારે જે ફરી બેઠા કરે છે ને, એ જ આપણો આ પરિવાર.
6: અને જ્યાં સાથે બેસીને જમતા હોઈએ, જીભના ચટાકા લેતા હોઈએ, જૂના દિવસોને જીવંત કરતા હોઈએ, મોબાઈલની દુનિયામાંથી થોડા બહાર નીકળીએ અને જે એક માળો રચાય ને, એ છે પરિવાર. અને બહેનો, એટલે જ ઈશ્વરની સૌથી સુંદર ભેટ છે આ પરિવારના સંબંધો.

0: બહેનો, પરિવાર છે ને એ આપણી તાકાત છે, આપણી ઓળખ છે, અને પરિવારથી આપણે છીએ અને આપણાથી જ પરિવાર છે.
1: અને આ ઘર છે ને એ પરિવારથી બને છે. અને ઘર એટલે માત્ર ઈંટ અને ચૂનાનું મકાન નહીં, પણ જે ઘરમાં વડીલો હોય, સંતાનો હોય, એ ઘર ધબકતું હોય એ પરિવાર.
0: સંબંધોનું સરનામું ને એટલે આપણો પરિવાર.
1: હા, પેઢીઓનું જોડાણ હોય કે જ્યાં નાનાને પ્રેમ મળતો હોય અને મોટાને માન મળતું હોય,
0: જ્યાં સંસ્કારોનું સિંચન થતું હોય, સાથે હસીએ, સાથે જીવીએ અને એક સરસ મજાનું જીવન જીવતા હોઈએ.
1: અને આવું હેપી ફેમિલી છે ને એ જ તો છે પ્રસન્ન પરિવાર. તો બહેનો, આજે આપણે એવો જ એક સરસ મજાનો વાર્તાલાપ લઈને ઉપસ્થિત થયા છીએ. પારદર્શક પ્રેમનું પ્રતીક પ્રસન્ન પરિવાર.
0: અને આ વાર્તાલાપ આપી રહ્યા છે કોકિલા અંતાણી.
2: નમસ્તે બહેનો. શબ્દમાં કેટલું સામર્થ્ય હોઈ શકે છે, એક નાનકડા શબ્દમાં કેટલું ઊંડાણ હોઈ શકે છે એનું ઉદાહરણ છે બે નાનકડા શબ્દો, પ્રસન્ન પરિવાર. આમ જુઓ તો સમગ્ર માનવ જીવન આ શબ્દોમાં સમાઈ જાય છે. જો કોઈ ખરા અર્થમાં પ્રસન્ન પરિવારને મળવાની તક સાંપડે તો ધરતી પરના સ્વર્ગનું દર્શન આપોઆપ થઈ જાય. બીજી રીતે કહીએ તો પ્રસન્ન પરિવાર એટલે ધરતી પરનું સ્વર્ગ. પણ દુર્ભાગ્યની વાત છે કે ધરતી પરના સ્વર્ગના દર્શન દુર્લભ ગણાય છે. ખરા અર્થમાં પરિવારોમાં

પ્રસન્નતા ભાગ્યે જ જોવા મળતી હોય છે. આપણા સદભાગ્ય છે કે થોડીક સમજદારીથી પ્રસન્ન પરિવાર રચી શકાય છે અને ધરતી પરના સ્વર્ગનું સર્જન પણ શક્ય છે. એ બધું આપણા હાથમાં જ છે. પ્રસન્નતા શબ્દમાં ઘણું જ ઊંડાણ છે, ઘણી જ ગહેરાઈ છે. એ શબ્દમાં અનેક ભાવાર્થોનો સમાવેશ થઈ જાય છે. ખરા અર્થમાં પ્રસન્નતા એટલે શું? પ્રસન્નતા કોને કહેવી? પ્રસન્નતા એટલે સામાન્ય રીતે ખુશી, આનંદ. પરંતુ ખરેખર પ્રસન્નતાને શોધવા જશું તો બધા જ ભાવાર્થો અધૂરા જણાશે. પ્રસન્નતા શેમાં સમાયેલી છે? ભૌતિક સુખ, સગવડો, સમૃદ્ધિ, આર્થિક સંપન્નતામાં શું પ્રસન્નતા સમાયેલી છે? એનો સચોટ જવાબ છે ના. પુરવાર થઈ ચૂક્યું છે કે માત્ર આર્થિક સદ્ધરતા, ભૌતિક સુખ સગવડો, સમૃદ્ધિ એ પ્રસન્નતાનું પર્યાય નથી. પ્રસન્નતાને સીધો સંબંધ છે મનની સાથે. હળવા ફૂલ, નિખાલસ મનને જ સાચા આનંદનો અનુભવ શક્ય છે. કોઈ કલેશ નહીં, દ્વેષ નહીં, કોઈ ઉચ્ચાટ નહીં, કોઈ ઉદ્વેગ નહીં, તારું મારું નહીં, સ્વાર્થ નહીં, પરસ્પર સાચી લાગણી, સ્વાભાવિક મતમતાંતરો કે વિવાદોનું ન્યાયિક તટસ્થ ત્વરિત નિવારણ વગેરે અનેક નાની નાની બાબતો પ્રસન્નતાથી નજીક લઈ જઈ શકે છે. પ્રસન્ન પરિવાર શબ્દમાં સમગ્ર જીવાતા જીવનનો સમાવેશ થઈ જાય છે. અને આપણે જાણીએ છીએ કે જીવનશૈલી તો સતત બદલતી જ રહી છે, બદલતી જ રહે છે અને બદલતી રહેવાની. એને રોકી શકાય નહીં અને જીવન અને જીવનશૈલીને અનુરૂપ જ પારિવારિક જીવન જીવાય છે. સંયુક્ત પરિવારો હોય કે વિભક્ત પરિવાર, પણ પરિવાર આખરે પરિવાર જ છે. પરિવારના દરેક સભ્યોનો સ્વભાવ, વિચારો, પ્રકૃતિ સમાન હોય એ શક્ય નથી કે જરૂરી પણ નથી. જરૂર રહે છે માત્ર સમજદારીની, આવશ્યકતા રહે છે અનુકૂળતા સાધવાની, આવડતની, ઐક્યની આ ભાવના છે તો પરિવાર છે, ઐક્યની ભાવના છે તો પરિવાર સરસ છે. પરંપરાથી પારિવારિક જીવન વિશે વિચારો થતા રહ્યા હોવા જોઈએ, નહીંતર એક જૂની કહેવત આપણને સાંભળવા મળી નહોત. પરંપરાથી આપણે સાંભળતા આવ્યા છીએ કે વાસણો હોય તો ખડખડે ખરા. એટલે કે પરિવારોમાં નાના મોટા ઝઘડાઓનો સ્વીકાર તો પરંપરાથી થતો જ આવ્યો છે, પરંતુ આજના અને ભાવિ જીવનોમાં એ સ્થિતિ અનિવાર્ય નથી રહી. વાસણો કદાચ ખડખડતા હશે, પણ આજની પેઢી સજાગ છે. એ નિર્જીવ વાસણો કહેવડાવવા બિલકુલ તૈયાર નથી. પૂરતી સમજદારી હોય તો પરિવારમાં કોઈ વિસંવાદ કે વિવાદનો હવે સ્થાન રહ્યું નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે પરિવાર વગર જીવન જીવવું અશક્ય છે. પરિવાર છે તો જ જીવન છે, અને પરિવારને એકમાત્ર લાગણીનો તાંતણ જ બાંધી રાખી શકે છે. જો પરસ્પર સાચી લાગણી નથી તો કશું જ નથી. કુદરતી રીતે સ્વભાવ જુદા જુદા હોય તેથી શું થઈ ગયું? વાણી અને વર્તનને તો સમજદારીથી કાબૂમાં જરૂર રાખી શકાય છે. સાફ અને નિખાલસ મન મહત્વનો ભાગ ભજવે છે. ઘરનું વાતાવરણ અનૌપચારિક અને સ્વાભાવિક જ રહેવું જોઈએ. પરસ્પર લાગણીપૂર્વકનું નિસ્વાર્થ વર્તન જરૂરી છે. વડીલો પ્રત્યે આદરભાવ તો અતિ આવશ્યક છે. મનુષ્ય જીવન છે, ભવસાગરને તરીને પાર ઉતરવાનું છે. એ સરળ તો નથી જ. જીવનમાં અનેક પ્રશ્નો, આપત્તિઓ આવી શકે છે, તો એવા સમયે પરિવાર એક બનીને સામનો પણ કરી શકે છે. પ્રસન્ન પરિવાર એટલે ધરતી પરનું સ્વર્ગ, એ તો ખરું, પણ પ્રસન્ન પરિવાર કોને કહેવો? કેવો હોય પ્રસન્ન પરિવાર, અને પરિવાર પ્રસન્ન પરિવાર સી રીતે થઈ શકે? એ બધા પ્રશ્નો છે. પ્રશ્ન પરિવારની પરિકલ્પના આપણે જરૂર કરી શકીએ. એક પરિવાર છે, મધ્યમ વર્ગીય પરિવાર. વયસ્ક માતા પિતા છે. પિતા ઉચ્ચ પદેથી નિવૃત્ત થયેલા છે. બે પુત્રો અને એક પુત્રી છે. મોટો પુત્ર પરિણીત છે, પુત્રવધુ શિક્ષિત છે, સારી કંપનીમાં જોબ કરે છે. મોટો પુત્ર પણ જોબ કરે છે. નાનો પુત્ર અને પુત્રી કોલેજમાં અભ્યાસ કરે છે. વયસ્ક પિતા ઘરનો આર્થિક વ્યવહાર સંભાળે છે અને માતા ઘરની તમામ વ્યવસ્થા સંભાળે છે. નાનું પણ ન કહેવાય અને મોટું પણ ન કહેવાય એવું મકાન છે. ત્રણ વાહનો પણ છે. મોટા પુત્રનો પુત્ર શાળાએ જાય છે, એના માટે સ્કૂલ બસની વ્યવસ્થા પણ સરસ થઈ શકી છે. નિત્યક્રમ. ઘરના દરેક સભ્ય વહેલી સવારે

0: લાગીને નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. પિતા પૂજાખંડમાં નિત્ય પૂજા કરે છે. ત્યારબાદ પરિવારના બધા જ સભ્યો એક જ ટેબલ પર નાસ્તો કરે છે. એ સમયે વાતાવરણ તદ્દન હળવું બને છે અને પ્રફુલ્લિત પણ હોય છે. ત્યારબાદ સૌ પોતાના કામે બહાર નીકળી જાય છે. આટલો નિત્યક્રમ ગોઠવાયો છે એના માટે થોડું અનુશાસન પણ જવાબદાર કહેવાય. અનુશાસન પણ પ્રેમપૂર્વક શક્ય છે. આદેશો કડવા લાગતા નથી. વાતાવરણ હળવું અને પ્રફુલ્લિત એટલા માટે છે કે પરસ્પર ઉપયોગી થવાની વૃત્તિ છે. સ્વાર્થ નથી, કડવી વાણી નથી, મનમાં કોઈ ડંખ નથી, દ્વેષ નથી, માટે ઉદ્વેગ પણ નથી કે ઉચ્ચાટ પણ નથી. જ્યારે ઘરમાં દરેક સભ્યોની હાજરી હોય છે ત્યારે ધીમે ધીમે સૌને ગમતું મીઠું સંગીત ચાલુ રહે છે. એના માટે પણ કોઈને કોઈ દુરાગ્રહ નથી હોતો. લંચ અવરમાં નાનો પુત્ર અને પુત્રી તથા પૌત્ર હાજર રહી શકે છે. મોટો પુત્ર અને પુત્રવધૂને ઓફિસમાં જ લંચ લેવા પડે છે. ઢળતી સાંજે પિતા ચાલતા ચાલતા લાઇબ્રેરી કે બગીચે જાય છે. માતા સાંજની રસોઈની તૈયારી કરે છે. પુત્રી તેમની મદદમાં હાજર રહે છે. હક્કો અને ફરજોની અહીં ગણતરી થતી નથી. સદભાગ્ય અહમ કોઈને સ્પર્શ્યો નથી. પરસ્પર કોઈ દુભે એવા વેણનું ઉચ્ચારણ પણ અહીં થતું નથી. સાંજે સૌ પોતપોતાના કાર્યક્ષેત્રમાંથી મુક્ત થઈને સૌ સાથે ભોજન લેવા બેસે. ફરી કોઈ ઉચ્ચાટ નહીં, કોઈ ઉદ્વેગ નહીં. દિવસ દરમિયાન બનેલા બનાવો, ઘટનાની નિખાલસ ચર્ચા થાય. બધી જ વાતો તદ્દન હળવાશથી થાય. ખડખડાટ હાસ્ય ગુંજતું રહે. થોડીવાર સૌ સાથે બેસીને ટીવી જુએ, ચર્ચા થાય, દલીલબાજી ન થાય. કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો સામી વ્યક્તિ પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન ન કરે. પરિવારમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો વડીલોનું માર્ગદર્શન અને સલાહ ઉપરાંત મદદ મેળવવામાં બીજી પેઢીને કોઈ સંકોચ પણ ન થાય. કારણ કે આ પરિવારમાં વડીલોને માન સન્માન આપવાની સ્વયં સ્વીકૃત પરંપરા છે. લાગણીના તંતુથી ગૂંથાયેલા આવા પરિવારમાં નિર્દોષ આનંદ, ઉમંગ, ઉલ્લાસ છલકતો રહે છે. અહીં લુચ્ચા માર્મિક સ્મિત નથી. અહીં નિખાલસ અટહાસ્ય હોય છે. અહીં કોઈ ભેદભાવ નથી. કોઈને કોઈ જોડે સરખામણી પણ નથી થતી. કોઈને ઉતારી પાડવાની પણ કોઈ વૃત્તિ દેખાતી નથી. મેણા ટોણાને આ પરિવારે તિલાંજલિ આપી. ધૂપબત્તીની પાવન સુગંધ સતત વહેતી રહે છે. મધુર સંગીત ગુંજતું રહે છે. ઘરના ચારે ખૂણા આનંદથી છલ્લો છલ છે. કારણ કે પરિવારના પ્રત્યેક સભ્યનું મન તંદુરસ્ત છે. કોઈનું મન રોગી નથી. પ્રત્યેક સભ્યના ચહેરા પર સંતોષની રેખાઓ વર્તાતી રહે છે. લોભ, લાલચ, તૃષ્ણા કે અભાવે ક્યારે દેખા દીધો નથી. માટે જ આ પરિવાર સુખી પરિવાર છે. અહીં પ્રત્યેક દિન એક ઉત્સવ છે. પ્રત્યેક દિન ઉજવાય છે. આ પરિવારમાં સસ્મિત આવકારવાની પ્રણાલી છે. અહીં માત્ર પ્રેમ છે. ધિક્કારના તો અંશથી પણ કોઈ વાકેફ નથી. પૂર્વગ્રહોની પાપ કોઈને ડંખી ગયું નથી. માટે જ અહીં આનંદ છે. નર્યો આનંદ અને પ્રસન્નતા. જરૂર છે પરસ્પર અનુકૂળતાની. પરિકલ્પના મુજબ પ્રસન્ન પરિવાર કંઈક અંશે આવો હોઈ શકે. પરિવારો એકત્રિત થતાં સમાજ બને છે. આપણી પરિકલ્પના મુજબના પ્રસન્ન પરિવારો થતા જાય. પ્રત્યેક પરિવાર જો પ્રસન્ન પરિવાર થવા લાગે તો એ પ્રસન્ન પરિવારો એકત્રિત થતાં આખો સમાજ પ્રસન્ન સમાજ થઈ જાય અને ધરતી પર સ્વર્ગ ઉતરી આવે.
1: પારદર્શક પ્રેમનું પ્રતીક પ્રસન્ન પરિવાર.
2: બહેનો, સરસ મજાનો વાર્તાલાપ હમણાં જ આપે સાંભળ્યો કોકિલા અંતાણી પાસેથી. તો બહેનો, આપણે આપણા પરિવારને પણ પ્રસન્ન રાખવો હોય તો આપણે કેટલીક એવી ટિપ્સ પણ આપણે આપણા જીવનમાં અપનાવવી જોઈએ.
1: ઓહો જીજ્ઞાબેન, વળી પરિવારને પ્રસન્ન રાખવાની ટિપ્સ કઈ?
2: અત્યારે જે ઘર છે, પરિવાર છે, તેમાં બાળકો પણ છે અને વડીલો પણ છે, એટલે બે વચ્ચેનો જે જનરેશન ગેપ છે એ ગેપને એને પ્રેમમાં કન્વર્ટ કરવો જોઈએ.
1: અને એ પૂરક પરિબળ આપણે એક સ્ત્રીએ હંમેશા બનતી આવી છે બનતી રહેશે અને અત્યારે પણ બનવાનું જ છે.
2: અને બહેનો, અત્યારે આ ડિજિટલ યુગ ચાલી રહ્યો છે એટલે દરેકના હાથમાં મોબાઈલ છે, દરેકના બેડરૂમ અલગ છે. ત્યારે આપણે પરિવારના દરેક સભ્યને એક તાંતણે બાંધવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે આપણે હંમેશા એવું એક નક્કી કરીએ કે રાતના જ્યારે જમીને પરવારી જઈએ ને ત્યારે એક કલાક દરેકે સાથે બેસીને દરેકે પોતાના વિચારોની આપલે કરવાની અને આખા દિવસ દરમિયાન જે પણ બન્યું હોય ને એ એક

0: એકબીજા વચ્ચે શેર કરવાનું. એટલે બહેનો, એક કલાક મોબાઈલને સાઈડ પર મૂકી દો અને પરિવારને મહત્વ આપો.
1: અને જિજ્ઞાબેન, તમે તો જમ્યા પછીની વાત કરો છો ને, પણ હું તો એમ કહું છું કે જમતી વખત ડાઇનિંગ ટેબલ ઉપર તો થાળીની બાજુમાં મોબાઈલ નહીં, નહીં અને નહીં જ, એવો સંકલ્પ તો આપણે સૌએ ચોક્કસથી લેવો જ જોઈએ.
0: બહેનો, ઘરમાં વડીલો છે તો વડીલો પાસે અનુભવનું ભાથું છે, તો વડીલો પાસે બેસવાથી આપણને અનુભવ મળશે, અને બાળકો સાથે હશે તો બાળકો પાસેથી આપણને પ્રેમ મળશે. એટલે આપણે બાળકોને પ્રેમ આપવાનો છે અને વડીલો પાસેથી અનુભવનું ભાથું મેળવવાનું છે.
1: અને આમે બાળમિત્રોને જો આપણે ડિજિટલ યુગથી થોડા દૂર રાખવા હોય ને, તો આ પરિવાર છે ને એના માટેનું સૌથી મજબૂત પાસું છે, કે પરિવારમાં જેટલા બાળમિત્રો જકડાયેલા રહેશે ને આપણી સાથે વાતચીતમાં, હસી મજાકમાં, એટલા એ લોકો ડિજિટલ યુગથી દૂર રહેશે.
0: તો આજે આપણે ચોક્કસથી એવું નક્કી કરીએ કે આપણે હંમેશા એક ટાઈમ સાથે બેસીને જમીશું, એક કલાક પરિવાર માટે ફાળવીશું અને દરેક સાથે પ્રેમ અને લાગણીનું આદાન પ્રદાન કરીશું. અને એ સાથે જ થઈ જાય સરસ મજાનું ગીત.

0: पुलिस।
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उबारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલ થી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: લોહીના સંબંધોનું એક સુંદર ઝાડું છે, મારો પરિવાર મારા માટે સૌથી વાલો છે।
5: ચાર દિવાલો વચ્ચે જ્યારે વહે છે હેતની ધારા, ત્યારે બને છે આ ઘર સ્વર્ગથી પણ પ્યારું।
4: પપ્પાનો એ ઠપકો અને મમ્મીની એ મમતા, દાદા દાદીની વાર્તામાં છુપાયેલી છે એક ક્ષમતા।
5: ભાઈ બહેનની મસ્તી અને મીઠો એ ઝઘડો, જીવનના દરેક સંઘર્ષમાં આજ છે મારો ટેકો।
4: દુનિયાની ભીડમાં જ્યારે થાકીને ઘરે આવું છું, પરિવારના સ્મિતમાં જ હું તો શાંતિ પામું છું।
5: ક્યાંક સંપત્તિ મોટી હોય છે તો ક્યાંક નામ મોટું, પણ જ્યાં પ્રેમ નથી ત્યાં બધું જ લાગે ખોટું।
4: હાથમાં હાથ હોય ને સાથે હોય સૌનો સાથ, તો અંધારી રાત પછી પણ સુંદર હોય છે પ્રભાત।
5: સંસ્કારોનું સિંચન જ્યાં થાય છે વારંવાર, એ જ છે મારો જીવંત અને પ્યારો પરિવાર। તો બહેનો, આપણે આપણા પરિવારને પ્રેમ અને સ્નેહના તાંતણે જોડીને રાખીએ, એ જ આશા સાથે આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ।
4: ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં આજ માધ્યમથી આજ સમયે। ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
5: આવજો બહેનો, આવજો તારાબેન।
6: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું। બપોરના એક થયા છે।
7: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા। राष्ट्रीय परीक्षा एजेंसी NTA ने चिकित्सकीय शिक्षा में दाखिले के लिए 3 मई को आयोजित नीट UG 2026 परीक्षा रद्द करने का फैसला किया है। एक सोशल मीडिया पोस्ट में एजेंसी ने कहा है कि यह फैसला विद्यार्थियों के हित तथा राष्ट्रीय परीक्षा प्रणाली पर टिके विश्वास

મીનાક્ષી શાહના સ્વરમાં આ હતી અવિનાશ વ્યાસની રચના. આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું. બપોરના 1:20 થવા આવી છે. હવે થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર આપ સાંભળશો.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મેએ લેવાયેલી નીટની પરીક્ષા રદ. ઉત્તરપ્રદેશમાં એસપીના સાંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR. આઈસીસી પુરૂષ T20 વિશ્વકપમાંથી ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે બાંગ્લાદેશે 3 સભ્યોની સમિતિની રચના કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભાજપના વરિષ્ઠ નેતા હિમંતા બિસ્વા શર્માએ આજે સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં ડોક્ટર શર્માને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ડોક્ટર શર્માની સાથે 4 ધારા

0: સભ્યો રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિયોગે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ સમારોહમાં હાજરી આપી હતી. આ સાથે ડોક્ટર શર્મા આસામમાં સતત બે મુદત માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપનારા પ્રથમ બિન કોંગ્રેસી નેતા બન્યા છે. આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે. આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ આપણી નર્સો આપણું ભવિષ્ય રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં નર્સિંગ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કાર એનાયત કરાયા હતા. આ પ્રતિષ્ઠિત પુરસ્કારો કેન્દ્ર અને રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સેવા આપતા રજીસ્ટર્ડ નર્સ મિડવાઇફ્સ, સહાયક નર્સ મિડવાઇફ્સ અને મહિલા હેલ્થ વિઝીટર્સને આપવામાં આવે છે. દરેક પુરસ્કારમાં મેરિટ પ્રમાણપત્ર, 1,00,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને આરોગ્ય યોદ્ધાઓ દ્વારા આપવામાં આવેલી અમૂલ્ય સેવા માટે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતીક મેડલ સામેલ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા, આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપ જાદવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નર્સ દિવસ નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ નર્સોને દેશની આરોગ્ય સંભાળ પ્રણાલીની કરોડરજ્જુ અને આશાનો સ્તંભ ગણાવ્યા છે. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે લેવાતી નીટ યુજી 2026ની પરીક્ષા રદ કરાઈ છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ આ મહિનાની 3 તારીખે લેવામાં આવેલી નીટ યુજીની પરીક્ષામાં પેપર લીકના કથિત આરોપો બાદ આ નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્થાએ જણાવ્યું કે સરકારે પેપર લીકના આરોપોની વ્યાપક તપાસ માટે આ મામલાને કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈને મોકલવાનો નિર્ણય લીધો છે. એજન્સીએ કહ્યું કે તે બ્યુરોને સંપૂર્ણ સહયોગ આપશે અને તપાસ માટે જરૂરી તમામ સામગ્રી, રેકોર્ડ અને સહાય પૂરી પાડશે. સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે ફરીથી પરીક્ષા લેવાશે, જેની તારીખની જાણ કરાશે. મે 2026 માટે પસંદ કરાયેલી નોંધણીની વિગતો, ઉમેદવારની માહિતી અને પરીક્ષા કેન્દ્રો યથાવત રહેશે. સંસ્થાએ જણાવ્યું કે કોઈ નવી નોંધણીની જરૂર રહેશે નહીં અને વધારાની પરીક્ષા ફી પણ લેવામાં નહીં આવે. ઉત્તરપ્રદેશમાં મહોબા જિલ્લામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અજેન્દ્રસિંહ લોધી સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. ભાજપ નેતા સત્યેન્દ્ર પ્રતાપ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ મહોબા કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. લોકોને સોનું ન ખરીદવાની વિનંતી કરતી શ્રી મોદીની અપીલ પર પ્રતિક્રિયા આપતા લોધીએ પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ વિવાદ ઉભો થયો હતો. આ ટિપ્પણીથી રાજ્યમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે. તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે 3 ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે જશે. અંતિમ તબક્કામાં શ્રી મોદી 19 તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે. તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાની તપાસ હવે કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈ કરશે. રાજ્ય પોલીસની ભલામણ પર કાર્યવાહી કરતા એજન્સીએ આજે સત્તાવાર રીતે આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે તેના કોલકાતા ઝોનના સંયુક્ત નિર્દેશકની દેખરેખ હેઠળ એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગણિત અને વિજ્ઞાન પ્રત્યે એકપક્ષીય અભિગમથી આગળ વધવાનું આહવાન કર્યું છે.

0: તેમણે ઇતિહાસના લોકશાહીકરણ પર આધારિત દ્રષ્ટિકોણની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે આ ક્ષેત્રોમાં ભારતના મૂળભૂત યોગદાનને માન્યતા આપે છે. ડોક્ટર જયશંકર ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ગણિતમાં ભારતના યોગદાન પર એક પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. ત્રીજી સદીમાં ભારતમાં વિકસિત દ્વિસંગી પ્રણાલીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તે ડિજિટલ યુગનો પાયો હતો અને તેના આધારે વિશ્વ કૃત્રિમ બુદ્ધિમત્તા તરફ આગળ વધી રહ્યું છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગારિટાએ આજે હોન્ડુરાસના સંસ્કૃતિ, કલા અને વારસાના રાજ્ય સચિવ યાસેર હેન્ડલ કારકામો સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને હોન્ડુરાસ વચ્ચે કલા, યોગ, સુખાકારી, સિનેમા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં સહયોગ વધારવા અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. બાંગ્લાદેશે ભારતમાં આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપમાંથી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. સત્તાવાર આદેશ મુજબ ભૂતપૂર્વ અધિક સચિવ ડોક્ટર એકેએમ અલી ઉલ્લાહ સમિતિના અધ્યક્ષ રહેશે. સમિતિમાં ટીમના મુખ્ય પસંદગીકાર હબીબુલ બશર અને સર્વોચ્ચ અદાલતના વકીલ ફૈઝલ દસ્તગીરનો પણ સમાવેશ થાય છે. સમિતિને 15 દિવસમાં અહેવાલ સુપ્રત કરવા કહેવામાં આવ્યું છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: इस साल 7 फरवरी से 8 मार्च तक भारत और श्रीलंका की संयुक्त मेजबानी में हुई टी20 विश्व कप से बांग्लादेश ने अपना नाम वापस ले लिया था. यह फैसला तब लिया गया जब अंतर्राष्ट्रीय क्रिकेट परिषद आईसीसी ने सुरक्षा चिंताओं के कारण बांग्लादेश के मैच भारत से श्रीलंका स्थानांतरित करने की मांग को ठुकरा दी. विवाद तब शुरू हुआ जब भारतीय क्रिकेट कंट्रोल बोर्ड बीसीसीआई ने कथित तौर पर कट्टरपंथी समूहों से धमकियों के बाद बांग्लादेश के तेज गेंदबाज मुस्ताफिजुर रहमान को आईपीएल से बाहर कर दिया. हालांकि आईसीसी ने कहा कि सुरक्षा व्यवस्था पर्याप्त है, लेकिन इसके बाद अंतरिम सरकार ने बीसीबी को टूर्नामेंट से हटने का निर्देश दिया. नवलसंग परमार, ढाका.
0: આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટથી પરાજય આપ્યો હતો. ભારતીય શેરબજારમાં આજે બીજા દિવસે પણ ઘટાડાનું વલણ છે. આજે બપોરના સમયે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 1% ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સ 800 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 220 પોઈન્ટ ઘટ્યો હતો. આઈટી, રિયલ્ટી અને બેન્કિંગમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મેએ લેવાયેલી નીટની પરીક્ષા રદ. ઉત્તરપ્રદેશમાં એસપીના સાંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ એફઆઈઆર. આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપમાંથી ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે બાંગ્લાદેશે 3 સભ્યોની સમિતિની રચના કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અહેમદાબાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ આરોગ્ય શિક્ષણમાં પ્રવેશ માટે ગત 3 મે લેવાયેલી નીટ એટલે કે રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્થાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિત અને રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલી પર રહેલા વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. સંસ્થાએ જણાવ્યું કે સરકારે પેપર લીકના કથિત આક્ષેપની સમગ્ર તપાસ માટે આ મામલો કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.
1: एनटीए ने बताया है कि सरकार ने पेपर लीक के आरोपों की पूरी जांच के लिए मामला केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई को सौंपने का निर्णय लिया है. एजेंसी ने कहा है कि ये निर्णय केंद्रीय एजेंसियों के साथ समन्वय में एनटीए द्वारा जांच निष्कर्षों का मूल्यांकन करने के बाद लिया गया है. परीक्षा के लिए नई तिथि अलग से अधिसूचित की जाएगी. पंजीकरण विवरण, उम्मीदवार की जानकारी और मई 2026 के लिए चयनित परीक्षा केंद्र अपरिवर्तित रहेंगे. दोबारा परीक्षा के लिए फिर पंजीकरण कराने की आवश्यकता नहीं होगी और कोई अतिरिक्त परीक्षा शुल्क भी नहीं लिया जाएगा. दीपेंद्र की रिपोर्ट के साथ समाचार कक्ष से आनंद पाठक.
0: राज्य में आगामी 1 जून थी वस्ती गणतरी ना पहला तबक्का प्रारंभ थशे. सत्तावार यादी मुजब 1 થી 30 જૂન सुधी नियुक्त जनगणना अधिकारी घरे घरे जाइने माहिती एकत्रित करवा घर यादीनी कामगिरी एटले के एचएलओ हाथ धरशे. વસ્તી ગણતરી ફિલ્ડ કાર્ય માટે તૈયાર કરાયેલી ઘર યાદીની મોબાઈલ એપ્લિકેશન એચએલઓ એપ્લિકેશન દ્વારા આ કામગીરી હાથ ધરાશે.

0: ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા જનગણના કાર્ય અને કાર્યાલયના નિયામક સુજલ જે મયાત્રાએ કહ્યું, રાજ્યમાં જનગણના કાર્ય નિદેશાલય વસ્તી ગણતરી 2027ની તૈયારી માટેની પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે. આ વખતે પહેલીવાર નાગરિકોને ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલા સ્વગણતરી પોર્ટલ SE.census.gov.in દ્વારા વસ્તી ગણતરીમાં ભાગ લેવાની તક મળશે.
1: जैसे आप सबको ज्ञात है से भारत की जनगणना शुरू हो चुकी है. गुजरात राज्य में जनगणना का जो हाउस लिस्टिंग फेज है, जो फर्स्ट फेज है, वो 1 जून से 30 जून तक चलेगा. उससे पहले जो सेल्फ इन्यूमरेशन है, उसके पहले के 15 जैसे कि 17 मई से लेके 31 मई तक चलेगा. सेल्फ इन्यूमरेशन लोगों के लिए इसलिए इम्पोर्टेंट है कि इसमें लोग खुद अपनी माहिती अपने अनुकूलता के अनुसार भर सके. इसकी वजह से जो इन्यूमरेटर उनके घर आएंगे, उनकी बर्डन कम रहेगा और उनकी डेटा और एक्यूरेसी बढ़ेगी. आप सबके माध्यम से मेरी लोगों से रिक्वेस्ट है कि सेल्फ का महत्तम उपयोग करें, जिसकी वजह से गवर्नमेंट को बेस्ट माहिती मिले और सच्ची माहिती मिले.
0: મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આગામી 1 જૂનથી શહેરના અંદાજે 583 બ્લોકમાં વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરાશે. આ માટે 650 નિરીક્ષકો અને ગણતરીદારોને 3 તબક્કામાં તાલીમ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે નર્સિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કર્મયોગીઓને શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે સેવા પરમો ધર્મના મંત્ર સાથે આપણા નર્સિંગ ભાઈ બહેનો દર્દીઓની સારવારમાં અવિરત કાર્યરત રહે છે. કોરોના મહામારી હોય કે અન્ય કોઈપણ આપત્તિ, નર્સિસે પોતાના જીવના જોખમે જનતાની સેવા કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત ગુણવત્તાસભર આરોગ્યની દિશામાં આગળ વધી રહ્યું છે, તેમાં આપ સૌનો પરિશ્રમ અને સેવાભાવ અત્યંત મહત્વનો હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું. મહેસાણામાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 2 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે મોટી દાવ ગામ નજીક રાજમાર્ગ પર અમદાવાદ જતી બસ અને વડોદરા જતી ટ્રક વચ્ચે અકસ્માત થતાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા, જ્યારે 13 જેટલા ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી. હવામાન વિભાગે કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. કચ્છ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. નવસારીમાં પણ ગત 2 દિવસથી તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા લૂ લાગવાની સંભાવનાઓને જોતા સિવિલ હોસ્પિટલમાં 30 પથારીનો વોર્ડ તૈયાર કરાયો. લૂની સારવાર માટેની તમામ દવાઓ પણ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે, તેમજ ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ 24 કલાક અલર્ટ મોડ પર છે. દરમિયાન હવામાન વિભાગે લોકોને બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન જવા, ગરમીથી બચવા હળવા રંગના કપડાં પહેરવા, તેમજ બપોરે બહાર જવાનું થાય તો માથું ઢાંકીને જવાની સલાહ આપી છે. પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરાવવા આગામી 19 તારીખે ચૂંટણી બેઠક યોજાશે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિધિવત હુકમ બહાર પાડતા બંને નગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દીવ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક ભારતી રાવલ. દીવ ખાતે નારી શક્તિ વંદન અધિનિયમને સમર્થન આપવા દીવ બીજેપી મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દીવ જિલ્લામાં બાઇક રેલી, પદયાત્રા તથા મહાસભા કાર્યક્રમ વણાકબારા ખાતે યોજાયો હતો. દીવમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની પણ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દીવ જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તથા સફાઈ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દીવ બીજેપી કાર્યાલય ખાતે બંગાળ, આસામ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીમાં જીતની ઉજવણી કરાઈ હતી. જિલ્લાની ગ્રામ પંચાયતો ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અંતર્ગત વિશેષ ગ્રામસભાનું પણ આયોજન

કરવામાં આવ્યું હતું, જેમાં નિર્ભર પંચાયત અને વિકસિત ભારત પર ગ્રામજનો સાથે ચર્ચા કરાઈ હતી. દીવ ખાતે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડા ખાતે સાહિત્યમય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રૂચિ વધારવા અને સાહિત્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે બાળ સાહિત્યકાર દ્વારા લખાયેલ પુસ્તક હું વાંચું છું તું પણ વાંચ અને આહવાદક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાહિત્યકારોને શાલ ઉઢાડી પુસ્તક તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દીવમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, સાથે અગ્નિસેવા સપ્તાહની પણ ઉજવણી કરાઈ હતી, જેમાં શહીદ અગ્નિશામક જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિશેષ કાર્યક્રમ ફાયર સ્ટેશન ખાતે યોજાયો હતો, જેમાં મુંબઈ ડેનયાર્ડમાં બનેલી ભયંકર દુર્ઘટનામાં બહાદુર અગ્નિશામક જવાનો દ્વારા આપવામાં આવેલ બલિદાનને દર વર્ષની જેમ આ વર્ષે પણ યાદ કરી તેમને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. અગ્નિશામક સેવા સપ્તાહ અંતર્ગત દીવની વિવિધ શાળાઓમાં, સરકારી કચેરીઓમાં, નગરપાલિકા વગેરેમાં દીવ ફાયર વિભાગ દ્વારા, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દીવ દ્વારા વિદ્યાર્થીઓને 101 ફાયર ઇમરજન્સી નંબર, કુદરતી આપત્તિ, માનવસર્જિત આપત્તિ વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ડેમોન્સ્ટ્રેશનના માધ્યમથી આપત્તિ દરમિયાન કેવા પગલાં લેવા તે જણાવવામાં આવ્યું હતું. દીવ પ્રશાસન અને સ્પોર્ટ્સ વિભાગ દ્વારા ભવ્ય ખેલ મહોત્સવ અંતર્ગત કોચિંગ ક્લાસ હાઈ પરફોર્મન્સ તાલીમ યોજાઈ ગઈ, જેમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, કરાટે, વોલીબોલ, બીચ સોકર, શૂટિંગ, યોગા, સ્વિમિંગ અને દોરડા ખેંચ જેવી રમતો યોજાઈ હતી. દીવ ખાતે સરકારી પ્રાથમિક શાળા નંબર 1માં વિદ્યાર્થીઓના વાલીઓ માટે નિઃશુલ્ક સેમિનાર યોજાયો હતો, જેમાં મેમરી પાવર કોચ અને ઇસરોના પૂર્વ કર્મચારી દ્વારા વાલીઓને તેમના બાળકોને ભણવા માટે એકાગ્રતા કઈ રીતે વધી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન ટીમે દીવના વણાકબારાના વિવિધ સ્થળોની તથા મચ્છી માર્કેટની મુલાકાત લીધી હતી. તેઓએ માછીમારો સાથે બેઠક પણ યોજી હતી અને માછીમારી દરમિયાન આવતી મુશ્કેલીઓ, તેમની જરૂરિયાતો, માછીમારી દરમિયાન ખર્ચ, ગેરકાયદેસર માછીમારી, માછીમારોને મળતી સરકારી યોજનાઓ વગેરે અંગે જાણકારી મેળવી હતી. ખાસ માછીમારોને ડ્રેસિંગ અને હાર્બર અંગે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે દીવ એરપોર્ટ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી પટેલને ખેસ પહેરાવી તથા સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ સહિત હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપ સાંભળી રહ્યા હતા દીવનો સમાચાર પત્ર, લેખિકા ભારતી રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાર્ગી વોરાના સ્વરમાં દલપત પઢિયારની રચના.

0: नेव वर्ष। जी हाँ दोस्तों, आज नेव वर्षे पण अड़ीखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तननी नवी लहेरो उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपराने मान आप्यो, तेनू जतन कर्यो। वेदोनी रुचाओ जेटली स्पष्ट छे तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खड़खड़ वहता झरणानो नाद जेम मनमोहक होय छे, तेम आकाशवाणीनी वाणीनो नाद पण मीठो, मधुरो अने मनने शांति आपनारो छे। श्रोताओनो अथाग प्रेम भाव અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં।

0: નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાર આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણકર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
2: સાધના સરગમના સ્વરમાં સાંભળશો ઉમાશંકર જોશીની રચના.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો, આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. સમય બપોરના 3 થયા છે. અમારી બપોરની આ સભા અહીં સમાપ્ત થાય છે. જો કે આકાશવાણીની DTH સેવાના ગુજરાતી પ્રસારણમાં ગુજરાતી ફિલ્મી ગીતો આપ મળી શકશો. અમારી સાંજની સભાના પ્રારંભે સાંજે 5 વાગે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

सोले श्रृंगार सजी रस्ते निकलती छती बैरी ये डब्बो थयो गुल

0: નમસ્કાર. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે સાંજના 5 થવા આવ્યા છે. અમારી બીજી સભાનું પ્રસારણ શરૂ થાય છે. આરંભમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર કે સાથ મેં શક્તિ સિંહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવાર કો સંયુક્ત અરબ અમીરાત, નીધરલેન્ડ, સ્વીડન, નોર્વે ઓર ઇટલી કી યાત્રા પર રવાના હોંગે. પહેલે ચરણ મેં શ્રી મોદી સંયુક્ત અરબ અમીરાત પહોંચેંગે ઓર રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સે મુલાકાત કરેંગે. પ્રધાનમંત્રી નીધરલેન્ડ્સ કે નરેશ વિલિયમ એલેક્ઝેન્ડર ઓર મહારાની મેક્સિમા સે ભી મુલાકાત કરેંગે. વિદેશ મંત્રાલય કે પ્રવક્તા રણધીર જયસ્વાલ ને કહા કે પ્રધાનમંત્રી કી યાત્રા કે દૌરાન ઉર્જા સુરક્ષા સહિત કઈ ક્ષેત્રો મેં સાઝેદારી મજબૂત હોગી.
2: સંયુક્ત અરબ અમીરાત દૌરે કે દૌરાન ભી ઉર્જા સુરક્ષા પર બાતચીત હોગી. જિસ પ્રકાર કા હમારી ઉનસે સાઝેદારી ચલ રહી હે, કૈસે ઇસકો ઓર વ્યાપક કિયા જાય તાકી હમ અપને જો ઉર્જા સુરક્ષા હમારી હે ઉસકો હમ મજબૂત કર સકે. ઉસકે અલાવે જો ચાર અન્ય દેશ હૈ, નોર્ડિક સમિટ હોને વાલા હૈ, નોર્વે કી યાત્રા હૈ, સ્વીડન કી યાત્રા હૈ, ઇટલી કી યાત્રા, નેધરલેન્ડ્સ કી યાત્રા હૈ, યહાં પર ભી યે દેશ મેં કે નવાચાર કે બહોત બડા કેન્દ્ર હૈ. ઇનોવેશન ઇકો સિસ્ટમ મેં ભારત મેં બહોત કામ હો રહા હૈ ઓર ક્લીન એનર્જી ટેકનોલોજીઝ મેં યે લોગ ઓર ગ્રીન ટ્રાન્ઝિશન મેં કાફી આગે હૈ. તો ઇન સભી મુદ્દે પર હમારી બાતચીત હોગી.
1: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ ને મેડિકલ શિક્ષા મેં પ્રવેશ કે લીએ 3 મઈ કો આયોજિત નીટ યુજી 2026 પરીક્ષા રદ કરને કા ફેસલા કિયા હૈ. સરકાર ને પેપર લીક કે આરોપો કી પૂરી જાંચ કેન્દ્રીય અન્વેષણ બ્યુરો સીબીઆઈ કો સોંપ દી હૈ. એજન્સી ને કહા કે યે ફેસલા કેન્દ્રીય એજન્સીઓ કે સાથ સમન્વય મેં એનટીએ દ્વારા જાંચ નિષ્ક્રિયો કા મૂલ્યાંકન કરને કે બાદ લિયા ગયા. પરીક્ષા કે લીએ નઈ તિથિ અલગ સે અધિસૂચિત કી જાયેગી. પંજીકરણ વિવરણ, ઉમેદવારોં કી જાણકારી ઓર મઈ 2026 કે લીએ ચયનિત પરીક્ષા કેન્દ્ર અપરિવર્તિત રહેંગે. દોબારા પરીક્ષા કે લીએ ફિર પંજીકરણ કરાને કી આવશ્યકતા નહીં હોગી ઓર કોઈ અતિરિક્ત પરીક્ષા શુલ્ક ભી નહીં લિયા જાયેગા. શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ને કહા હૈ કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 કે માધ્યમ સે સરકાર માતૃભાષા, ભારતીય જ્ઞાન પરંપરાઓ ઓર એઆઈ સંચાલિત શિક્ષા પર આધારિત અનુસંધાન ઓર નવાચાર કો નિરંતર બઢાવા દે રહી હૈ. उन्होंने कहा कि ग्लोबल साउथ के देश विश्वास, समाधान और नेतृत्व की अपेक्षाओं के साथ भारत की ओर देख रहे हैं. भारतीय सामाजिक विज्ञान अनुसंधान परिषद के स्थापना दिवस पर उन्होंने कहा कि यह संगठन भारतीय परिप्रेक्ष्य में सामाजिक विज्ञान अनुसंधान को नई दिशा देने का महत्वपूर्ण कार्य कर रहा है.
3: आईसीएसईआर समय को आगे जाते हुए आने वाले 10-15 साल भारत को 2047 की रोड मैप में पहुंचने के लिए, लक्ष्य तक पहुंचने के लिए किस किस प्रकार की सोशल चैलेंजेस को ध्यान देना पड़ेगा, ये आईसीएसईआर के आने वाले 10-15 साल के काम होने चाहिए. हमें अपनी भाषा को महत्व देना पड़ेगा. हमारी अर्थनीति को मजबूत करना है तो हमारी भाषा को हमें महत्व देना पड़ेगा.
1: संचार राज्य मंत्री चंद्रशेखर पेमा सानी ने इंडिया पोस्ट की अगली पीढ़ी के

હમણાં સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો મનુભાઈ બારોટ અને અનુષ્કા પંડિત, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 આપ સાંભળશો ગીતો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સમાચાર દર્પણ. આજ કે ફનકારનો સમય રહેશે 9:30 10:00 ગુજરાતી ગીતો અને 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી વાવ થરાદની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે વિરમભાઈ સૌજીભાઈ ઠાકોર, જેઓ તારીખ 3/4/2026 રોજ ગામ ધ્રાંડાઉ તાલુકો દિયોદર જિલ્લો વાવ થરાદથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 21 વર્ષ, રંગે ખંવાળા, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ આશરે 5.5 ફૂટ. તેમણે કાળા કલરનું શર્ટ તથા ચીકણી કલરનું પેન્ટ પહેરેલું છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી વાવ થરાદની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે વર્ષાબેન પિન્ટુકુમાર સોલંકી, જેઓ તારીખ 27/11/2025 રોજ ગામ રૈયા તાલુકો દિયોદર જિલ્લો વાવ થરાદથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 23 વર્ષ, રંગે ખંવાળા, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ આશરે 5 ફૂટ. તેમણે ચીકણી કલરની સાડી તથા ગુલાબી કલરનું સ્વેટર પહેરેલું છે. તેઓ ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી વાવ થરાદની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે કિંજલબેન મહેશભાઈ પરમાર, જેઓ તારીખ 2/12/2025 રોજ ગામ વજાપુર નવા તાલુકો ભાભર જિલ્લો વાવ થરાદથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 18 વર્ષ, રંગે શ્યામ, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ આશરે 5.5 ફૂટ. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો

તેઓ ગુજરાતી ભાષા જાણે છે. જે કોઈના વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ sp-vavtharad@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકર અને કિશોર કુમારે ગાયેલા ફકીરા ફિલ્મના ગીતથી.

0: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: અને હવે સમજશું લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ ગાયેલું ચોર મચાએ શોર ફિલ્મનું ગીત.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરી એ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ. ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: ફિલ્મ છે પ્યારા દુશ્મન, કલાકાર આશા ભોંસલે.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: ફોન થી શું થાય?

0: શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
1: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો આશા ભોંસલે અને મોહમ્મદ રફીએ ગાયેલું હમ કિસી સે કમ નહીં ફિલ્મ ગીત.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરે સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે લોકસંગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું મનુભાઈ બારોટે ગાયેલી ઋષિ માર્કંડની રચનાથી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: મનુભાઈ બારોટના કંઠમાં હવે સાંભળશો અમર માની રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શબ્દો છે થારો ભગતના, કલાકાર મનુભાઈ બારોટ.

0: તે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી ને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો અનુષ્કા પંડિતના કંઠમાં લોકગીતો.

0: અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો અનુષ્કા પંડિતના કંઠમાં લોકગીતો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

અનુષ્કા પંડિતે ગાયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, અત્યારે સાંજના 6:15 થવા આવી છે. થોડી જ વારમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: ख़बरुनि ते नज़र विझंदासीं। प्रधानमंत्री नरेंद्र मोदी जुमे ॾींहं खां UAE ऐं यूरोप समेत 5 ॾींहनि जे दौरे ते रहंदो। मर्कज़ी मंत्री धर्मेंद्र प्रधान चयो, राष्ट्रीय तहलीम नीति 2020 ज़रिए सरकार मादरी ॿोली ऐं भारतीय ज्ञान रिवायतुनि खे औॼु ॾेई रही आहे। सुप्रीम कोर्ट जे मुख्य जज सूर्यकांत अदालतुनि जे जदीदीकरण जे मक़सद सां उच सतही कमेटी क़ाइमु कई। हिमंता बिस्वा शर्मा लगातार ॿियों भेरो असम जे मुख्यमंत्रीअ तौरु कसम जी रस्म अदा कई। ऐं IPL क्रिकेट में अॼु शाम गुजरात टाइटन्स जो मुक़ाबिलो सनराइज़र्स हैदराबाद सां थींदो। आकाशवाणी तां सिंधी समाचारनि जो इहो अंक ते समाप्त थियो। नमस्ते।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર। અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણ તાપમાન 44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ ઉષ્ણ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું। સાંજે 5:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 18% રહ્યું। આગાહી છે કે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે। મહત્તમ ઉષ્ણ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે। તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
1: આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ। પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી। આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી। 90 વર્ષ, જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી। તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી। આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
1: શબ્દોમાં મહેકતી યાદો, આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર

પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો યાદ

0: નમસ્કાર શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેના વિશેષ કાર્યક્રમ યુવાણીમાં હું ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી, આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, સફળતા ક્યારે ઉંમરની મહોતાજ નથી હોતી, તે માત્ર મક્કમ મનોબળ અને સાહસ માંગે છે. આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવાના છીએ જેમણે કારકિર્દીના અડધા પડાવ પર પહોંચ્યા પછી એક સુરક્ષિત નોકરી છોડીને શૂન્યમાંથી સર્જન કરવાનો માર્ગ પસંદ કર્યો. આજે તેઓ માત્ર એક સફળ ઉદ્યોગ સાહસિક જ નહીં, પરંતુ ભારતના દરેક એક યુવાન માટે આઇકન છે, જે પોતાની આંખોમાં નવા સપના અને કંઈક કરી છૂટવાની તમન્ના રાખે છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ ફાલ્ગુની નાયર વિશે. છંદ, ફાલ્ગુનીએ જે રીતે સ્ત્રી શક્તિ અને ભારતીય બજારને એક નવી ઓળખ આપી છે, તે જોતા તને નથી લાગતું કે તેઓ આજના યુથ માટે સૌથી મોટા પ્રેરણા સ્ત્રોત છે?
1: બિલકુલ. સામાન્ય રીતે આપણે યુથ આઇકોન શબ્દ સાંભળીએ એટલે આપણા મનમાં 20 કે 25 વર્ષનો કોઈ યુવાન ચહેરો આવે, પણ ફાલ્ગુની નાયરે એ સાબિત કર્યું કે યુથ આઇકોન એ માત્ર ઉંમર નથી, પણ એક માઇન્ડસેટ છે. એક સ્થાપિત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકેની શાનદાર કારકિર્દી છોડીને 50 વર્ષની ઉંમરે નવા સાહસમાં ઝંપલાવવું એ જ દર્શાવે છે કે તેમનામાં આજના યુવાનો જેવી જ ધગશ અને જોખમ લેવાની તૈયારી છે.
0: સાચી વાત છે. ઘણીવાર યુવાનો થોડી નિષ્ફળતા મળે એટલે નાસીપાસ થઈ જતા હોય છે, અથવા તો મોડું થઈ ગયું છે એમ માનીને પ્રયત્ન પણ છોડી દે છે. પણ ફાલ્ગુનીની આ સફર આપણને શીખવે છે કે શરૂઆત કરવા માટે કોઈ સમય મોડો નથી. તેમણે ટેકનોલોજી અને બદલાતા સમયને જે રીતે અપનાવ્યો એ ખરેખર કાબિલે તારીફ છે, ખરું ને?
1: ચોક્કસ. તેમણે માત્ર એક વેપાર શરૂ નથી કર્યો, પણ લોકોની જીવનશૈલી અને ખાસ કરીને મહિલાઓની પસંદગીને એક નવું પ્લેટફોર્મ આપ્યું છે. આજે જ્યારે આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાતો કરીએ છીએ ત્યારે ફાલ્ગુની નાયરનું નામ સૌથી મોખરે આવે છે, કારણ કે તેમણે બતાવ્યું કે જો તમારા આઈડિયામાં દમ હોય અને અમલીકરણમાં પ્રમાણિકતા હોય તો આખું વિશ્વ તમારી નોંધ લે છે.
0: એટલે જ કદાચ આજે તેઓ માત્ર મહિલાઓ માટે જ નહીં, પણ દરેક એવા વ્યક્તિ માટે આદર્શ છે જે પોતાની રૂટીન જિંદગીથી બહાર નીકળીને કંઈક અલગ કરવા માંગે છે. આપણે એ પણ જોવું જોઈએ કે તેમના આ સંઘર્ષના દિવસો કેવા હતા.
1: ચોક્કસ. લોકો ઘણીવાર સફળતાના શિખરને જુએ છે, પણ એ શિખર સુધી પહોંચવા માટે કરેલા પ્રયત્નો બહુ ઓછા લોકો વિચારતા હોય છે. ફાલ્ગુની જ્યારે આ ક્ષેત્રમાં આવ્યા ત્યારે તેમની પાસે કોઈ પૂર્વ અનુભવ ન હતો. શરૂઆતમાં તો એવું પણ બનતું કે ઓર્ડર પેક કરવા માટે તેઓ પોતે જ હેલ્પર્સની સાથે બેસી જતા. આ ગ્રાઉન્ડ ટુ અર્થ એપ્રોચ જ તેમને વિશિષ્ટ બનાવે છે.
0: સાચી વાત છે. યુવા

0: માટે આ બહુ જ મોટો બોધપાઠ છે કે કોઈ પણ કામ નાનું નથી હોતું. અને બીજું, મેં નોંધ્યું છે કે તેમણે ક્યારેય શોર્ટકટ નથી શોધ્યા. તેમણે હંમેશા ગ્રાહકોના વિશ્વાસ પર ભાર મૂક્યો છે. આજે જ્યારે સોશિયલ મીડિયાના જમાનામાં બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે, ત્યારે ફાલ્ગુનીના ધીરજ અને સાતત્ય ખરેખર શીખવા જેવા છે.
1: બિલકુલ. અને વધુ એક મહત્વની વાત એ છે કે તેમણે માત્ર પોતાના નફાનો વિચાર જ નથી કર્યો, પણ એક આખું ઇકોસિસ્ટમ તૈયાર કર્યું છે. આજે હજારો સ્ત્રીઓ અને યુવાનો તેમના માધ્યમથી રોજગારી મેળવી રહ્યા છે. એક લીડર તરીકે જ્યારે તમે બીજાને સાથે લઈને ચાલો છો, ત્યારે જ તમે સાચા યુથ આઇકોન બનો છો.
0: ખૂબ જ સરસ મુદ્દો છે. એટલે જ કદાચ આજે દેશના ટોચના બિઝનેસ મેગેઝિન્સ હોય કે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ, દરેક જગ્યાએ તેમની નોંધ લેવાય છે. છંદ, ફાલ્ગુની નાયરના જીવનમાંથી સૌથી મોટો સંદેશ કયો મળે છે?
1: સંદેશ એક જ છે, તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો અને ડર્યા વગર પહેલું ડગલું માંડો. જો ફાલ્ગુની 50 વર્ષની ઉંમરે આ કરી શકતા હોય, તો આજના ટેક સેવી યુવાનો પાસે તો આકાશ આંબવાની તક છે.
0: ખરેખર સપનાઓને પાંખો આપવા માટે આકાશ પણ ટૂંકું પડે, એ વાત ફાલ્ગુની નાયરે સિદ્ધ કરી બતાવી છે.
1: ચોક્કસ, મને એવું લાગે છે કે ફાલ્ગુનીની સૌથી મોટી સફળતા એ નથી કે તેમણે આટલી મોટી સંપત્તિ બનાવી, પણ એ છે કે તેમણે ભારતીય માનસિકતા બદલી છે. તેમણે સાબિત કર્યું છે કે એક ભારતીય બ્રાન્ડ પણ આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા અને વિશ્વાસ ઊભો કરી શકે છે.
0: સાચી વાત છે, અને એ પણ એક એવા ક્ષેત્રમાં જ્યાં વર્ષોથી વિદેશી કંપનીઓનું વર્ચસ્વ હતું. તેમણે સાબિત કર્યું કે જો મહેનત કરવામાં આવે તો વૈશ્વિક પણ બની શકાય.
1: બિલકુલ, તેઓ હંમેશા કહે છે કે તમે પોતે જ તમારી જિંદગીના નાયક છો. આ વાક્ય આજના યુવાનો માટે જીવન મંત્ર સમાન છે.
0: કેટલી ગહન વાત છે. શ્રોતા મિત્રો, ફાલ્ગુની નાયરની સફર આપણને શીખવે છે કે ઉંમરના આંકડા કરતાં તમારા આત્મવિશ્વાસનો આંકડો હંમેશા ઊંચો હોવો જોઈએ. જો તમારી પાસે વિઝન છે અને એ વિઝનને વળગી રહેવાની હિંમત છે, તો સફળતા ચોક્કસ તમારા કદમ ચૂમશે. ફાલ્ગુની નાયરની આ સફર આપણને એ પણ સમજાવે છે કે જ્યારે તમે કંઈક નવું કરવા જાઓ છો, ત્યારે દુનિયા કદાચ તમારા પર શંકા કરશે, પણ તમારે તમારી જાત પરનો ભરોસો ક્યારેય ડગવા દેવાનો નથી.
1: ચોક્કસ, તેમણે જે રીતે ટેકનોલોજી અને પરંપરાગત વ્યવસાયનું સંતુલન જાળવ્યું છે, તે આજના ડિજિટલ યુગના ઉદ્યોગ સાહસિકો માટે એક કેસ સ્ટડી સમાન છે. તેમણે બતાવ્યું કે ગ્રાહકનો સંતોષ એ જ વ્યવસાયનો સાચો પાયો છે.
0: આપણે ફાલ્ગુનીની સફળતાની વાત તો કરી, પણ એક મુદ્દો જે મને સ્પર્શી ગયો તે એ છે કે તેમણે એક વુમન લેડ બિઝનેસ મોડલ ઊભું કર્યું છે. આજે પણ કોર્પોરેટ જગતમાં એવું માનવામાં આવે છે કે અમુક નિર્ણયો પુરુષો જ સારા લઈ શકે, પણ તેમણે આ જડ માનસિકતા તોડી નાખી છે.
1: હા, તેમણે માત્ર બિઝનેસ નથી કર્યો, પણ મહિલાઓ માટે આખું એક નવું માર્કેટ ખોલ્યું છે. તેમણે સમજ્યું કે ભારતીય મહિલા પોતાની પસંદગી માટે કેટલી સભાન છે. તેમણે સ્ત્રીઓને માત્ર ગ્રાહક તરીકે નહીં, પણ એક શક્તિશાળી નિર્ણયકર્તા તરીકે જોઈ છે. આજે તેમની કંપનીમાં પણ મહિલાઓનું વર્ચસ્વ છે, જે સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે.
0: આજના યુવાનોમાં એક ડર હોય છે, કેપિટલ એટલે કે મૂડીનો. ફાલ્ગુનીએ જ્યારે શરૂઆત કરી ત્યારે તેમણે પોતાની બચત લગાવી હતી. યુવાનોને એવું લાગે છે કે લાખો કરોડોનું ફંડ હોય તો જ બિઝનેસ થાય. ફાલ્ગુનીના જીવન પરથી આ કેપિટલના મેનેજમેન્ટ વિશે આપણે શું શીખી શકીએ?
1: ખૂબ મહત્વનો પ્રશ્ન છે. ફાલ્ગુની કહે છે કે તમારા વ્યવસાયનું મોડેલ એવું હોવું જોઈએ જે નફો કરે, માત્ર ફંડિંગ પર ન નભે. તેમણે શરૂઆતના વર્ષોમાં ખૂબ જ કરકસર અને ચોકસાઈથી કામ લીધું. યુવાનો માટે બોધપાઠ એ છે કે મોટું વિચારવું જરૂરી છે, સાહસ નથી, પણ સમજદારીપૂર્વકનું જોખમ એ સાચી ઉદ્યમશીલતા છે.
0: એટલે કે માત્ર આઈડિયા હોવો પૂરતો નથી, એનું અમલીકરણ અને નાણાકીય શિસ્ત પણ એટલું જ જરૂરી છે. છંદ, ઘણીવાર એવું જોવામાં આવે છે કે લોકો સફળ થાય પછી પોતાના મૂળિયા ભૂલી જતા હોય છે, પણ ફાલ્ગુનીમાં આજે પણ એ જ વિનમ્રતા જોવા મળે છે.
1: ચોક્કસ, તે જ તો તેમની ખાસિયત છે. આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ તેઓ પોતાની ટીમના મંતવ્યોને માન આપે છે. તેઓ માને છે કે લર્નિંગ ક્યારેય અટકવું ન જોઈએ.

0: જોઈએ. ભલે તમે સીઈઓ હો, પણ જો તમે માર્કેટના બદલાતા પ્રવાહોને શીખવા માટે તૈયાર ન હો તો તમે ટકી ન શકો. આ લર્નિંગ એટીટ્યુડ જ તેમને 60 વર્ષની ઉંમરે પણ યુથ આઇકોન બનાવે છે.
1: ખરેખર જે શીખતો રહે છે એ જ યુવાન છે. છંદ, આપણે એ પણ ચર્ચા કરવી જોઈએ કે તેમણે ફેમિલી અને કરિયર વચ્ચે જે બેલેન્સ રાખ્યું છે, તેમના બાળકો પણ હવે આ સફરમાં તેમની સાથે જોડાયા છે.
0: હા, અને એ દર્શાવે છે કે તેમણે પારિવારિક મૂલ્યોને બિઝનેસ સાથે કેવી રીતે વણી લીધા છે.
1: સાચી વાત છે, અને રસપ્રદ વાત તો એ છે કે એમણે પોતાના સંતાનો પર ક્યારે બિઝનેસ થોપ્યો નહીં. તેમના બાળકો વિદેશમાં ભણીને આવ્યા, અન્ય જગ્યાએ અનુભવ લીધો અને પછી સ્વેચ્છાએ માતાના બિઝનેસમાં જોડાયા. આજના વાલીઓ માટે પણ આ એક શીખ છે કે જો તમે સંતાનોને યોગ્ય વાતાવરણ અને સ્વતંત્રતા આપો તો તેઓ તમારી વિરાસતને વધુ ઊંચાઈએ લઈ જઈ શકે છે.
0: ચોક્કસ, અને એમાં પણ ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ફાલ્ગુનીએ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે મજબૂત દિવાલ જાળવી છે. તેઓ માને છે કે કામના સમયે કામ અને પરિવારના સમયે પરિવાર. આજના યુગમાં જ્યારે બર્નઆઉટ અને વર્ક લાઈફ બેલેન્સની વાતો ખૂબ થઈ રહી છે, ત્યારે ફાલ્ગુનીનું આ સંતુલન ખરેખર અનુકરણીય છે.
1: તે એક વાત નોંધી, ફાલ્ગુનીએ ક્યારે ગ્લેમર પાછળ દોડવાને બદલે ગુણવત્તા પર ધ્યાન આપ્યું છે. સામાન્ય રીતે બ્યુટી અને ફેશન ઇન્ડસ્ટ્રી એટલે કે ચળકાટ અને દેખાડો, પણ તેમણે ડેટા એનાલિટિક્સ અને ટેકનોલોજીનો જે રીતે ઉપયોગ કર્યો છે એ તો એક એન્જિનિયરને પણ વિચારતા કરી દે તેવો છે.
0: બિલકુલ, તેમની સફળતાનું રહસ્ય જ એ છે કે તેમણે ગ્રાહકોની સાયકોલોજી સમજી. તેમણે જોયું કે ભારતીય મહિલાઓને માત્ર પ્રોડક્ટ નથી જોઈતી, તેમને સાચી સલાહ જોઈએ છીએ. એટલે જ તેમણે પોતાના પ્લેટફોર્મ ઉપર એજ્યુકેશનલ કન્ટેન્ટ અને નિષ્ણાતોના મંતવ્યોને સ્થાન આપ્યું. આ વિઝનરી સ્ટેપ હતો. ગ્રાહકને પહેલાં શિક્ષિત કરો અને પછી વેચાણ કરો.
1: ખૂબ સરસ અવલોકન. એટલે કે તેમણે વિશ્વાસ વેચ્યો છે માત્ર સામાન નહીં. અને કદાચ એટલે જ આજે જ્યારે કોઈ યુવતી ઓનલાઈન ખરીદીનો વિચાર કરે ત્યારે તેના મનમાં સૌથી પહેલું નામ ફાલ્ગુનીએ બનાવેલા આ પ્લેટફોર્મનું જ આવે.
0: અને આ જ વિશ્વાસના લીધે આજે તેમની કંપની શેરબજારમાં પણ એક માઇલસ્ટોન સાબિત થઈ છે. એક મહિલા સંચાલિત કંપની જ્યારે સ્ટોક માર્કેટમાં આટલી મોટી ધૂમ મચાવે ત્યારે તે આખા દેશની અર્થવ્યવસ્થા અને સ્ત્રીઓના આત્મવિશ્વાસ માટે ગર્વની ક્ષણ બની જાય છે.
1: ચોક્કસ, આ સંવાદ દરમિયાન મને વારંવાર એક વિચાર આવે છે કે ફાલ્ગુની નાયરની આ સફર એ માત્ર એક વ્યક્તિની સફર નથી, પણ બદલાતા ભારતની તસવીર છે. એક એવું ભારત જ્યાં સપના જોવા માટે જેન્ડર કે ઉંમરનું કોઈ બંધન નથી.
0: હા, અને હજી એક પાસું જે આપણને જોવું જોઈએ તે છે એમની નિર્ણાયક શક્તિ.
1: સાચી વાત છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે જ્યારે તેમણે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગની આરામદાયક દુનિયા છોડી ત્યારે ઘણાએ તેમને કહ્યું હતું કે આ ઉંમરે આવું જોખમ લેવું એ મૂર્ખામી છે, પણ તેમણે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યો. આજના યુવાનો જે વારંવાર કન્ફ્યુઝ થઈ જાય છે તેમને એમાંથી શું શીખવા મળે?
0: યુવાનો માટે સૌથી મોટો પાઠ એ છે કે તમારા ડેટા પર વિશ્વાસ રાખો, પણ તમારા અંતરાત્માને ક્યારેય નકારો નહીં. ફાલ્ગુનીએ માર્કેટનો અભ્યાસ કર્યો હતો. તેમને ખબર હતી કે ભારતમાં ઓનલાઈન ખરીદીનો વ્યાપ વધવાનો છે. નિર્ણય લેવો એ માત્ર હિંમતની વાત નથી, પણ પૂરેપૂરી તૈયારી સાથે લીધેલું પગલું છે. યુવાનો ઘણીવાર ઉતાવળમાં નિર્ણય લે છે, જ્યારે ફાલ્ગુનીએ ધીરજપૂર્વક યોગ્ય સમયની રાહ જોઈ.
2: શ્રોતા મિત્રો, સમય થઈ ગયો છે એક ગીતનો, તો આવો સાંભળીએ આ ગીત.

0: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે
0: કાપી નાખ્યો.
2: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
0: ફ્રોડ?
2: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
0: તો પૈસા ગુમાવશો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: હજી એક વાત મને જે ખૂબ જ પ્રભાવિત કરે છે, તેમનું ફ્યુચરિસ્ટિક વિઝન. તેમણે ત્યારે ઈ કોમર્સમાં ઝંપલાવ્યું જ્યારે લોકો હજી ઓનલાઈન પેમેન્ટ કરતા ડરતા હતા. તેમણે ટેકનોલોજીને હથિયાર બનાવ્યું. આજે આપણે જોઈએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો તેઓ કેટલો સુંદર ઉપયોગ કરી રહ્યા છે.
5: બિલકુલ, તેઓ હંમેશા સમય કરતા બે ડગલા આગળ વિચારે છે. તેમણે ફક્ત ઓનલાઈન પર જ ધ્યાન નથી આપ્યું, પણ હવે તેઓ ઓફલાઈન સ્ટોર્સ પણ ખોલી રહ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ જાણે છે કે ભારતીય ગ્રાહકો વસ્તુ જોઈ તપાસીને જ ખરીદી રહ્યા છે. ઓનલાઈન અને ઓફલાઈનનું આ જે મિશ્રણ તેમણે બનાવ્યું છે તે તેમની બિઝનેસ સ્કિલ્સ દર્શાવે છે.
4: ખરેખર અદ્ભુત. આપણે ફાલ્ગુની વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે, પણ એક વાત તો નક્કી છે, તેમની સફર એ વાતની સાબિતી છે કે જો તમારી પાસે વિઝન હોય અને એ વિઝનને અમલમાં મૂકવાની જીદ હોય તો નસીબ પણ તમારી મહેનત સામે નમી જાય છે.
5: મને લાગે છે કે ફાલ્ગુનીની સફળતાનો સૌથી મોટો શ્રેય તેમની પારદર્શિતાને જાય છે. ગ્રાહકો સાથે હોય કે રોકાણકારો સાથે હોય, તેમણે હંમેશા પારદર્શક સંબંધો જાળવ્યા છે. આજના સ્ટાર્ટઅપ યુગમાં જ્યાં ઘણીવાર આંકડાઓની માયાજાળ રચવામાં આવે છે, ત્યાં ફાલ્ગુની નાયર એક શુદ્ધ અને સાત્વિક બિઝનેસ એથિક્સનું ઉદાહરણ પૂરું પાડે છે.
4: છંદ, આપણો આ સંવાદ હવે એક એવા મોડ પર આવી ગયો છે જ્યાં આપણે કહી શકીએ કે ફાલ્ગુની નાયર માત્ર એક વ્યક્તિ નથી, પણ એક આખી વિચારધારા છે જે દરેક ઉંમરની વ્યક્તિને કહે છે કે હિંમત કર, તારું આકાશ હજી બાકી છે.
5: બિલકુલ, હવે આપણે એ જોવું જોઈએ કે આવનારી પેઢી માટે તેમણે કયા નવા રસ્તા ખોલ્યા છે.
4: આવનારી પેઢી માટે તેમણે એક નવો રોડમેપ તૈયાર કર્યો છે, ખાસ કરીને એ નાના ગામડાની છોકરીઓ માટે જેમના સપના મોટા છે પણ સાધન મર્યાદિત છે. ફાલ્ગુનીએ સાબિત કર્યું કે જો તમારી પાસે ઇન્ટરનેટ અને એક સારો વિચાર હોય તો તમે વિદેશો સાથે પણ સ્પર્ધા કરી શકો છો. શું તને લાગે છે કે હવે પછીના વર્ષોમાં આપણને ભારતમાંથી આવા વધુ ફાલ્ગુની નાયર જોવા મળશે?
5: ચોક્કસ, અને એની શરૂઆત થઈ ચૂકી છે. ફાલ્ગુનીની સફળતાએ રોકાણકારોનો દૃષ્ટિકોણ પણ બદલ્યો છે. હવે ઇન્વેસ્ટર્સ અનુભવી અને મક્કમ મહિલા ઉદ્યોગ સાહસિકો ઉપર પણ દાવ લગાવતા થયા છે. તેમણે એક આખી નવી પેઢી તૈયાર કરી છે જે જોબ સિકર મટીને જોબ ક્રિએટર બનવા માગે છે.
4: અને એ જ તો આપણા દેશની સાચી પ્રગતિ છે. મને એક વાત યાદ આવે છે કે ફાલ્ગુની હંમેશા કહે છે, નિષ્ફળતાથી ડરવાની કોઈ જરૂર નથી, એ તો સફળતાના રસ્તે આવતો એક નાનકડો વિરામ છે. આજના યુવાનો જે ડિપ્રેશન અને સ્ટ્રેસનો ભોગ બને છે તેમના માટે આ કેટલો મોટો મંત્ર છે.
5: ખૂબ જ મોટો. ફાલ્ગુની પોતે પણ અનેક પડકારોમાંથી પસાર થયા છે, પણ તેમણે ક્યારેય પોતાની નમ્રતા અને સ્મિત ગુમાવ્યું નથી. તેમની જીવનશૈલીમાં એક પ્રકારની સાદગી છે જે આપણને શીખવે છે કે સફળતાનો અર્થ અહંકાર નથી, પણ વધુ જવાબદારી છે. તેઓ આજે પણ નવા આઈડિયાઝ શીખવા માટે એટલા જ આતુર હોય છે જેટલા તેઓ 20 વર્ષ પહેલા હતા.
4: ખરેખર આપણે ફાલ્ગુની નાયરના વ્યક્તિત્વના અનેક પાસાઓ સ્પર્શ્યા. પછી એ તેમની સાહસવૃત્તિ હોય, તેમની ટેકનિકલ સમજ હોય, કે પછી તેમની વિનમ્રતા. આકાશવાણીના શ્રોતાઓ અને ખાસ કરીને યુવા મિત્રો જેઓ અત્યારે આ સાંભળી રહ્યા છે, તેમના માટે આ માત્ર એક સફળતાની વાત નથી, પણ પોતાની જાતને શોધવાની એક પ્રક્રિયા છે.
5: બિલકુલ, જો તમે તમારી જાત ઉપર શંકા કરવાનું છોડી દો અને કામ કરવાનું શરૂ કરો તો કુદરત પણ તમને રસ્તો બતાવશે. ફાલ્ગુની નાયર એ રસ્તા ઉપર ચાલનાર એક પ્રખર મુસાફર છે જેમણે પાછળ આવનારાઓ માટે રસ્તો કંડાર્યો છે.
4: ખૂબ જ સુંદર વાત કરી. શ્રોતા મિત્રો, ફાલ્ગુની નાયર એટલે હિંમત, હોશિયારી અને હાર્ડવર્કનું અદ્ભુત મિશ્રણ. આશા છે કે આજના આ સંવાદે તમારામાં એક નવો ઉત્સાહ ભર્યો હશે.

0: ચોક્કસ, મને લાગે છે કે હવે શ્રોતાઓ પણ પોતાના સપનાની ડાયરી ખોલીને બેસશે.
1: હા, અને એ જ આપણી આ ચર્ચાની સાચી સફળતા ગણાશે.
0: ચોક્કસ, ફાલ્ગુની ઘણીવાર કહે છે કે તમે તમારા જીવનના પાયલોટ બનો, પેસેન્જર નહીં. આજના યુવાનો માટે આ વાત ખૂબ જ મહત્વની છે. આપણે ઘણીવાર સંજોગો કે નસીબના ભરોસે બેસી રહીએ છીએ, પણ ફાલ્ગુનીએ પોતે સ્ટિયરિંગ વ્હીલ પકડ્યું અને પોતાની દિશા પોતે નક્કી કરી.
1: કેટલી સચોટ વાત! પાયલોટ બનવા માટે આત્મવિશ્વાસ જોઈએ, અને ફાલ્ગુનીએ સાબિત કર્યું છે કે જ્યારે તમે તમારા વિઝન પર સ્પષ્ટ હો ત્યારે આખી દુનિયા તમારી પાછળ આવે છે. આપણે એ પણ નોંધવું જોઈએ કે તેમણે ક્યારેય સ્ત્રી હોવાને કારણે કોઈ વિક્ટિમ કાર્ડ નથી વાપર્યું. તેમણે હંમેશા પોતાની ક્ષમતા પર જ ભાર મૂક્યો છે.
0: બિલકુલ, અને એ જ સાચું સશક્તિકરણ છે. તેમણે ક્યારેય એવું નથી વિચાર્યું કે હું સ્ત્રી છું એટલે મને ઓછી તકો મળશે અથવા મારે કોઈની દયાની જરૂર છે. તેમણે પોતાની મહેનતથી એવું સ્થાન જમાવ્યું કે આજે મોટા મોટા ઇન્વેસ્ટર્સ તેમની સામે લાઈન લગાવીને ઊભા રહે છે. યુવા પેઢીએ આમાંથી એ શીખવાનું છે કે તમારી લાયકાત જ તમારો સૌથી મોટો પરિચય છે.
1: ખરેખર આજના આધુનિક યુગમાં જ્યાં સોશિયલ મીડિયા પર ફેમ મેળવવાની હોડ જામી છે, ત્યાં ફાલ્ગુનીએ સોલિડ બિઝનેસ વેલ્યુઝ ઊભી કરી છે. તેઓ લાઇમલાઇટમાં રહેવા કરતાં પોતાના ગ્રાહકોના ફીડબેક વાંચવામાં વધુ સમય વિતાવે છે.
0: સાચું કહ્યું, ગ્રાહકનો સંતોષ એ જ તેમની સૌથી મોટી એડવર્ટાઇઝમેન્ટ છે. મને લાગે છે કે આપણે આ સંવાદના માધ્યમથી એ પણ સંદેશ આપવો જોઈએ કે સફળતા રાતોરાત નથી મળતી. ફાલ્ગુનીના આજના વટવૃક્ષ પાછળ વર્ષોની તપસ્યા અને અનેક રાતોના ઉજાગરા છે. એટલે યુવાનોએ ઇન્સ્ટન્ટ સક્સેસના મોહમાંથી બહાર નીકળવું પડશે.
1: તો મિત્રો, આજની આ સફર માત્ર સક્સેસફુલ બિઝનેસ વુમનની સ્ટોરી નહોતી. આ વાત હતી વિશ્વાસની, નવી શરૂઆત કરવાની હિંમતની, અને પોતાના સપનાઓને ઉંમરથી મોટા માનવાની. ફાલ્ગુની નાયરે બતાવ્યું કે જીવનમાં કોઈપણ ક્ષણે નવો રસ્તો પસંદ કરી શકાય છે. કદાચ આજે ઘણા લિસનર્સ પોતાના જીવનના કોઈ ટર્નિંગ પોઈન્ટ પર હશે, કોઈ નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા હશે, કોઈ ડરી રહ્યા હશે. તો બસ એટલું જ યાદ રાખજો, દરેક મોટું સપનું શરૂઆતમાં અશક્ય જ લાગે છે, પણ જો તમે તમારા પર વિશ્વાસ રાખો તો ધીમે ધીમે રસ્તાઓ ખુદ બનવા લાગે છે.
0: અને આજના કાર્યક્રમના અંતે બસ એક નાની વાત, લાઈફ હંમેશા પરફેક્ટ ટાઈમિંગ લઈને નથી આવતી. ઘણીવાર આપણને અનસર્ટેનિટી વચ્ચે જ પગલું ભરવું પડે છે. કદાચ સક્સેસ તરત ન મળે, કદાચ લોકો શરૂઆતમાં સમજે નહીં, પણ જો દિલથી કરેલી મહેનત સાચી હોય ને તો એક દિવસ એ જ સફર બીજા લોકો માટે પ્રેરણા બની જાય છે. તો સપનાઓ જોવાનું ક્યારેય બંધ ન કરશો, કારણ કે કદાચ તમારી લાઈફની સૌથી સુંદર શરૂઆત હજુ બાકી હોય.
1: તો મિત્રો, ફરી મળીશું નવા વિચારો સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી પરથી પ્રસારિત થનાર સૌથી વિશેષ કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.
2: પોલીસ
3: મિસ સીમા
2: જી,
3: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
2: કેમ પણ હું
3: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
2: ડિજિટલ અરેસ્ટ?
3: 1,00,000 આપો, બચી જશો.
2: આટલા પૈસા?
3: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
2: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
3: અરે,
2: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
4: હેલો મમ્મા.
2: હાય.
5: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

યુવાણી આ હતો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે ગીતો, પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું જગજીતસિંહ ગાયલી અમીર મીનાઈની રચનાથી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના

0: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: અને હવે સમજશો તલત અઝીઝે ગાયેલી સઈદ રાહીની આ ગઝલ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં જૂન મહિનાથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. 17 થી 31 મે સુધી સ્વગણતરી કરી શકાશે. દેશભરમાં 3 મે લેવાયેલી નીટ પરીક્ષા રદ કરવા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાનો નિર્ણય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે વાર્ષિક ઈ KYC હવે ફરજિયાત. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમીથી રાહત મળવાની શક્યતા અને IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ કહ્યું કે આગામી વસ્તી ગણતરી સંપૂર્ણ રીતે ડિજિટલ માધ્યમથી કરાશે. તેમણે કહ્યું કે પહેલા તબક્કા હેઠળ આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામત સહિત કુલ 33 જેટલા પ્રશ્ન પૂછવામાં આવશે, તેમજ ઘરિયાદી અને મકાનોની ગણતરી કરાશે. આ ઉપરાંત નાગરિકો આગામી 17 થી 31 મે સુધી અધિકૃત પોર્ટલ SE.census.gov.in પર સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન કરી પોતાની વિગત જાતે ભરી શકશે. કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ટોલ ફ્રી નંબર 1855 ઉપર સંપર્ક કરી શકાશે.
1: પહેલી વાર ભારત સરકાર એક સ્વગણતરીનો ઓપ્શન આપી રહી છે. એની વેબસાઇટ આપની પાસે છે કે ભાઈ સેન્સસનું સેલ્ફ ઇન્યુમરેશન જે છે આ વ્યક્તિ પોતે ભરી શકે છે. ઇન્યુમરેટરના જે 33 પ્રશ્નો છે 33 પ્રશ્નો સોલ્યુશન એપમાં તમને મળી રહેશે. આમાં તમે પોતાનો મોબાઈલ નંબર નાખો, એના કારણે તમારે કેપ્ચર જનરેટ થશે. તમારો મોબાઈલ નંબર OTP એક જ વાર આવશે. આમાં તમે આના એ 33 પ્રશ્નોનો સેમ મેનરનો ઉત્તરણ આપો એટલે છેક છેલ્લે તમારે 33 જવાબ છે, સેલ્ફ ઇન્યુમરેશન ID જનરેટ થશે, જેનો એક સ્ક્રીનશોટ તમારે રાખવાનો આવશે. જ્યારે 33 પ્રશ્નો ભરાઈ જશે એટલે એક સેલ્ફ ઇન્ફોર્મેશન ID જનરેટ થશે જે વ્યક્તિએ પોતાની પાસે રાખવાનો છે.
0: રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA આરોગ્ય શિક્ષણમાં પ્રવેશ માટે 3 મે લેવાયેલી રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા NEET રદ કરવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં NTA જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિત અને રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલી પર રહેલા વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. સરકારે પેપર લીકના કથિત આક્ષેપની સમગ્ર તપાસ માટે આ મામલો કેન્દ્રીય તપાસ સંસ્થા CBIને સોંપવાનો નિર્ણય કર્યો છે. જો કે ફરીથી પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ નોંધણી કરાવવાની અને કોઈ વધારાની ફી ભરવાની જરૂર નહીં પડે તેમ NTAના નિદેશક અભિષેક સિંહે જણાવ્યું.
2: અગર કોઈ ઇસ તરહ સે ચોરી કરકે પરીક્ષા દેગા તો વો ઉનકે લિયે ફેર નહીં હૈ જો અપને મહેનત સે પઢાઈ કર રહે હૈ તો ઉનકે હિત મે ધ્યાન રખતે હુએ હમને યે એક કડા નિર્ણય લિયા કે હમ યે સંદેશ દે સકે હર ઉસ ક્રિમિનલ કો હર ઉસ સ્કેમસ્ટર્સ કો કે અગર આપ ઇસ તરહ કે કામ કરેંગે તો ઉસકો NTA સરકાર બરદાશ્ત નહીં કરેગી. હમને ઇસ મેટર કો CBI કો ઇન્ક્વાયરી કો દિયા હૈ ઓર હમ ઇસ તરહ કે જિતને લોગ ખુરાફાત કિયે હૈ ઉનકો પકડેંગે ઉનકો જેલ ભેજેંગે તાકિ બચ્ચો કા ભવિષ્ય કિસી ભી પ્રકાર સે
0: ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી.
3: આ એક ગંભીર જઘન્ય કૃત્ય છે અને આ કૃત્યને તો CBI તપાસ કરીને ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે. પરંતુ હાલના પ્રસંગે NTA જે આ પરીક્ષાને ફરી વખત લેવાની છે ત્યારે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી, કોઈ ફીસ ભરવાની નથી. અમુક લોકો આનો તકનો લાભ લઈને પાસ થવા માંગતા હતા કે સાચી જગ્યા પર ખોટા માણસો બેસી જવાના હતા. એ ગંભીરતા લઈને આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને બીજી પરીક્ષા જે એના ટાઈમ ટેબલ
0: આપશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તા સ્વરૂપે સહાય મેળવવા ઇચ્છતા ખેડૂત લાભાર્થીઓએ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ચહેરાનો ઉપયોગ કરીને ઓળખની ચકાસણી દ્વારા વાર્ષિક EKYC ફરજિયાત કરાવવું પડશે. કેન્દ્ર સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરાયા છે. રાજ્યના ખેડૂતોને આગામી 30 જૂન સુધીમાં EKYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા ગ્રામ્ય નોડલ અધિકારીનો સંપર્ક કરીને PM કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકાશે, તેમજ નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC અથવા ઈગ્રામ કેન્દ્ર પર EKYC કરાવી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીએ

તલત અઝીઝે ગાયેલી સઈદ રાહીની ગઝલ સાથે જ આજનો હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નર્મદામાં એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. બંને મંત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રી શેખાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રભક્તિ અને એકતાની પ્રેરણાભૂમિ ગણાવ્યું.
1: निश्चित रूप से इस स्थान पर आकर के व्यक्ति के हृदय में राष्ट्रभक्ति का भाव और राष्ट्र के प्रति अपने आप को समर्पित कर देने का भाव स्वतः स्फूर्त रूप से जागृत होता है. ये स्थान देश के सभी तीर्थों से बड़ा महातीर्थ है और जिस तरह से प्रोफेशनली यहाँ व्यवस्थाओं का संधारण किया गया, छोटी से छोटी माइन्यूट डिटेल को देख करके विचार करके इस महान तीर्थ का संयोजन किया गया, वो निश्चित रूप से
0: જ્યારે શ્રી ગોપીએ દરેક ભારતીયને જીવનમાં એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા અનુરોધ કર્યો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. ડાંગના આહવા તાલુકામાં સમાવિષ્ટ સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઉત્તમ કામગીરી બદલ રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો NQAS માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરાયું. ભારતીય ગુણવત્તા પરિષદ QCI દિલ્હીની ટીમના મૂલ્યાંકન બાદ રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન હેઠળ કેન્દ્રને આ પ્રમાણપત્ર મળ્યું છે. આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇન્ટિંગેલના જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આપણી નર્સો આપણું ભવિષ્યનું વિષયવસ્તુ સાથે આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાઈ રહ્યો છે. તાપીના વ્યારા તાલુકાના છીંડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા સ્ટાફ નર્સ નીલિમા ચૌધરીએ કહ્યું કે હોસ્પિટલના ઉંમરે આવતા દરેક દર્દીની સેવા એ જ અમારો પરમ ધર્મ છે. GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ગાંધીનગરના ઓડિટોરિયમ હોલમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસિરેની ઉપસ્થિતિમાં આ દિવસ ઉજવાયો. દરમિયાન આરોગ્યમંત્રીએ નર્સિસની કામગીરીને બિરદાવી. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું કે આગામી 15 તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણલહેરની સંભાવના છે, જ્યારે સુરત, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી 24 કલાક ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાતા તાપમાન 42-45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે.
2: आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए, जो अधिकतम तापमान है वो अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी और फिर उसके आगे 2-4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी. कुछ कुछ क्षेत्रों में 41-45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक. और हीटवेव हम लोग आज वार्निंग दे रहे हैं अगले 3 दिन के लिए, 12 से लेकर 14 मई तक.
0: દરમિયાન રાજ્યમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાન મથક અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે અમરેલી, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. આ સિવાયના જિલ્લા અને શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું છે. કચ્છમાં અબડાસાના દરિયાકાંઠેથી સુરક્ષા સંસ્થાઓને દરિયામાં તણાઈને આવેલી 2 બિનવારસી વસ્તુઓ મળી આવી છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટની જણાવ્યું છે કે સુરક્ષા સંસ્થાઓને ખિદરત ટાપુ પરથી મળેલી સોલાર બેઝ અને સેટેલાઇટ આધારિત ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ દરિયામાં જગ્યાને જાણવા ઉપયોગમાં લેવાય છે. બીજી એક ઘટનામાં સુલેમાનપીર ટાપુ વિસ્તારમાં દરિયામાં તણાઈ આવેલા ડ્રોનની તૂટેલી પાંખ મળી આવી. આ અંગે સુરક્ષા સંસ્થાઓએ વધુ તપાસ હાથ ધરી. પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં સોલાર પેનલ લગાવવાની કામગીરી શરૂ થઈ છે. આ માટે જેટકો, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, UGVCL, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ, જેડા અને સોલાર નિષ્ણાતો સાથે બેઠક યોજાઈ હતી. આ પરિયોજના માટે 4 સભ્યોની નિષ્ણાત સમિતિ રચાઈ છે. યુનિવર્સિટીના એન્જિનિયર વિપુલ સાંડેસરાએ જણાવ્યું કે આગામી 6 મહિનામાં આ કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. બોટાદમાં ઓનલાઈન ગેમિંગના વ્યસન સામે જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. એક સામાજિક સંસ્થા દ્વારા હિફલી વિસ્તારમાં ઓનલાઈન ગેમિંગનું રાખો ધ્યાન નહીતર ખોશો તમારું જ્ઞાન સૂત્ર સાથે યોજાયેલા અભિયાનમાં હીરાના કારખાનાના યુવાનોને ઓનલાઈન ગેમિંગના અતિરેકથી થતી માનસિક, શારીરિક અને આર્થિક હાનિ અંગે માહિતગાર કરાયા. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ હૈદરાબાદની ટીમે બોલિંગ પસંદ કરી છે. ગુજરાતની ટીમ શુભમન ગિલ અને હૈદરાબાદની ટીમ પેટ કમિન્સની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ હૈદરાબાદની ટીમ બીજા અને ગુજરાતની ટીમ ત્રીજા સ્થાન પર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

રાજ્યમાં જૂન મહિનાથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. 17 થી 31 મે સુધી સ્વગણતરી કરી શકાશે. દેશભરમાં 3 મે લેવાયેલી નીટ પરીક્ષા રદ કરવા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાનો નિર્ણય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે વાર્ષિક ઈ KYC હવે ફરજિયાત. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદમાં મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ ગામનો ચોરો પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો આ કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજના આ કાર્યક્રમમાં સાંભળશો હવામાન બદલાવ અને ટપક પદ્ધતિ વિશેનો વાર્તાલાપ. કોમ્પેરિંગ ભાવિક મિસ્ત્રી.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. આજની વાત જણાવતા પહેલાં એક ચિંતાનો ભાવ ઊભો થાય છે. આજનો સમય એક ભવિષ્યના ભયંકર ચિત્ર તરફ ઇશારો કરી રહ્યો છે. આજે દરેક જગ્યાએ ભેળસેળ અને નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો મળવા લાગ્યા છે. માંગ ખેડૂત મિત્રો કૂદકે ને ભૂસકે વધતી જાય છે, પરંતુ સામે સારી ગુણવત્તાવાળું મળતું ન હોવાથી નકલી વસ્તુઓનું વેચાણ વધી ગયું છે. માણસની અમર્યાદિત ઈચ્છાઓ અને આકાંક્ષાઓએ માણસને મશીન બનાવી દીધો છે અને પ્રકૃતિ અને કુદરતથી દૂર કરી દીધો છે. એટલે જ એ વૃક્ષોનું નિકંદન, વાહનોના ધુમાડા અને ઝેરી ભૂગર્ભજળ માટે કારણભૂત બન્યો છે. ખેડૂત મિત્રો, એક સર્વે અનુસાર તો આજે પર્યાવરણ વિષય છે એ વિષય પર વાત કરવા માટે પણ ભેગા થયેલા જે મહાનુભાવો છે દુનિયાના, એમની વ્યવસ્થા માટે જે એસી વાહનો, એસી રૂમો અને જનરેટરો વપરાય છે એને લીધે પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ બમણો ઠલવાય છે. આજે દુનિયાના મોટાભાગના દેશોમાં હવામાનમાં બદલાવ એટલે કે ક્લાઇમેટ ચેન્જ વિશે ચર્ચા ચાલે છે. તે અંગે સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ અને તાલીમનું આયોજન પણ થાય છે. દરેક દેશ માટે આજે આ એક ચિંતાનો વિષય છે અને આપણી માટે પણ છે જ. સૌપ્રથમ હવામાનમાં થતો બદલાવ કયા કારણથી થાય છે તેના વિશે જાણવું ખૂબ જરૂરી છે. તો ખેડૂત મિત્રો, આપણી ખેતીની વાત કરીએ તો આ જે હવામાનમાં થતા બદલાવની જે જીવાતો પર અસર થાય છે એના વિશે આપણે આજે વાત કરીએ. તો ખેડૂત મિત્રો, વિશ્વના છેલ્લા 2 સૈકાના હવામાનના આંકડા જોઈએ તો સહેજે ખ્યાલ આવશે કે ખાસ કરીને તાપમાન અને વરસાદમાં અસામાન્ય

બદલાવ જોવા મળે છે. પૃથ્વીના વિવિધ ભાગોમાં વરસાદી તાંડવ, દુષ્કાળ, ઠંડી, ગરમીમાં અસહ્ય વધઘટ હવામાનમાં થયેલ બદલાવની પુષ્ટિ કરી રહ્યા છે. હવામાનમાં થતો આ બદલાવ દરેક ક્ષેત્રને થોડા ઘણા પ્રમાણમાં તો અસર કરે જ છે. તે પૈકી સૌથી વધુ અસર આપણા કૃષિ ક્ષેત્રે થાય છે. આપ સૌએ પેપરમાં વાંચ્યું જ હશે કે આંબાના ઝાડ પર સામાન્ય રીતે ગરમીની શરૂઆતમાં મોર જોવા મળે છે, પરંતુ હાલમાં કેટલાક વિસ્તારમાં શિયાળાની મધ્યમાં પણ આંબા પર મોર જોવા મળી. આ કદાચ હવામાનમાં થતા બદલાવને લીધે જ હોઈ શકે. ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો પૃથ્વી પરના જે દરેક સજીવો છે એમાં બધા જ આવી ગયા તેને સીધી કે આડકતરી રીતે હવામાનની અસર થાય છે. આ સજીવો પૈકી કૃષિ પાકો સાથે સંકળાયેલા જે જીવાતો છે, કીટકો છે, તેની પર પણ એની ખાસ અસર થાય છે. હવામાનમાં થતા બદલાવની જીવાતો પર થતી અસર વિશે આપણે ત્યાં ખાસ અભ્યાસ થયો નથી, પરંતુ વિશ્વના જુદા જુદા દેશોના વૈજ્ઞાનિકોએ વાતાવરણમાં થતા બદલાવની જીવાતો પર પરોક્ષ કે આડકતરી અસર વિશે વાત કરી છે અને અલગ અલગ સંભાવનાઓ વ્યક્ત કરી છે, જે બંને છે નકારાત્મક અને સકારાત્મક. ખેડૂત મિત્રો, માનવીની કેટલીક પ્રવૃત્તિઓને લીધે વાતાવરણમાં જે ગ્રીન હાઉસ વાયુઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે, એના લીધે વનસ્પતિમાં જે છે એ કાર્બન અને નાઇટ્રોજનનો ગુણોત્તર, જેને આપણે CN રેશિયો કહીએ છીએ, તેમાં ફેરફાર થવાની શક્યતા પણ વધી જાય છે અને જે છોડની સીધી દેહધાર્મિક ક્રિયાઓ પર અસર કરે છે, જેને લીધે વનસ્પતિ પર નભતા જે કીટકો છે એ લોકોનું ખોરાક લેવાનું પ્રમાણ વધી શકે છે. તે ઉપરાંત પાકમાં કેટલીક જીવાતો અને રોગનું આક્રમણ વધવાની પણ શક્યતા રહે છે. આપણે સૌએ જોયેલું છે કે અગાઉ અમુક જીવાતોનું ખાસ કોઈ મહત્ત્વ ન હતું અથવા તો એની વસ્તી નગણ્ય હતી, પરંતુ ધીરે ધીરે તેનું પ્રમાણ વધતું જતાં તેના નિયંત્રણ માટે પણ હવે પગલાં લેવા પડે છે. તેનાથી વિપરીત વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા કેટલીક વનસ્પતિના મૂળમાં કાર્બનનો વધુ સંગ્રહ થાય છે, જેથી જમીનજન્ય જીવાતો અને રોગોના ઘટાડા માટે કારણભૂત બને છે. ખેડૂત મિત્રો, હવે વૈશ્વિક તાપમાન એટલે કે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થતાં તે પરોક્ષ રીતે પાકને વધારે પ્રમાણમાં નાઇટ્રોજન પૂરો પાડે છે, જેને લીધે વનસ્પતિનો જે વાનસ્પતિક વિકાસ છે એ ઝડપી બની જાય છે અને આ વાનસ્પતિક વિકાસ ઝડપી બનતા આ વનસ્પતિ જીવાતના વધુ આક્રમણનો ભોગ બને છે. તાપમાનમાં થતો વધારો અમુક જીવાતોના જીવનક્રમમાં પણ ઘટાડો કરે છે, જેને લીધે વર્ષ દરમિયાન જોવા મળતી તે જીવાતોની પેઢીઓમાં ખાસ કરીને વધારો જોવા મળે છે. આમ થતાં આવી જીવાતોથી થતા નુકસાનનું પ્રમાણ વધી શકે છે. એક ઉદાહરણની વાત કરીએ તો દક્ષિણ અલાસ્કાના જંગલોમાં 1970 પછી ઘણા મોટા પ્રમાણમાં ઝાડની છાલ કાપી ખાનાર ઢાલ પક્ષ એટલે કે બાર્ક બીટલનો ઉપદ્રવ ફાટી નીકળ્યો હતો અને તેને માટે આ વાતાવરણમાં થતો તાપમાનનો વધારો જવાબદાર માનવામાં આવે છે. ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ તો ગરમ અને હૂંફાળા વાતાવરણમાં આ જીવાતોનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. કેટલાક વૈજ્ઞાનિકોના મત પ્રમાણે તો ઊંચા તાપમાને જીવાતની ચયાપચયની ક્રિયા વધવા લાગે છે. આ કારણોને લીધે જ પાકમાં નુકસાન કરતી જીવાતોના આક્રમણમાં વધઘટ થવાની પણ સંભાવના રહેલી છે. સામાન્ય રીતે જોઈએ તો ગરમ વાતાવરણમાં જીવાતની પ્રજનન શક્તિ અને વૃદ્ધિ વધે છે અને શિયાળામાં એ વૃદ્ધિ મર્યાદિત જોવા મળે છે. તાપમાનમાં વધઘટ થતાં જીવાતની વૃદ્ધિ પર એ સીધી અસર કરે છે. કેટલીક જીવાતો વાતાવરણની વિપરીત પરિસ્થિતિ એટલે કે વધુ પડતી ગરમી કે ઠંડીમાં ટકવા માટે સુષુપ્તાવસ્થામાં હોય છે, એટલે કે જીવાત જમીનમાં કે અન્ય યોગ્ય જગ્યાએ નિષ્ક્રિય રીતે રહે છે અને સાનુકૂળ વાતાવરણ મળતા ફરીથી તેનો જીવનક્રમ શરૂ કરે છે. આમ વાતાવરણમાં ગરમી કે ઠંડીની વધઘટ થાય તો આ જીવાતની સુષુપ્તાવસ્થામાં પણ વધઘટ થવાની એ સીધી જ પાક પર અસર કરે. અગાઉ આપણે વાત કરી એમ વાતાવરણમાં થતો બદલાવ પ્રાણીઓ અને વનસ્પતિ પર પણ અસર કરે. વાતાવરણમાં બદલાવને લીધે અમુક વનસ્પતિઓ ધીરે ધીરે ઓછી થઈ જાય છે અથવા તો લુપ્ત થઈ જાય છે. હવે આવા કેસમાં લુપ્ત થઈ જતી જે વનસ્પતિ

છે એની પર નભતા જે કીટકો છે, એની પર નભતા કુદરતી દુશ્મનો પણ જે છે, પરજીવી અને પરભક્ષી કીટકો, એની વસ્તી કાં તો મૃતપ્રાય બની જાય છે અથવા તો એ પોતાના નિવાસસ્થાનો બદલીને અનુકૂળ જગ્યાએ સ્થિર થવા માટે સ્થળાંતર કરે છે. પવનની દિશા અને ગતિ એ જીવાતોના સ્થળાંતર માટે ખૂબ અગત્યનું છે એ આપણે જાણીએ છીએ. તો હવામાનમાં થતા આવા બદલાવને લીધે જીવાતોના જે વિસ્તાર અને પ્રદેશ છે એ અનુકૂળ વિસ્તાર પ્રદેશ તરફ જવા લાગે છે. તેથી જ જે તે વિસ્તાર અને પ્રદેશની પાક પદ્ધતિ બદલાઈ જાય છે. આવી પાક પદ્ધતિ જીવાતને અનુકૂળ ન આવતા તે સ્થળાંતર કરે તેવી સંભાવના રહે છે. એવું પણ બને કે હવામાનમાં લાંબે ગાળે મોટો બદલાવ આવે તો જીવાતોની અમુક પ્રજાતિ કે જાતિ લુપ્ત થઈ વિનાશ પામવાની પણ સંભાવના રહે. ખેડૂત મિત્રો, વાતાવરણમાં રહેલો જે ભેજ છે એ પાકમાં રોગ અને જીવાતના આક્રમણ માટે ખૂબ જ અગત્યનો સાબિત થયેલ છે. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ એમ વાતાવરણમાં જે ભેજ છે એ જીવાતો પર સીધી અસર કરે છે. જીવાતના આક્રમણ માટે એ અગત્યનો સાબિત થાય છે. સામાન્ય રીતે વાતાવરણમાં જો ભેજનું પ્રમાણ વધે તો પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ પણ વધે. વાતાવરણમાંનો ભેજ અને જમીનમાં સુષુપ્તાવસ્થા પસાર કરતી જીવાતો વચ્ચે ગાઢ સંબંધ છે. ઉનાળાના પાછલા દિવસોમાં કમોસમી માવઠું થાય તો ઘણી વખતે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય, પરિણામે જીવાતની સુષુપ્તાવસ્થા ટૂંકાઈ જાય. આવા કિસ્સામાં જીવાત વહેલી સક્રિય થાય અને એનાથી વિપરીત જો પૂરની પરિસ્થિતિ હોય તો જમીનજન્ય જીવાતોનો મોટા પ્રમાણમાં નાશ થઈ જાય. ખેડૂત મિત્રો, હવે આ હવામાનમાં થતો આ બદલાવ ધીમી ગતિથી થઈ રહ્યો છે, તે રાતોરાત જોવા મળતો નથી, પરંતુ આ બદલાવને આપણે નકારી ન શકીએ. આ બદલાવને ધ્યાનમાં રાખી વનસ્પતિ અને તેના પર નભતી જીવાતો પર આપણે ખાસ ધ્યાન અત્યારથી જ આપવું જરૂરી છે. વાતાવરણમાં થતા આવા બદલાવને કારણે ભવિષ્યમાં માનવીએ ન કલ્પેલા કૃષિ ફેરફારો થવાની સંભાવના રહેલી છે. તેને અનુલક્ષીને બદલાતા હવામાન સામે ટકી રહે તેવી જાતો અને એને અનુરૂપ ખેતી પદ્ધતિમાં ફેરફાર કરવા, ખેડૂત મિત્રો, આપણી માટે ખૂબ જ અગત્યનું છે. તો આ વાત હતી હવામાનમાં બદલાવની જીવાતો પર અસર વિશેની. તો નાની લાગતી જીવાતો આપણા જીવન પર કેટલી મોટી અસર કરી શકે છે એ આપણે જોયું. હવે આ વસ્તુનું નિયમન પણ આપણે જ કરવું પડશે, કારણ કે પૃથ્વી પર સૌથી બુદ્ધિશાળી પ્રાણી તો આપણે જ છે. તો ખેડૂત મિત્રો, શરૂઆત આપણે કુદરતી સ્ત્રોત અને જેના વગર જીવન શક્ય નથી એવા જળથી કરી શકીએ. પાણીનો હું મારા દ્વારા કેટલો મર્યાદિત ઉપયોગ કરું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. ખાસ કરીને ખેડૂત મિત્રો માટે આ ખૂબ જ અગત્યનું છે. તો વાત કરીએ ફળ પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિના આયોજન વિશે. ખેડૂત મિત્રો, પહેલાં તો આપણે ટપક પદ્ધતિના પ્રકારોની વાત કરીએ. તો ઓછા દબાણે થતી ટપક પિયત પદ્ધતિની વાત કરીએ તો આ પદ્ધતિમાં ટપક પ્રણાલીના ભાગો જેવા કે પાણીની ટાંકી, કંટ્રોલ વાલ, ફિલ્ટર, મુખ્ય લાઇન અને સબ લાઇન જમીનથી ઊંચાઈ પર રાખવાથી ઓછા વાતાવરણના દબાણ હેઠળ નાના વિસ્તારમાં ઓછા ખર્ચે ટપક પદ્ધતિથી પિયત આપવાની આ અનુકૂળ પદ્ધતિ છે. આપણા દેશમાં આ પદ્ધતિ આદિવાસી વિસ્તારમાં અથવા ઓછા વિસ્તારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેની વ્યવસ્થિત જાળવણી કરવામાં આવે તો 6 થી 8 વર્ષ સુધી આ પદ્ધતિ સારી રીતે ચાલી શકે છે. હવે વધુ દબાણે થતી ટપક પદ્ધતિની વાત કરીએ તો આ પદ્ધતિમાં ટપક પ્રણાલીના ભાગો જેવા કે પાણીની ટાંકી, કંટ્રોલ વાલ, ફિલ્ટર અને મુખ્ય લાઇન અને સબ લાઇન જમીનની સપાટી પર લેવલમાં હોય છે અને પાણીના દબાણથી કે ઇલેક્ટ્રિક મોટર દ્વારા દબાણથી 30 PSI થી વધારે પિયત આપવામાં આવે છે. આ ટપક સિંચાઈ પદ્ધતિથી છોડના કાર્યક્ષમ મૂળ વિસ્તારમાં જ સપ્રમાણ પાણી આપવામાં આવતું હોવાથી પાણી વપરાશની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે અને પોષક તત્વોની કાર્યક્ષમતા પણ વધારી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આ પદ્ધતિમાં ખર્ચ વધુ આવે છે. ગુજરાતના અગત્યના ફળ પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિથી વાવેતર કરતા ખેડૂત ભાઈઓ માટે વિવિધ ફળ વિશે આપણે આગળ વાત કરીએ તો ચીકુ વિશે પહેલાં વાત કરીએ. મધ્ય ગુજરાતની ગોરાળું જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે
10 મીટર બાય 10 મીટરના

અંતરે રોપેલ ચીકુની કાલી પત્તી જાતમાં 16 મિલીમીટરના માપની લેટરલ ગોઠવી કે જેના પર ઝાડ દીઠ 12 ડ્રીપર એટલે કે 8 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા ડ્રીપરો ગોઠવી ઓક્ટોબર માસ દરમિયાન 7 કલાક અને 30 મિનિટ અને નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન 6 કલાક અને 5 મિનિટ એકાંતરે દિવસે અને માર્ચથી જૂન માસ દરમિયાન દરરોજ 7 કલાક અને 10 મિનિટ ટપક પદ્ધતિ પ્રણાલી ચલાવવાથી આપણે 25% ખાતરનો બચાવ અને 20% પાણીની બચત કરી શકીએ. દક્ષિણ ગુજરાતની ભારે કાળી જમીન અને વધારે વરસાદવાળા વિસ્તાર માટે એટલે કે 10 વર્ષથી મોટા ઝાડના થડની 1 મીટરના અંતરે 2 ટપકણીયા વચ્ચે 40 સેન્ટીમીટર અંતર રાખી 8 લીટર પ્રતિ કલાકના નિકાસ દરવાળા કુલ 8 ટપકણીયા થડની ફરતે પ્રશાખામાં નળીઓને ગોઠવી શિયાળામાં 2 દિવસના અંતરે 4 થી 5 કલાક અને ઉનાળામાં 8 થી 10 કલાક ટપક પદ્ધતિથી પાણીનો બચાવ આપણે 14% જેટલો કરી શકીએ. ખેડૂત મિત્રો, વાત કરીએ તો ચીકુના દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે પુખ્ત ઉંમરના એટલે કે 15 થી 20 વર્ષના ઝાડની વાત કરીએ તો એ ઝાડને ઉનાળામાં માર્ચથી લઈને જૂન સુધી 72 લીટર પાણી તથા શિયાળામાં ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરીમાં 52 લીટર પાણી ટપક પદ્ધતિ દ્વારા દરરોજ ઝાડ દીઠ 4 ડ્રીપર રાખી 0.60 બાષ્પીભવન ગુણાંકે ચલાવવાથી 32.6% પાણીનો બચાવ થાય છે. ટપક પ્રણાલી 1.2 કિલો પ્રતિ ચોરસ સેન્ટીમીટરના દબાણે ચલાવવી આવશ્યક છે. આગળ આપણે બીજા ફળપાક કેળની વાત કરીએ તો મધ્ય ગુજરાતની ગોરાળું જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે કેળમાં બસરાઈ જાત માટે 1.8 મીટરના દરેક હારમાં દરેક છોડની બંને તરફ 30 સેન્ટીમીટરના અંતરે 4 લીટર પ્રતિ કલાકના દરે ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસ દરમિયાન 2.5 કલાક સુધી અને માર્ચથી ચોમાસાની શરૂઆત સુધી 5 કલાક સુધી એકાંતરે દિવસે ટપક પ્રણાલી ચલાવવી. દક્ષિણ ગુજરાતની ભારે કાળી જમીન અને વધારે વરસાદવાળા વિસ્તાર માટે કેળમાં ગ્રાન્ડ નઈન જાતના 1.8 મીટર બાય 1.8 મીટરના અંતરે વાવેતર કરેલ પાક માટે નળીઓ વચ્ચેનું અંતર જે છે એ 1.8 મીટર ટપકણીયા વચ્ચેનું અંતર છોડના થડની બંને બાજુએ 30 સેન્ટીમીટર એટલે કે 2 ટપકણીયા 4 લીટર પ્રતિ કલાકની ક્ષમતા દરથી શિયાળામાં 120 થી 130 મિનિટ અને ઉનાળામાં 170 થી 180 મિનિટ ટપક પદ્ધતિ 0.70 બાષ્પીભવન ગુણાંકે ચલાવવી. 20% ઉત્પાદન સાથે વધુ 20% પાણીની બચત થાય છે. ખેડૂત મિત્રો, આગળનું ફળપાક એટલે કે પપૈયા વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ગોરાળું જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે મધુબિંદુ પપૈયામાં 2 લેટર વચ્ચેનું અંતર 2.5 મીટર રાખી છોડના થડની બંને બાજુએ 45 સેન્ટીમીટરના અંતરે 4 લીટરના દરે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન 5 કલાક 20 મિનિટ અને માર્ચથી ચોમાસાની શરૂઆત સુધી 10 કલાક 40 મિનિટ એકાંતરે દિવસે ટપક પદ્ધતિથી 20% પાણીની બચત આપણે કરી શકીએ. દક્ષિણ ગુજરાતના ભારે કાળી જમીન અને વધારે વરસાદવાળા વિસ્તાર માટે 2 લેટરલ વચ્ચેનું અંતર 2.5 મીટર 2 ટપકણીયા થડની બંને બાજુએ 30 સેન્ટીમીટરના અંતરે 8 લીટર પ્રતિ કલાકની ક્ષમતાના દરથી શિયાળામાં એકાંતર દિવસે 20 થી 30 લીટર પ્રતિ છોડ અને શિયાળામાં એકાંતર દિવસે 30 થી 50 લીટર પ્રતિ છોડની ટપક પદ્ધતિથી ચલાવવાથી 40% પાણીનો જે બચાવ છે એ આપણે કરી શકીએ. અહીંયા ટપક પ્રણાલી 1.2 કિલો પ્રતિ ચોરસ સેન્ટીમીટરના દબાણે ચલાવવી. આગળનો ફળપાક એટલે કે જામફળ વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ગોરાળું જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે 6 મીટર બાય 6 મીટરના અંતરે વાવેલ જામફળ લખનૌ 49 જાત માટે ઝાડ દીઠ 8 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા 8 ડ્રીપર 6 મીટરના અંતરે ગોઠવી ટપક પ્રણાલી એકાંતરે દિવસે ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસમાં 3 કલાક અને નવેમ્બરથી જાન્યુઆરી માસમાં 2 કલાક અને 30 મિનિટ 0.70 બાષ્પીભવન ગુણાંકે ચલાવવી જેનાથી આપણે 34% પાણીનો બચાવ કરી શકીએ. દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે

જામફળની ભાવનગર લાલ જાત માટે ટપક સિંચાઈ પદ્ધતિ ઓક્ટોબરથી ડિસેમ્બર માસ સુધી દરરોજ 3 કલાક અને જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દરરોજ 4 કલાક એક ઝાડ દીઠ 4 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા 4 ટપકણિયા ઝાડના થડની 1 મીટર દૂર રાખીને ટપક પદ્ધતિ ચલાવવાથી 40.69% પાણીનો બચત થાય છે અને અહીં ટપક પ્રણાલી 1.2 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટરના દબાણે ચલાવી. લીંબુની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ગોરાળું જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે કાગદી લીંબુની જાત 6 મીટર બાય 6 મીટરના અંતરે ઉછેરતા ઝાડને ટપક પ્રણાલી પ્રમાણે ઝાડના થડની ફરતે 1 મીટરના અંતરે 4 લીટર પ્રતિ કલાકના પ્રવાહના દરે 4 ટપકણિયા ગોઠવી જાન્યુઆરી માસમાં 2 કલાક, ફેબ્રુઆરી માસમાં 3 કલાક, માર્ચ માસમાં 4 કલાક, એપ્રિલથી જૂન 5 કલાક, જુલાઈ સપ્ટેમ્બર 2 કલાક, જો વરસાદ ખેંચાય તો ઓક્ટોબર ડિસેમ્બર માસમાં 3 કલાક પ્રમાણે ટપક પદ્ધતિ ચલાવવાથી આપણે 63% જેટલો પાણીનો બચાવ કરી શકીએ. અહીં ખાસ નોંધવું કે ટપક પ્રણાલી 1.3 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટરના દબાણે ચલાવવી. નારિયેળની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ટપક સિંચાઈ પિયત માટે નારિયેળની DT જાતમાં થડ ફરતે 1 મીટરના અંતરે 4 ડ્રીપર ગોઠવી દરેક ડ્રીપરનો પ્રવાહ 8 લીટર પ્રતિ કલાક રાખી ટપક પદ્ધતિ ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસ દરમિયાન દરરોજ 1.5 કલાક અને માર્ચથી આગળ દરરોજ 2.5 કલાક ચાલુ રાખવાથી 47% પાણીનો બચાવ આપણે કરી શકીએ. તો ખેડૂત મિત્રો, જોયું ને અલગ અલગ ફળ પાકમાં સિંચાઈ પદ્ધતિથી આપણે કેટલો બધો પાણીનો બચાવ કરી શકીએ. આવા જ કુદરતી સંસાધનો જળ, વાયુ અને જમીનનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો સારા ભવિષ્યનું ચિત્ર પણ આપણી સામે બની શકે છે. શરૂઆતમાં જે ચિંતાનો ભાવ હતો એ હાશકારામાં પરિણમે છે, પરંતુ એ હાશકારો ત્યારે જ અનુભવાશે જ્યારે આપણે પ્રાકૃતિક ખેતી, પાણીનો યોગ્ય ઉપયોગ, નવીન ટેકનોલોજીનો ઉપયોગ અને કૃષિ વૈજ્ઞાનિકનું માર્ગદર્શનથી આગળ વધીશું. તો ખેડૂત મિત્રો, રાજ્યમાં મોટાભાગની ખેતીમાં કૂવા કે બોર દ્વારા પિયત કરવામાં આવે છે, જેનો મુખ્ય આધાર ભૂગર્ભ જળ પર રહેલો છે. આજે દિવસે ને દિવસે ભૂગર્ભ જળના તળ નીચે જતા જાય છે, પરિણામે કૂવા કે બોર બનાવવાનો ખર્ચ વધતો જાય છે. આ સમસ્યાનો ઉપાય છે ટપક સિંચાઈ પદ્ધતિ. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે આ યોજના હેઠળ પાણી સંગ્રહના ટાંકા બનાવવાના કુલ ખર્ચના 50% સબસિડી સહાય આપવામાં આવે છે, જેથી ખેડૂતને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી શકે. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ એમ ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી સીધું જ છોડના મૂળમાં પડતું હોવાથી ઓછા પાણીમાં વધુ પિયત આપણે કરી શકીએ છીએ. તેનાથી આગળ જણાવ્યું એમ 40-60% જેટલી પાણીની બચત તો થાય જ છે, સાથે સાથે જમીનમાં ભેજ અને ગરમીનું પ્રમાણ જળવાઈ રહેતું હોવાથી છોડની પણ ઝડપથી વૃદ્ધિ થાય છે. પાણીમાં ભેળવીને જંતુનાશક દવા તથા પોષક તત્વો પણ સીધા જ મૂળમાં સપ્રમાણમાં આપી શકીએ છીએ, જેના પ્રમાણે ખાતરની તથા અન્ય મજૂરીના ખર્ચ પણ બચી જાય છે. વીજળીની પણ આપણે 30% જેટલી બચત કરી શકીએ છીએ, જેના પરિણામે ખેડૂતની આવક વધે છે. ખેડૂત મિત્રો, આપણને ખબર છે એમ ટપક સિંચાઈ પદ્ધતિ માટે ટાંકા બનાવવા સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. ઓછા પાણીવાળા વિસ્તારમાં તથા જે ખેડૂતો પાસે પોતાના ઘરનો પાણીનો બોર કે કૂવો નથી તેવા ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરીને ખર્ચમાં બચત તથા પાકનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. સરકાર દ્વારા આ ટપક સિંચાઈ પદ્ધતિને આજે પ્રોત્સાહન આપવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી ટપક સિંચાઈ પદ્ધતિ વિશેની અને હવામાનમાં થતા ફેરફારો વિશેની. આવી જ વાતો સાથે મળતા રહીશું. હવે આપણે સાંભળીશું એક ગુજરાતી ગીત.

અને મિત્રો, આ ગીત બાદ હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતીકાલની સાંજ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે, તેમજ ગરમીનું મોજું યથાવત રહેશે. આગામી 24 કલાક દરમિયાન માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા. અને મિત્રો, આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂર્ણ થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ. રામ રામ.

ગામનો ચોરો ખેડૂત મિત્રો માટેના કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 7:50 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સાયબર સુરક્ષિત ભારત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું દેશમાં 11 મહિનાની આયાતને આવરી લેવા પૂરતો વિદેશી હુંડિયામણ ભંડાર. દેશભરમાં 3 મેએ લેવાયેલી નીટ પરીક્ષા રદ. પેપર લીક ઘટનામાં સામેલ લોકોને સજા કરાશે. ભારતમાં આગામી 14 અને 15 તારીખે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની એક બેઠક. ભારતીય શટલર સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ થાઇલેન્ડ ઓપન 2026 બેડમિન્ટન સ્પર્ધામાં જીતથી ભારતનો વિજય પ્રારંભ કરાવ્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સાયબર સુરક્ષિત ભારત બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે ભાર મૂક્યો કે સાયબર ગુનાઓને રોકવા માટે મ્યુઅલ ખાતાઓ એક મોટો પડકાર છે. ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર આઈ4સીએ આજે રિઝર્વ બેંક ઇનોવેશન હબ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારથી સાયબર સક્ષમ નાણાકીય છેતરપિંડીનો સામનો કરવા અને બેન્કિંગ અને ડિજિટલ ચૂકવણી ઇકોસિસ્ટમમાં મ્યુઅલ ખાતાઓને ઘટાડવામાં મદદ મળશે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું કે આ પગલાથી આઈ4સીની શંકાસ્પદ રજિસ્ટ્રીમાંથી એઆઈ સંચાલિત છેતરપિંડી શોધ સિસ્ટમમાં ડેટા નાખીને છુપાયેલા મ્યુઅલ ખાતાઓને ઝડપથી શોધી તેને દૂર કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે આ વ્યવસ્થા નાગરિકોને સાયબર ગુના સામે ઢાલ તરીકે સેવા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી યુએઈ મુલાકાત અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે તેમની આ મુલાકાત દરમિયાન ઉર્જા અને સુરક્ષા પર વિશેષ ચર્ચા થશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત યુએઈ સાથે બહુપક્ષીય સંબંધો ધરાવે છે અને ઉર્જા સુરક્ષા તેનો એક આવશ્યક ભાગ છે. તેમણે ઉમેર્યું કે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા પર પણ ચર્ચા થશે. પ્રધાનમંત્રીની આગામી વિદેશ યાત્રા અંગે સાંભળીએ એક અહેવાલ.
1: સંયુક્ત અરબ અમીરાત દૌરે કે દૌરાન ભી ઉર્જા સુરક્ષા પર બાતચીત હોગી. જિસ પ્રકાર કા હમારી ઉનસે સાઝેદારી ચલ રહી હૈ કૈસે ઇસકો ઓર વ્યાપક કિયા જાય તાકિ હમ અપને જો ઉર્જા સુરક્ષા હમારી હૈ ઉસકો હમ મજબૂત કર સકે. ઉસકે અલાવા જો 4 અન્ય દેશ હૈ, નોર્ડિક સમિટ હોને વાલા હૈ, નોર્વે કી યાત્રા હૈ, સ્વીડન કી યાત્રા હૈ, ઇટલી કી યાત્રા, નેધરલેન્ડ્સ કી યાત્રા હૈ. યહાં પર ભી યે દેશ મેં સે કે નવાચાર કે બહોત બડા કેન્દ્ર હૈ. ઇનોવેશન ઇકોસિસ્ટમ મેં ભારત મેં બહોત કામ હો રહા હૈ ઓર ક્લીન એનર્જી ટેકનોલોજીઝ મેં યે લોગ ઓર ગ્રીન ટ્રાન્ઝિશન મેં કાફી આગે હૈ. તો ઇન સભી મુદ્દે પર હમારી બાતચીત હોગી ઓર વો સબ સાઝેદારી જો વિકસિત ભારત કી તરફ હમકો લે આતા હૈ ઉસે કૈસે મજબૂત કિયા જાયેગા.
0: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત આર્થિક ટેકનોલોજીકલ કે ભૂરાજકીય તમામ અવરોધો સામે પોતાને મજબૂત બનાવવા સક્ષમ છે. નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વ્યાપાર સમિટ 2026માં બોલતા તેમણે કહ્યું કે વિભાજિત ભૂરાજકીય અને વ્યાપારિક પરિસ્થિતિઓને કારણે વિશ્વ દરરોજ કટોકટીનો સામનો કરી રહ્યું છે, પરંતુ ભારતે સતત પ્રતિકૂળતાને તકમાં રૂપાંતરિત કરી છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના ધોરણોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશમાં હાલમાં લગભગ 11 મહિનાની આયાતને આવરી લેવા માટે પૂરતો વિદેશી હુંડિયામણ ભંડાર છે, જે દેશને વૈશ્વિક સ્તરે ખૂબ જ મજબૂત સ્થિતિમાં રાખે છે. ભારતીય આર્થિક મૂળભૂત બાબતોને મજબૂત ગણાવતા શ્રી ગોયલે જણાવ્યું કે દેશ ક્યારેય દબાણ હેઠળ ઝૂક્યો નથી અને પડકારજનક સમયમાં હંમેશા મજબૂત બન્યો છે. સરકારે કહ્યું છે કે કથિત નીટ પેપર લીક ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રતિકૂળ અસર નહીં પડે. નવી દિલ્હીમાં નીટ પરીક્ષા રદ કરવા અંગે એક પત્રકાર પરિષદને સંબોધતા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએના મહાનિયામક અભિષેક સિંહે જણાવ્યું કે એજન્સી વિદ્યાર્થીઓને નીટ પરીક્ષા ફીની રકમ પરત કરશે. તેમણે કહ્યું કે એનટીએ વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેશે અને તે ન્યાયી રીતે લેવામાં આવશે અને ફરીથી પરીક્ષા માટે કોઈ જ વધારાની ફી લેવામાં આવશે નહીં.
2: અગર કોઈ ઇસ તરહ સે ચોરી કરકે પરીક્ષા દેગા તો વો ઉનકે લિયે ફેર નહીં હૈ જો અપને મહેનત સે પઢાઈ કર રહે હૈ. તો ઉનકે હિત મે ધ્યાન રખતે હુએ હમને યે એક કડા નિર્ણય લિયા કે હમ યે સંદેશ દે સકે હર ઉસ ક્રિમિનલ કો, હર ઉસ સ્કેમસ્ટર્સ કો, કે અગર આપ ઇસ તરહ કે કામ કરેંગે તો ઉસકો એનટીએ સરકાર બરદાશ્ત નહીં કરેગી. હમને ઇસ મેટર કો સીબીઆઈ કો ઇન્ક્વાયરી કો દિયા હૈ ઓર હમ ઇસ તરહ કે જિતને લોગ ખુરાફાત કિયે હૈ ઉનકો પકડેંગે, ઉનકો જેલ ભેજેંગે, તાકી બચ્ચો કા ભવિષ્ય કિસી ભી પ્રકાર સે એડવર્સલી પ્રભાવિત ન હો. ઇસકે સાથ હી હમને યે ભી કહા કે બચ્ચો કે લિયે હમ દોબારા પરીક્ષા કરાયેંગે જો કી એકદમ ફેર તરીકે સે હોગી, જિસમે કિસી ભી તરહ કી અનિયમિતતા નહીં હોગી.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

0: 2020 દ્વારા સરકાર માતૃભાષા, ભારતીય જ્ઞાન પરંપરાઓ અને એઆઈ સંચાલિત શિક્ષણ પર આધારિત સંશોધન અને નવીનતાને સતત પ્રોત્સાહન આપી રહી છે. ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ આઈસીએસએસઆરના 58મા સ્થાપના દિવસને સંબોધિત કરતી વખતે તેમણે આ વાત કરી. આઈસીએસએસઆરની પ્રશંસા કરતા મંત્રીએ કહ્યું કે આ સંગઠન ભારતીય દ્રષ્ટિકોણથી સામાજિક વિજ્ઞાન સંશોધનને નવી દિશા આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે.
1: आईसीएसआर समय को आगे जाते हुए आने वाले 10-15 साल भारत को 2047 की रोड मैप में पहुंचने के लिए, लक्ष्य तक पहुंचने के लिए किस किस प्रकार की सोशल चैलेंजेस को ध्यान देना पड़ेगा, ये आईसीएसआर के आने वाले 10-15 साल के काम होने चाहिए. हमें अपनी भाषा को महत्व देना पड़ेगा. हमारी अर्थनीति को मजबूत करना है तो हमारी भाषा को हमें महत्व देना पड़ेगा.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકારે કામદારો માટે સામાજિક સુરક્ષા કવરેજનો વિસ્તાર વધાર્યો છે અને દેશના ઉદ્યોગો પર અનુપાલન બોજ ઘટાડ્યો છે. શ્રી માંડવિયાએ આજે નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વ્યાપાર સમિટ 2026ને સંબોધતા આ મુજબ કહ્યું. તેમણે જણાવ્યું કે સામાજિક સુરક્ષા કવરેજ 290 મિલિયન લોકોથી વધીને હાલમાં 940 મિલિયન થયું છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર ગરીબ કેન્દ્રિત, ખેડૂત કેન્દ્રિત અને ઉદ્યોગ કેન્દ્રિત બનવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ કહ્યું કે આગામી વસ્તી ગણતરી સંપૂર્ણ રીતે ડિજિટલ માધ્યમથી કરાશે. તેમણે કહ્યું કે પહેલા તબક્કા હેઠળ આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામત સહિત કુલ 34 જેટલા પ્રશ્ન પૂછવામાં આવશે, તેમજ ઘરયાદી અને મકાનોની ગણતરી કરાશે. ઉપરાંત નાગરિકો આગામી 17-31 મે સુધી અધિકૃત પોર્ટલ પર સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશનનો વિકલ્પનો ઉપયોગ કરી પોતાની વિગતો જાતે ભરી શકશે. ભારતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે દેશભરની અદાલતોના આધુનિકરણ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા અને આ માટે 40-50 હજાર કરોડ રૂપિયાની સરકારી ફાળવણી સુરક્ષિત કરવા એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અરવિંદકુમાર આ સમિતિની અધ્યક્ષતા કરશે. આ ન્યાયિક માળખાગત સલાહકાર સમિતિ સરકાર તરફથી નોંધપાત્ર નાણાકીય સહાય દ્વારા અદાલતોમાં માળખાગત ખામીઓને દૂર કરશે. ભારત આગામી 14 અને 15 તારીખે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કરશે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે બ્રિક્સના વિદેશમંત્રીઓ અને સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળના વડાઓ આ બેઠકમાં ભાગ લેશે. તેમણે ઉમેર્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે. શ્રી જયસ્વાલે જણાવ્યું કે બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. જાહેર ક્ષેત્રની બેન્કોએ વર્ષ 2025-26માં સતત ચોથા વર્ષે 1,98,000 કરોડ રૂપિયાનો અત્યાર સુધીનો સૌથી ઉચ્ચ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે જણાવ્યું કે ઝડપથી વિકસતા ભારતીય અર્થતંત્રની ધિરાણ જરૂરિયાતોને ટેકો આપવા માટે જાહેર ક્ષેત્રની બેન્કોની સ્થિતિસ્થાપકતા, સ્થિરતા અને સંસ્થાકીય ક્ષમતાઓ વધી છે. બેડમિન્ટનમાં ભારતીય શટલર સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ આજે થાઇલેન્ડના બેંગકોકમાં નીમી બુટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલ થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધા જીતથી શાનદાર શરૂઆત કરી છે. ભારતની આ જોડીએ ઇન્ડોનેશિયાના ખેલાડીઓને 21-19, 23-21, 21-10 હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતે આ વર્ષે બેંગકોકમાં BWF સુપર 500 ટુર્નામેન્ટમાં ભાગ લેવા 27 ખેલાડીઓની એક મોટી ટુકડી મોકલી છે. આઈપીએલ ક્રિકેટમાં હાલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સે 5 ઓવરમાં 1 વિકેટે 26 રન બનાવ્યા છે. ગુજરાતના ગાંધીનગરના એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ડીપીઆર કોરિયાના ઉંચોલ પેંગે સ્નેચમાં 130 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 174 કિલો વજનવર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો, જ્યારે મલેશિયાના બિન કાઝદાન મોહમ્મદ અનીકે સ્નેચમાં 122 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 155 કિલો અને કુલ 277 કિલોગ્રામ વજન ઉઠાવી રજત ચંદ્રક મેળવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સાયબર સુરક્ષિત ભારત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે દેશમાં 11 મહિનાની આયાતને આવરી લેવા પૂરતો વિદેશી હૂંડિયામણ ભંડાર. દેશભરમાં 3 મેએ લેવાયેલી નીટ પરીક્ષા રદ. પેપર લીક મામલે લોકો

0: ને સજા કરાશે. ભારતમાં આગામી 14 અને 15 તારીખે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બેઠક અને ભારતીય શટલર સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં જીતથી ભારતનો વિજય પ્રારંભ કરાવ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું પરવીન સુલતાના અને અજય ચક્રવર્તીએ ગાયેલા ગદર ફિલ્મના ગીતથી.

0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
2: અને હવે સાંભળશો સાથિયા ફિલ્મનું ગીત, જેને ગાયું છે સાધના સરગમ, મુર્તઝા અને કાદીરે.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું હંસા દવે ગયેલી બાલુભાઈ પટેલની રચનાથી. પણ પહેલાં એક વિજ્ઞાપન વિરામ.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શબ્દો છે ધનજીભાઈ પટેલના, કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાય.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: કાર્યક્રમના અંતમાં સાંભળશો નિશા ઉપાધ્યાયના કંઠમાં વિનોદ જોશીની શબ્દરચના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે રાત્રિના 8:45 થવા આવી છે. પ્રથમ સમાચાર સંધ્યા અને ત્યારબાદ News@9 અમે દિલ્હીથી રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં લવલી નિગમ. સીબીઆઈ ને કથિત નીટ પરીક્ષા પેપર લીક

0: સ્થિતિના પગલે લેવા હવામાન વિભાગની માર્ગદર્શિકા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ પર્વમાં સહભાગી થયા. તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી.
1: યે સૃષ્ટિ જિનસે સૃજિત હોતી હૈ, જિનમે લય હો જાતી હૈ, યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ, તમિષમ ભજે લીયતે યત્ર વિશ્વમ. આજ હમ ઉનકે ધામ કે પુનર્નિર્માણ કા ઉત્સવ મના રહે હૈ, જો હલાહલ કો પીકર નીલકંઠ હો ગયે, આજ ઉની કી શરણ મે હા સોમનાથ અમૃત મહોત્સવ હો રહા હૈ. યે સબ ભગવાન સદાશિવ કી હી લીલા હૈ.

0: પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું, સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું, 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ સાધારણ અવસર નહોતો, પરંતુ તે ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો.
1: આજ કે હી દિન સોમનાથ મંદિર કી પુનઃસ્થાપના એ કોઈ સાધારણ અવસર નહીં થા. અગર 1947 મે ભારત આઝાદ હુઆ થા તો 1951 મે સોમનાથ કી પ્રાણ પ્રતિષ્ઠાને ભારત કી સ્વતંત્ર ચેતના કા ઉદ્ઘોષ કિયા થા. આઝાદી કે સમય સરદાર સાહેબ ને 500 સે જ્યાદા રિયાસતો કો જોડકર એક ભારત કા આધુનિક સ્વરૂપ ગણા થા. તો સાથ હી સોમનાથ કે પુનર્નિર્માણ સે ઉન્હોને દુનિયા કો બતાયા થા, ભારત કેવલ આઝાદ નહીં હુઆ હૈ, ભારત અપને પ્રાચીન ગૌરવ કો પુનઃ હાસિલ કરને કે માર્ગ પર ભી અબ આગે બઢ ચુકા હૈ. યહાં દેખ રહા હું વિનાશ મેં સૃજન કે સંકલ્પ કો, જીસે સોમનાથ ને ચરિતાર્થ કિયા હૈ. મેં યહાં દેખ રહા હું અસત્ય પર સત્ય કી વિજય કો, જીસે પ્રભાસ પાટણ ને બાર બાર જીયા હૈ. મેં યહાં દેખ રહા હું હજારો વર્ષો કી આધ્યાત્મિક ચેતના કો, જીસને માનવ માત્ર કે કલ્યાણ કી સીખ સમૂચે વિશ્વ કો દી હૈ. મેં યહાં દેખ રહા હું ભારત કે ઉસ અવિનાશી સ્વરૂપ કો, જીસે સદીઓ કે કુત્સિત પ્રયાસ ભી ન મિટા સકે ન હરા સકે. પુનર્નિર્મિત સોમનાથ મંદિર મેં 75 વર્ષ પહેલે પ્રાણ પ્રતિષ્ઠા હુઈ, તબ ભારત ને એક નઈ ચેતના યાત્રા શરૂ કી થી. આજ 75 વર્ષ બાદ વહી યાત્રા ઓર અધિક વ્યાપક રૂપ મેં હમારે સામને હૈ. હમે ઇસે નઈ ઊંચાઈ પર લેકર જાના હૈ. હમારે સંકલ્પો કો પૂરા કરને મેં દાદા સોમનાથ કા આશીર્વાદ હમેશા હમારે સાથ રહે, યહી પ્રાર્થના હૈ.
0: સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સાથે જ સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળોમાંથી લવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો હતો. આસ્થાના અધિષ્ઠાતા સોમનાથ મહાદેવ દેવાલયમાં ડમરૂના નાદ સાથે મંદિરમાં હર હર મહાદેવનો નારો ગુંજી ઉઠ્યો હતો.

વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથના નભમાં રજૂ કરેલા દિલધડક કરતબે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપરાંત વાયુસેનાના બે ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. આ સાથે સોમનાથમાં ધર્મભક્તિ, દેશભક્તિ અને સૈન્ય શક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો.

0: સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી બાદ વડોદરામાં જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ દેશના વિકાસ માટે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સૌને સ્વદેશી અપનાવવા, સોનું નહીં ખરીદવા, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો.
1: પેટ્રોલ ડીઝલ કા ઉપયોગ કમ કરે, ઇલેક્ટ્રિક બસ ઓર પબ્લિક ટ્રાન્સપોર્ટ કા અધિક ઇસ્તેમાલ કરે, કાર પુલિંગ કો બઢાવા દે. યે જરૂરી હૈ કે સરકારી ઓર પ્રાઇવેટ દોનો હી દફતરો મેં વર્ક ફ્રોમ હોમ કો પ્રાથમિકતા દી જાય. મેં કુછ સ્કૂલો સે ભી આગ્રહ કરૂંગા કે કુછ સમય કે લિયે ઓનલાઈન ક્લાસીસ કી વ્યવસ્થા પર કામ કરે. મેં આપ સબ સે આગ્રહ કરૂંગા કે જબ તક હાલાત સામાન્ય ન હો, હમ સોને કી ખરીદ કો ટાલે.
0: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે. સોમનાથ મંદિર દરેક વિનાશ બાદ વધુ તેજસ્વીતા સાથે ફરી ઉભું થયું છે. લોહપુરૂષ સરદાર પટેલે ભગવાન સોમનાથના આ પુરાતન મંદિરની ભવ્યતા સાથે તેના પુનઃનિર્માણનો કરેલો સંકલ્પ વર્ષ 1951ની 11મી મેએ પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે.
2: આપેલા સૌના સાથ સૌના વિકાસ મંત્રને સરદાર ધામે સાકાર કર્યો. આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવામાં આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું.
0: ગાંધીનગરમાં 11મી મેથી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે. પહેલા જ દિવસે ભારતીય ખેલાડી કોમલ કહારે 48 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારતને પહેલો ચંદ્રક અપાવ્યો. ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે આગામી 17 તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં ભારતના 16 ખેલાડીઓ સહિત 31 એશિયન દેશના 200 ખેલાડી અને તેમના 200 જેટલા મદદનીશ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં 50 વિશિષ્ટ મહેમાન પણ ઉપસ્થિત રહેશે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો અહેવાલ સાંભળીએ.
3: આંતરરાષ્ટ્રીય સ્તરની એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026નો પ્રારંભ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 11 મેથી થઈ ગયો છે. 11 મેથી 17 મે દરમિયાન આ જે છે વેઇટલિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ભારતના કુલ 16 ખેલાડીઓ પણ ભાગ લેવાના છે, તેમજ અન્ય દેશના જે છે કુલ 31 એશિયાના દેશોના ખેલાડીઓ આ રમતની અંદર ભાગ લેવા માટે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પહોંચ્યા છે. ખાસ 200થી વધુ ખેલાડીઓ આ રમતની અંદર ભાગ લેશે અને 200થી વધુ સ્પોર્ટ સ્ટાફ પણ તેઓની સાથે ઉપસ્થિત રહેશે. 11 મેના રોજ પ્રથમ દિવસે તે 48 કિલો મહિલા કેટેગરીમાં ચાઇનીઝ તાઇપેનના 2 ખેલાડીઓના ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યા હતા, જ્યારે ભારતની કોમલ કોહારને ક્લીન એન્ડ જર્ક એન્ડ ટોટલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. ગુજરાતના કુલ જે છે 16 ખેલાડીઓ આ રમતની અંદર ભાગ લેવાના છે. 11 થી 17 મે દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અલગ અલગ કેટેગરી વાઇઝ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ આયોજનની અંદર મોટી સંખ્યામાં વિદેશી લોકો પણ ઉપસ્થિત રહેવાના છે.
0: દરમિયાન ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે વેઇટલિફ્ટિંગ વિશ્વકપ ગુજરાતમાં રમાશે, જેના માટે સરકાર સાથે ચર્ચા કરાશે.
4: इसका सबसे बड़ा फायदा है हमें कॉमनवेल्थ का क्वालिफाइंग है. जो हमारी बच्चे यहाँ क्वालिफाई करेंगे वो सीधे कॉमनवेल्थ में जाएंगे.

0: तो एक ये जो आने वाले 2030 में जो कॉमनवेल्थ गेम्स हो रहे हैं उसका ये टेस्ट इवेंट मानिए आप, तो उसका आपने टेस्ट इवेंट करके दिखा दिया इंडिया कुछ भी कर सकता है। इसमें 28 कंट्री एशिया की हैं और 2 कंट्री इसमें कॉमनवेल्थ का क्वालिफाइंग करने के लिए आई हुई हैं, न्यूजीलैंड ऑस्ट्रेलिया। 172-173 प्लेयर हैं मेन और 77 वुमेन हैं।
1: હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં ઘણા દિવસોથી ગરમીનું મોજું ફરી વળ્યું છે. હજુ પણ કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હીટવેવની સ્થિતિ દરમિયાન સાવચેતી રાખવા હવામાન વિભાગના વડા એ.કે. દાસે જણાવ્યું હતું.
2: अभी जो फोरकास्ट अगले हीटवेव के लिए बोला जा रहा है कुछ कुछ क्षेत्रों में 41-45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक. और हीटवेव हम लोग आज वार्निंग दे रहे हैं अगले 3 दिन के लिए 12 से लेकर 14 मई तक. इसमें गुजरात रीजन में आज ऑरेंज वार्निंग दिया गया है सूरत डिस्ट्रिक्ट के लिए और येलो वार्निंग दिया गया है बनासकांठा, गांधीनगर, अहमदाबाद, बड़ौदा एंड पठान के लिए दिया गया है येलो वार्निंग. सौराष्ट्र कच्छ में आज ऑरेंज वार्निंग दिया गया है 2 डिस्ट्रिक्ट के लिए, सुरेंद्रनगर और कच्छ के लिए. और येलो वार्निंग दिया गया है राजकोट, अमरेली, द्वारका और बोटाइट के लिए. अगले 3 दिन ऐसा स्थिति बने रहेगी.
1: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાઓનું પુનર્વસન કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા કચ્છના બની ઘાસિયા મેદાનોમાં 4 આફ્રિકન ચિત્તાઓને વસાવવા માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આગામી જુલાઈ અથવા ઓગસ્ટ સુધીમાં 2 નર અને 2 માદા ચિત્તાઓને કેન્યાથી કચ્છ લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 20 કરોડ રૂપિયાના ખર્ચે ચિત્તા સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર ઉભું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટનીનો અહેવાલ સાંભળીએ.
3: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કચ્છના બનીના ઘાસિયા મેદાનમાં કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ચિત્તાઓને વસાવવા માટે વિધિવત મંજૂરી આપી દેવામાં આવી છે. બન્ની વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ચિત્તા માટે અનુકૂળ સાબિત થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 20 કરોડના ખર્ચે ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર ઉભો કરવાનું પણ આયોજન છે.
1: આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક સમાપ્ત થયો. સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે 9:15 પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવે છે. લેખન, સંકલન અને રજૂઆત જયેશ વિગડા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
4: અમારો હવે પછીનો કાર્યક્રમ આજ કે ફનકાર થોડી ક્ષણોમાં.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું હરિહરને ગાયેલી સુરેશ દલાલની શબ્દરચનાથી.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું કિશોર કુમારે ગાયેલા ખામોશી ફિલ્મના ગીતથી. ગીતકાર ગુલઝાર, સંગીતકાર હેમંત કુમાર.

અને હવે સાંભળશો મજરો સુલતાનપુરીએ લખેલું, એસટી વર્મને સંગીતબદ્ધ કરેલું 9-2-11 ફિલ્મ ગીત કિશોર કુમારના સ્વરમાં.

અને હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં તલાશ ફિલ્મનું ગીત. શબ્દો છે મજરૂ સુલતાનપુરીના, સંગીત એચ ટી બર્મનનું.

કાર્યક્રમના અંતમાં સાંભળશો લતા મંગેશકરે ગાયેલું છોટી સી મુલાકાત ફિલ્મનું ગીત. આ ગીતને લખ્યું છે શૈલેન્દ્રએ અને સંગીતે મળ્યું છે શંકર જયકિશને.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

0: Trinity College ground in Kanapara, Guwahati. Along with Dr. Sarma, four MLAs were also sworn in as cabinet ministers. Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, several union ministers and chief ministers from NDA-ruled states attended the ceremony. Chief Justice of India Surya Kant has announced to constitute a high-powered committee headed by Supreme Court Justice Arvind Kumar to prepare a blueprint for the modernization of courts across the country and secure a government allocation of 40 to 50,000 crore rupees for the purpose. The Judicial Infrastructure Advisory Committee will address infrastructural deficiencies in courts through substantial financial support from the government. The Ministry of Education today organized a high-level diplomatic interaction on Bharat Innovates 2026 in New Delhi as part of preparations for the Global Innovation Event scheduled to be held in Nice, France from 14th to 16th of June next year under the India-France Year of Innovation. The interaction brought together ambassadors, high commissioners, diplomats and government officials to discuss opportunities for global collaboration through India's growing innovation ecosystem. India will host the BRICS Foreign Ministers meeting on the 14th and 15th of this month. The meeting will be chaired by External Affairs Minister Dr. S. Jayashankar. Briefing media in New Delhi today, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said during the meeting, the foreign ministers of BRICS member countries will exchange views on global and regional issues of mutual interest. In Maharashtra, six devotees were killed and around 15 others injured after a wall collapsed during a religious gathering in Jat Tehsil of district this afternoon. More than 300 devotees had gathered at the site when strong winds accompanied by heavy rain lashed the area. The injured have been admitted to hospitals in Jat and Sangli Civil Hospital for treatment. Uttar Pradesh Chief Minister Yogi Adityanath has appealed to the people of the state for practical implementation of Prime Minister Modi's call. He urged citizens to reduce fuel consumption and avoid unnecessary purchase of gold. In IPL cricket, Gujarat Titans defeated Sunrisers Hyderabad by 82 runs at the Narendra Modi Stadium in Ahmedabad tonight, chasing a target of 169 runs. Sunrisers Hyderabad were all out for 86 runs in 14.5 overs. Earlier put into bat, Gujarat Titans posted 168 runs for the loss of 5 wickets in their allotted 20 overs. And that is the end of this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે એક નજર આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો પર. મિત્રો, આવતીકાલે બુધવાર તારીખ 13 મે 2024 સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં અભૂતપૂર્વ વિષય સતીશ વ્યાસનો ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ, શ્રી રામચરિત માનસગાન 6:35, 6:45 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર સરિતા, 7 વાગે સદાબહાર ગીત, 7:20 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 8:30 વાગે NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9 વાગે સવારે 9:30 વાગે લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારી, 9:40 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 10:02 હિન્દી જગતમાં કથિતર ગદ્ય કી બઢતી લોકપ્રિયતા આ વિશે નીલમ કુલશ્રેષ્ઠનો વાર્તાલાપ, 10:30 વાગે આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, કલાકાર ડોક્ટર ફાલ્ગુની ડોક્ટર, 11:02 ફિલ્મ સંગીત, 11:30 વાગે આપ સાંભળશો હિન્દી ગીત ગઝલ, 12:02 શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી ભુજ કેન્દ્રના ADP તથા કાર્યક્રમ અધ્યક્ષ શ્રી જયેશ રાવલ સાથે દેવાંગ ભટ્ટે કરેલી વાતચીત, 12:30 વાગે બહેનો માટેના કાર્યક્રમ સહિયરમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ 2030 વિશે શ્રી મેહુલભાઈ ખાખી સાથે હિતેશ માવણીની મુલાકાત, 1:10 સુગમ સંગીત, કલાકાર કંદર્પ શુક્લ, 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 12:40 આપ સાંભળશો ગુજરાતી ગીતો, અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો બદ્રીદાન ગઢવી અને ગણપતસિંહ રાઠોડ, 6:30 વાગે યુવા દોસ્તો મળેનો

કાર્યક્રમ યુવવાણી 7 વાગે ગીતો સાંભળશો. 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. રાત્રે 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સૂર માધુરી. 8:30 વાગે ગુજરાતી ગીતો. 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 9:30 વાગે આજ કે ફનકાર. રાત્રે 10 વાગે ગુજરાતી ગીતો અને 10:30 વાગે આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 2.8 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 29.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 2.3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. રાત્રે 8:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 32% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 અને 45 સેકન્ડ થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આલ્ટમીટર્સ પર ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપનું સ્વાગત છે. કાર્યક્રમના પ્રારંભે સાંભળીશું પ્રાચીન ભજનો ગ્રીષ્મા શ્રીમાળીના સ્વરમાં.

ಶಾಂತೀಕರಣ ಜಗ ಭರಣತು ಘಡಣ ಗಣಾಭವ್ ಘಾಟ್ ಆದಿ ನಮ್ಮು ನಾರಾಯಣಿ ಮಾತನೆ ವಿಶ್ವರೂಪಿ ವಿರಾಟ್ ಸಂಬರ್ಗಡನು ರಾಜ್ ಅನ್ನ ಸಂಬರ್ಗಡನಿ ಅಂದರ್ ಹೊರಜ್ಞಾನ ಭಗವಾನ್ ಎಂ ಕೋರ್ ಕಾಢಿ ಹೋಯ್ 50 ಕರೋಡ್ ಪೃಥ್ವಿನ ಜಳಾಹಳ ಜಳಾಹಳ ಕರಿ ರ್ಯಾ ಹೋಯ್ ಅನೆ ಆಖಾಯಿ ನಗರಮಾ ಢೋಲ್ ನಗಾರಾ ಸರಣಾಯು ವಾಗ್ತಾ ಹೋಯ್ ಮಾನವ ಮೇರಾಮಣ ಉಮಟ್ಯ ಹೋಯ್ ಹೈಯ ಹೈಯು ದಳಾತು ಹೋಯ್ ಜಾಣೆ ಸಂಬರ್ಗಢನಾ ರಾಜವೀ ಸಂಬರ್ಗಢನಾ ರಾಜಕುಮಾರ್ ಗೋಗಾಜಿ ಚೌಹಾಣ್ ಅನಿ ಗೋಗಾಜಿ ಚೌಹಾಣ್ ನ ರೂಢ ಪ್ರಸಂಗ ಹೋಯ್ ಕುವರ್ನಾ ಲಗ್ನ ಲೀಧೇಲಾ ಹೋಯ್ ಸಂಬರ್ಗಢನಿ ಅಂದರ್ ಅನಿ ಮಾನವ ಮೇರಾಮಣ ಹೈಯ ಹೈಯು ದಳಾತು ಹೋಯ್ ಏಕ ಬೀಜಾ ಹಳಿ ಮಳಿ ವಾತು ಕರ್ತಾ ಹೋಯ್ ಲಗ್ನ ನೆ ಎಂ ಕಹವಾಯ ಟಾಣೆ ಆನಂದ ಕರ್ತಾ ಹೋಯ್ ಢೋಲ ನಗಾರಾ ವಾಗತಾ ಹೋಯ್ ಬೇನು ದಿಕರಿ ಢೋಲೆ ರಮತಿ ಹೋಯ್ અને ગોગાજી મહ ચૌહાણ કે ચૌહાણોની ચલણી ચલી ના શકે કોઈ માથા પડે ધડ લડે એહી પટંદર હોય એ ચૌહાણ વંશની વાત કરીએ એટલે બાપ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પણ યાદ આવતા હોય એ ગોગાજી મહારાજ ના રૂડા લગ્ન નું ટાણું અને લગ્ન નું ટાણું ને ગોગાજી મહારાજ એમ કહેવાય કે જાજેરી જાણ જોડી સંબર ઘડતી એમ કહેવાય ગાડા ઊંટ બળદ હાથી વગેરે લઈ અને પોતાની જાનું ચાલતા ચાલતા ચાલતા એમ ખેડ કરતા કરતા ઝાલાવાડ ની અંદર અને જાનું ઉતરી હોય અને એ ગોગાજી મહારાજના લગ્ન ગીતું ગવાતા હોય પોખણા થાય રાજ દરબાર ની અંદર અને પોખણા કરી ગોગાજી મહારાજ જેવા ચોરી ની અંદર આવીને ઉભા હોય બાપ આસન ના માથે આમ આવીને ઉભા રહી આમ આસન બિરાજમાન કરી અને ત્યાં આગળ ગૌર મહારાજ બ્રહ્મદેવ અગ્નિદેવની સાક્ષીએ મંત્ર ઉચ્ચાર કરતા હોય મંત્રોના ઉચ્ચાર ભણાતા હોય ઠકરાણા એમ કહેવાય આ મંત્ર ઉચ્ચાર થાય કન્યા પધરાવાનો સમય આવે અને રાજકુમારી ધીરા ડગ માંડતા માંડતા માંડતા ચોરીની અંદર આવ્યા હોય અને ચોરીની અંદર આવેલા બેનો દીકરીઓ લગ્નના રૂડા ગીતડા ગાતા હોય અને લગ્નના ગીતડા ગાતા ગાતા આમ મંગળ ફેરા ફરવાની ઘડી આવે સપ્તપદીના ફેરા લેવાતા હોય અને સપ્તપદીના ફેરા ફરી આમ વરમાળા પહેરાવા જાય ને બાપ અને વરમાળા પહેરાવા જાય આમ વરમાળા પહેરી ન પહેરી કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો હોય બળવાન કે અબળવન ગેલો ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોળી ચડેલો હાથ જ્યાં સાંભળે દેશ દ્રોહી તણી પછી ભાગ્યમાં એ ના લખ્યું સૈવું એવા પંચ રાજપૂત ના વીર અભૂત ને જીવવું તે પછી ત્યાર જેવું બાપ રાજપૂત નો દીકરો હતો આમ મંગળ ફેરા ફરી રહ્યો હોય અને એમ કહેવાય વર મારા પહેરાયું હોય મંગળ ફેરા ફરતા હોય પહેલું મંગળ બીજું ત્રીજું અને આમ ચોથું મંગળ ગવાતું હોય અને ત્યાં તો બાપ ઝાલાવાડના પાદરમાં હળવદના પાદરમાં બુંગ્યો ઢોલ ધ્રિજબાંગ રણીબાંગ ધ્રિજબાંગ રણીબાંગ ધ્રિજબાંગ રણીબાંગ આમ ઢોલનો નાદ થાય અને ઢોલનો નાદ થતા થતા એમ કહેવાય જ્યાં ગોગાજી ચૌહાણની ચોરી છે ને બાપ લગ્નની એ કુટુંબના હગા વાલા ભાયા તું બેઠ્યા હોય અફળ કહુંબા ગોળાતા હોય કે બડી પીપલ કી જાવ સોબત બડું કી રગડ કસુંબલ ગોટ મુઠ્ઠી ચણું કી મરગા નેણી નાર દો બેટા ધાવણા આમ જા ખરલની અંદર કહુંબા ઘોડાતા હોય એકબીજાના હમ દઈને ધોવા દેતા હોય કહુંબા ના અને ત્યાં તો બુંગિયા ઢોલનો અવાજ એકબીજા રાજપૂતોના કાને પડવા લાગ્યો કાને પડે એકબીજા રાજપૂતો ત્યાં માંડવામાં બેઠા બેઠા વાતું કરે કે કોણ વારે ચડે ઢોલ વાગ્યો સાનો વાગ્યો આમ વાતો કરતા હોય ને ત્યાંથી વાત છૂટે અને ફેરા ફરી રહ્યા ચોથું મંગળ ફરતા હોય ને એ ગોગાજી ચૌહાણના કાને એ વાતનો વાત જાય કે ગામના પાદરમાં બુંગિયો ઢોલ વાગ્યો અને બુંગિયો ઢોલ વાગ્યા પછી તો બાપ કે તારે કે તેજ મેં ચંદ છુપે નહીં સૂર છુપે નહીં બાદલ છાયો રાડ પડે રજબૂત છુપે નહીં દાતા છુપે નહીં મંગની આયો ચંજન નારીકો નેન છુપે નહીં પ્રીત છુપે નહીં પૂંઢ દીકાયો કે કવિ ગંગ કહે સુન સાઈ અકબર
કે કર્મ છુપ્યા નહીં ભભૂત લગાય. એમ રાજપૂત નો દીકરો હતો, બાપ એના લક્ષ્મણ છાના ના રે. હુરજ જાણે ભગવાન કોર કાઢે કે નમુ યાદી યાદી તને હાથ જોડી, પ્રભુ કર્મ ના બંધનો નાક તોડી. રવિ બાબતથી તું જે શીશ નમાવું, કૃપા દ્રષ્ટિથી જો મુજ રંકઈ સામુ. અહો કેમ હું વર્ણાવું વાત તારી, રહ્યો માનવી અલ્પ બુદ્ધિ છે મારી. બધા દેવ ને કરોડ 33 ભાઈ, રવિ તુજથી ઉપરી ગણ દાવે. આમ હુરજ જાણે કોર કાઢે અને હાડ મહિનાના વાદળા મંડાણે હોય ને બાપ, છતાંય હુરજ ભાણ છાના નો રે, છુપા છુપાય નહીં. એમ રાજપૂત નો દીકરો બાળ હોય તોય, યુવાન હોય તોય અને વૃદ્ધ હોય તોય ગામના પાદરમાં ઢોલ વાગે ને બાપ. તેથી ધર્મની ખાતર કે ધર્મ જાતા ધરા પલડતા અને ત્રિયા પળંદા તાવ, ત્રણેય ટાણા મરણના પછી કોણ રાજા કોણ રાવ. અને ધર્મની ખાતર થઈ, બેન દીકરીઓની ખાતર થઈ, ગૌ માતાની ખાતર થઈ અને બુંગીઓ ઢોલ વાગતાના હારે એમ કહેવાય ઘોડાના માથે સવાર થઈ જાય ને ઈ રાજપૂત. અને બુંગીયા ઢોલનો અવાજ સાંભળી વાત પૂછી કે ઢોલ તાનો વાગ્યો અને કોઈ આવીને કહ્યું બાપ આજ હળવદના પાદર ની અંદર એમ કહેવાય યૌનો ગાયો હરી જતા હોય, ગાયોને લઈને લૂંટેરા જતા હોય અને એની વાર કરવી છે. અને આટલી વાત થાય ને બાપ, પછી તો રાજપૂત નો દીકરો પૂછવાનું ભૂલી જાય ભાન. એની પોતાની જનેદાના ધાવણના એક એક ઘૂંટ યાદ આવતા હોય. અને જેમ કહ્યું ને કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો, હોય બળવાન કે અબળવાન ગયેલો, ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોડી ચડેલો, હાગ જ્યાં હાંભળે દેશ દ્રોહી તણી ભાગ્ય મેં એ ના લખી દે. એના કદાચ કિસ્મત મંડાણ નહીં મંડાણે હોય એની ચિંતા નથી. અને છતાંય વર માળા ફેંકી માયરાની અંદર ચોરીની અંદર અને ફળ ભરી પોતાની ઘોડીના માથા સવાર થાય. ભયા તું રોગે કે ગોગાજી રવા દો, ગોગાજી રવા દો, અત્યારે મંગળનું ટાણું છે. આ નોધારીને માયરાની અંદર મૂકી અને આમ જવાય નહીં. છતાંય રાજપૂતનો દીકરો બાપ ઘોડાના માથા સવાર થાય.

आत्मा जमजेर उघाड़ी ले, तलवार उघाड़ी ले, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव ना नाद करतो करतो एम के भाई जे गायो ने लूटेरा लूटीन जे मार्गे गया था ना बाप, ई मार्गे हाली निकल्यो मारता घोड़े, अने मारता घोड़े बागड़दा धमा बागड़दा धमा पड़ धमा पड़ धमा पड़ करते करते एम के भाई दुश्मन हमा देखाण्या, अने दुश्मन ने देख्या गायो ने देखी गवोत्री ने देखी, અને બાપ ગવોત્રી ને દેખ્યા પછી રાજપૂત નો દીકરો બાપ છાનો ન રહ્યો, પટકાર નાખ્યો ગુભારો, અને પટકાર નાખતા હંગાતે દુશ્મનો સાબદા થયા હોય, આ બાજુ દુશ્મનો સાબદા થયા હોય, લુટેરાઓ સાબદા થયા હોય, અને રાજપૂત નો દીકરો એક પછી એક, એક પછી એક, એક પછી એક એમ કહેવાય દુશ્મનો ના મત તલવાર ના ઘા કરવા માંડ્યો, તલવારે તોરણો બંધાવવા લાગ્યા હોય કે ભૂજા બળે ભાન મરવા મેદાન બન્યો, બબરાન ઝુલોક કરી એ દારૂ માં દીવાન પીધો, બે પ્રમાણ કર મેં કુરબાન કુરબાન કરી, ઉતર્યો સુરાન ભરે અભિમાન, એ ભૂપત હાથ બટુકા ભરે કે કડ ડાક હુબાક ધ્રુબાક મચાવત હાક મારે નહીં ધ્રાગ ધરે, ચરડાક ચીરે ચામડી નકતી ત્યાં તો બત્રીસી દાંત છૂટી પડે, ગાંડો બની ગયો બાપ, અને ઈ ગોગોજી ગાંડો બની દુશ્મનો ને એમ કહેવાય માથા ઉતરવા માંડ્યો, કોઈના હાથ પડ્યા હોય, કોઈના પગ કપાયા હોય, કદાચ કોઈના માથા પડી ગયા હોય, અને ઈ ગાયોને બચાવી દુશ્મનો ભાગવા લાગ્યા, દુશ્મનો ભાગતા ભાગતા આમ દુશ્મનો ભાગ્યા ગાયોને હંકારીને પાછા આવવા લાગ્યા, ગાયોને લઈને આવી પાછળ આખું ગામ આવેલો, ઝાલોર ની અંદર, આજે એમ કહેવાય ઝાલાવાડ ની અંદર એક રાજપૂતો દીકરો પરણવા આવ્યો હોય, 54 વર્ષનો કુળદીપક પરણવા આવ્યો, અને આજે ગાયોની વારે ચડ્યો, અને આખું ગામ પાછળ થયું હોય, અને આવતા ગાયોને વારીને આવતો હોય, કેવો રૂડો લાગતો હશે બાપ, આમ તલવાર ની અંદર એમ કહેવાય ટપાક ટપાક ટપાક, જ્યાં રુદ્રના ટીપા પડતા હોય ધરતીના માથે, માં વસુંધરા કદાચ ઘડીક ના માથ હરખ ખાતી હોય, અને એવું રૂપ દેખીને ગોગાજીને આવતા દેખ્યા, બધી ગાયું આવી, પણ એક રોડી રોડભાઈ, એક વિધુરભાઈ, અને વિધુરભાઈ ની એક ગાવડી નું આવેલી, એક વાછડી નું આવેલી, અને વાછડી નું આવીને, અને એ વખતે ભાઈ માલધારી ની દીકરી લાછુએ એટલું જઈને કહ્યું કે રાજપૂત બાપ સવા સેણની તો હું ગાયું પાછી વાળ, પણ આ રોડી રોડ બાઈની આ નાના છોકરાને છાસુ પીવા વાળાની ગાયું કોણ પાછી વાળ, અને આટલી વાત કરી કે સવા સેણની ગાયું હું પાછી લાવ, પણ રોડી રોડની ગાય કોણ પાછી લાવ વાછડીયું, અને આ વાત સાંભળીને ગોગોજી પછી ભાન ભૂલી ગયો બાપ, ફરી મારતા ઘોડે પાછો, અને પાછો જો વાછડીને બચાવવા જાય ને, અને વાછડીને જેથી બચાવવા ગયો ગોગાજી ચૌહાણ, પાછળથી યૌવનો ઉભેલા, અને યૌવનોએ ઉભેલા પાછળથી ગોગાજીના મસ્તકના માથે ઘા કર્યો, અને મસ્તકના માથે જેથી ઘા કર્યો ને એ પોતાના ધડ માથાથી મસ્તક ઉતરી ગયું, જાણે કોઈ કુંભાર ચાકડો માથાથી એમ કહેવાય પિંડ ઉતારી લે, માટીનો માટીનો પિંડ ઉતારી લે ચાકડા માથાથી, એમ ગોગાજીનું મસ્તક ધડ માથાથી ઉતરી ગયું, અને પછી તો ગાંડો બનેલો રાજપૂત પોતાના કુળની એક એક વાતોને યાદ કરે, સંબરગઢનો ધણી પોતાના રાજનું ભાન હોય, અને સંબરગઢના ધણીએ બાપ નાદાત વાળી નાખ્યો દુશ્મનોનો, યૌનોનો નાદાત વાળ્યો, આમ મોગલો ભાગવા માંડ્યા ત્રાહીમામ થઈ ગયા, વાછડી લઈને આવવો તો હતો ને બાપ, ત્યાં પાછળથી ઘા આવેલો, પોતાનું મસ્તક જુદું થઈ ગયેલું, આજ પણ મસ્તક ઈ રણની અંદર બાપ મોજુદ પડ્યું છે ગોગાજીનું, અને ત્યાંથી જોડીની અંદર કે રજ ટપકતી સો સો જોડી સમરા ગણતી આવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, માની આઝાદી ખાતર કામ આવી ગયો હોય, એની આંખની અંદર એમ કહેવાય હરગના પોરા હોય, અને એ સબ લઈ ઈ જોડી લઈ, અને પોતાના ભાયાતું પોતાના કુટુંબીજનો સગાવાલા ભેળા મળી ઝાલાવાડના હરવત દરબારમાં આવ્યા, ઠકરાણાને ખબર પડી કે ચોરીની વચ્ચે મૂકી રહ્યો રાજપૂત સ્વર્ગા પરના એમ કહેવાય પોખડા થવા લાગ્યા હોય,
રાજપૂતાણી એ પોતે મનમાં વિચાર કર્યો કે મારી જિંદગી અધવચ, પણ એ સબને લઈ એ રાજપૂતો એ જોડીને લઈને ધીમા ધીમા ચાલતા ચાલતા પોતાના વતન સંભળગઢ તરફ આવવા માંડ્યા. અને આવતા આવતા રસ્તામાં એમ કહેવાય, મહેશભાઈ જ્યાં જ્યાં એ ગોગાજીનું સબજન બાપ ધરતી માં તો પછી મુકાય નહીં, વીર પુરુષ હતા, વીરવર પુરુષ હતા. કે ત્રણ સાગ રાજપૂતની જગમાં ઉંચેરી જાણ, ચુવાણ સોળંકી રાઠોડ એ જગમાં નામ કમાય. આવો બાપ રાજપૂત સમાજ, એક એક વાતો કરીને વીરવર પુરુષની અને ગાયોની વારે ચડવા વાળા પુરુષોને બાપ એને હજારો વંદન છે, એને કોટી કોટી પ્રણામ કરવા પડે. અને સબ લઈને જયારે આવતા હતા ને, રાજવાહો થાય, કોઈ ઝાડની માથે, કોઈ વરઘડીના માથે, આમ સબ ભરાવી અને રાતવાહો કરે. અને જે સબ હતી, જે જોડી હતી ને, એ જોડીની અંદર જ્યાં જ્યાં એમ કહેવાય લોહીના ટીપા પડ્યા, ધરતી માત્ર રક્તના ટીપા પડે ને, ત્યાં ત્યાં ગોગાજીના મંદિરો બને બાપ. અને એ સબ લઈ પોતાના વતન ચાલતા ચાલતા ચાલતા ધીરે ધીરે કરતા પોતાના વતન સંભરગઢની અંદર આવ્યા. અને સંભરગઢની અંદર આવી બાપ પોતાના દેહનો કુટુંબી ભાઈ હતો, એ પોતાના પરિવારે ભેગા મળી અને એમ કહેવાય ચિતા ખડકાવી, અગ્નિ દાહ દીધો અને રાજપૂતાની ભેળી સતી થતી હોય. અને એ ગોગાજી ચૌહાણ આજે પણ સંભરગઢની અંદર પૂજાતો હોય. અને એ વખતે લાછલે કહ્યું હતું કે ગોગા ગોગા ગોગ સલામ, લાછલ ભાઈના વીર સલામ, તમે દેખતા અમે આંધળા, તમારી આંખે દીવા બળે, અમારી આંખે પિયા વળે, ડાભી બોલાવું જમણી ઓકારો દેજો. અને જમણી બોલાવું ને તો બાપ ડાભી ઓકારી દેજો. હે લાછલા વીરા બાપ, વાટે ઘાટે મારા ધણી બાપ, તું રોપા મારા કરજે. આજે પણ માલધારી સમાજ ઘેર ઘેર ગોગાના બેહાણા કરાવી અને સંભરગઢના ગોગાજી ચૌહાણના પૂજાઓ કરતા હોય, એની પ્રાર્થનાઓ કરતા હોય, અને ગુજરાતના ગામડે ગામડે ગોગાજી મહારાજનો મહિમા ગવાતો હોય બાપ. આજે સંભરગઢમાં અખંડ પૂજાતી હોય દાદાની જો ગોગા.